810 કિલો હર્ટ્ઝ પર આ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. આજે ગુરુવાર અધિક જયષ્ઠ માસ કૃષ્ણ પક્ષની ચોથી તિથિ વિક્રમ સંવત 2082 એટલે કે 4 જૂન 2024. અત્યારે સવારના 5:57:40 થઈ છે. પ્રસારણની પ્રથમ સભામાં આપ સૌનું સ્વાગત. શરૂઆત મંગલ સ્વરથી.

0: આ હતો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં શ્રી રામચરિત માનસ ગાયન વિવિધ ભારતી કાર્યક્રમ.
1: ચરિત માનસ ગાન ભાગ 209.

0: आप सुन रहे थे श्री रामचरित मानस गान भाग 209।
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે। અત્યારે સવારના 6:45 થઈ છે। કૃષિ માહિતી વિષય છે। કૃષિ સંબંધિત વિવિધ વિગતો ભાગ 4, રજૂઆત વીરલ રાવલ અને કાનન છાયા।
2: રામ રામ વીરલભાઈ।
3: એ રામ રામ કાનનબેન, રામ રામ। આજે કૃષિ માહિતીમાં આપણે બંને સાથે મળીને મિત્રોને કૃષિ સંબંધિત વિવિધ વિગતો પૂરી પાડીએ।
2: તો શરૂઆત કરીએ કે ખરા ઉનાળે આપણા બાગમાં જો પાકા લીંબુ ઉતરે તો એ માટે આપણે શું કરવું જોઈએ? વરસાદ પૂરો થયે ઝાડવા પરથી મોટા લીંબુ બધા ઉતારી લેવા અને પિયત આપવાનું સદંતર બંધ કરવું, જેથી પાન પાકી જઈ ખરવા માંડશે। જમીન ભેજ ન છોડતી હોય તો તંતુ મૂળ તૂટે એવો ઊંડો ગોળ આપી જમીનમાં ભેજ છોડાવવો। પાન બધા ભલે ખરી ન જાય પણ સાવ પાકોટી જાય ત્યાં સુધી પાણી દેવાની ઉતાવળ ન કરવી। દરમિયાન સૂકી અને રોગિષ્ટ ડાળીઓ કાપી દૂર કરવી। કાપની જગ્યાએ બોડો પેસ્ટ લગાડવું અને પહોંચ મુજબ બોનમીલ, રાખ, વર્મી કમ્પોસ્ટ અને દિવેલી લીંબોળી ખોળ તથા કોહવાયેલું ગળત્યું ખાતર ખામણામાં પાથરી ભેળવી રાખવા। ઝાડ પૂર્ણ આરામમાં ગયા પછી પાણી આપીએ એટલે 9 ફૂટ જે નીકળશે તેમાં પાંદડા થોડા અને ફૂલો વધુ ખીલેલા ભળાશે। વધુ ફૂલો લાવવા 10 PPM 2,4-D અને 1% યુરિયાનો પાન પર છંટકાવ કરી જુઓ। નવેમ્બરની શરૂઆતથી આખર સુધી જે ફૂલો ખીલશે તે ઉનાળાની ખરી ગરમીમાં લીંબુને પરિપક્વ બનાવશે, જે માર્કેટમાં સારામાં સારા ભાવે વેચાશે અને ખેડૂતને ઠીક ઠીક નાણાં પણ રળી આપશે।
3: હવે બીજી વિગત જોઈએ તો ભાઈ, ક્યાં ક્યાં ફળ શાકભાજીની આપણે સુકવણી કરી શકાય? ફળોને કે શાકભાજીને સીધે સીધા વેચાણમાં મૂકવા કરતાં તેને મૂલ્ય વર્ધિત કરીને વેચવાથી આપણને વધારે વળતર મળતું હોય છે। લગભગ બધા જ શાક, રીંગણા, ટમેટા, મરચા, વાલોડ, ગુવાર, ભીંડા, કારેલા, તુરિયા, અરે બટેટા અને શક્કરિયા સુધાની સુકવણી થઈ શકે છે કાનનબેન। એમાં એવું જરૂર બને કે કોઈ ગુવાર, મરચા, મોગરી, મેથી, પાલક, તાંદળજો, કોથમીર, લીલું લસણ જેવાની એમને એમ આખે આખા ફળ મૂળ અને પાંદની સાથે સુકવણી વધુ સારી થતી હોય।

0: કરી છે. તો વળી કેટલાક રીંગણા, ટમેટા, કારેલા, તુરિયા જેવાના શાક બનાવવા યોગ્ય કૂણા ફળોના કટકા કરી સૂકવી દેવાતા હોય છે. ગુવાર, ચીભડા, કાકડી, ગાજર, બટેટા વગેરેને મીઠાના સાધારણ ખારા પાણીમાં બોળી અને પછી સૂકવણી કરાતી હોય છે, જે કાચરી તરીકે વેચાય છે. ફળોમાં પણ રાયણ, દ્રાક્ષ, ચીકુ, કેરી, બોર, આમળા, કેળા, નાળિયેર, ખજૂર, અંજીર વગેરેની પણ ખૂબ જ આસાનીથી સૂકવણી થઈ શકે છે અને બારે મહિના આપણે એને માણી શકીએ છીએ.
1: આપણે વાત કરીએ કે સૌરાષ્ટ્રના અર્ધ સૂકા વિસ્તાર માટે આપણે કેવા ફળ વૃક્ષો ઉગાડી શકીએ. અર્ધ સૂકા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું હોય એટલે સહેજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોવાનું અને ગરમીનું પ્રમાણ વધારે જ હોવાનું. પણ પ્રકૃતિની આપણા ઉપર મોટી મેર એ ગણાય કે આપણા પર્યાવરણની અંદર વૃક્ષોમાં વિવિધતાનો પાર નથી. જો આપણી પાસે સારા નિતારવાળી જમીન અને પૂરતું પાણી હોય તો કેળ, પપૈયા, દાડમ, આંબા, ચીકુ એવા ફળ પાકોને ભાગીદારી દેવાય. જો આપણી પાસે મધ્યમ પ્રકારની જમીન અને ઓછા પાણીની સોય હોય તો આમળા, જમરૂખી, સીતાફળી, બોરડી, સરગવા આવું બધું વવાય. વધારાની નહીં જમીન રોકવાની કે નહીં ખાસ માવજત કરવાની, છતાં વાડી ફરતેની વાડ, રસ્તાની ધાર કે તળાવડીની પાળ જેવી પણ જગ્યા આપવાની તૈયારી હોય તો ગુંદા, ગુંદી, ખલેલા, સરગવા, સીતાફળી, કરમદી, દેશી આમલી, ગોરસ આમલી, ગુગળી, અરીઠી જેવા વાડીની વિન્ડબ્રેક બની બહારથી આવતી ધગધગતી લૂ અને તોફાની વાયરાને ખાળી અંદરના મોલને સલામતી બક્ષવા ઉપરાંત કંઈક ને કંઈક આપી જાણવાની ત્રેવળવાળા છે તે બધાને શોધી શોધીને આશરો અપાય અને આવા ફળ વૃક્ષો આપણા અર્ધ સૂકા વિસ્તારમાં ઉગાડાય.
0: તો કાનનબેન, આજે કૃષિ માહિતીમાં આપણે કૃષિ સંબંધિત કેટલીક વિગતોની વાત કરી. ફરી પાછા કૃષિ માહિતીમાં નવી વિગતો સાથે મળીશું. ત્યાં સુધી સૌને કહીએ રામ રામ.
1: રામ રામ.
2: આ હતી આજની કૃષિ માહિતી. કૃષિ સંબંધિત વિવિધ વિગતો ભાગ 4, રજૂઆત વિરલ રાવલ અને કાનન છયા, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું. અત્યારે સવારના 6:50 થઈ છે અને હવે કાર્યક્રમોની રૂપરેખા. 7:20 માણી શકશો ફિલ્મી ભક્તિ સંગીત. સુગમ સંગીત 7:30. સુગમ ગીતોના કલાકાર છે નિગમ ઉપાધ્યાય. પર્યાવરણ વિષયક 5 મિનિટ 7:55 કોનો કાર્પર્સ ટ્રી, રજૂઆત રંગોલી તન્ના. નિરખની ગગનમાં 8:30 ભજનોના આજના કલાકાર છે ભારતી વ્યાસ. 8:50 હિન્દી વાર્તાલાપ જલ સંકટ એવં સમાધાન, વક્તા અંકિત કુર્મી. 9:15 મનોરંજન અને 10:30 ગુજરાતી ફિલ્મ સંગીત.

બપોરે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમે રિલે કરીએ છીએ અમારા અમદાવાદ કેન્દ્રથી, જેમાં 11 વાગે ગુજરાતી ગીતો માણી શકશું. 12:30 વાગે સહિયર રાજકોટ કેન્દ્રનું પ્રદાન, સ્વસ્થ દાંત અને સ્વસ્થ આપણે ડોક્ટર સ્નેહ માટલિયાની મુલાકાત, નિર્માણ સહાય ભાવના દોષી નિર્માણ અટલ શર્મા. 1:30 વાગે જય ભારતી, 2:40 ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. અમારી સાંધ્યકાલીન સભામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ, 6 સુગમ સંગીત, સુગમ ગીતોના કલાકાર કુમાર અશોક પંડ્યા, 6:30 યુવા દોસ્તોનો કાર્યક્રમ યુવાણી, જે અમદાવાદ કેન્દ્રનું પ્રદાન રહેશે, અને 7:22 માણી શકશો ગામનો ચોરો, જે ભુજ કેન્દ્રનું પ્રદાન રહેશે.

આગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં 9:15 મિનિટે સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્રથી રિલે કરાશે. વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર 9:30 વાગે, 10 વાગે છાંગીત અને ઢલતી જય રાત 10:30 વાગે. તો મિત્રો, આ હતી માહિતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. અને હવે હવામાન સમાચાર. હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાત રાજ્યના બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, નવસારી જેવી જગ્યાએ અને સૌરાષ્ટ્ર કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જેવા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ઝાપટાઓ પડવાની શક્યતા છે. ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વસતા માછીમાર ભાઈઓ માટે આવતા 24 કલાક દરમિયાન કોઈ ચેતવણી નથી. હવામાન સમાચાર પૂરા થયા.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 6:55 સંસ્કૃત સમાચાર, 7 વાગે હિન્દી સમાચાર, 7:05 અંગ્રેજી સમાચાર અમે રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી, અને ત્યારબાદ 7:10 પ્રાદેશિક સમાચાર રિલે થશે અમારા અમદાવાદ કેન્દ્રથી.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2026માં વર્ચ્યુઅલી ભાગ લેશે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશરો આપનાર અને તેમની નોકરી રાખનારા સામે કડક કાર્યવાહી કરાશે. પોરબંદરના બરડા વન પ્રદેશમાં સિંહોને બેબીસિયાના રોગની તકેદારીના ભાગરૂપે તપાસણી ઝુંબેશ. રાજ્યમાં આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ માટેનો આજે અંતિમ દિવસ. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ સર્જાવાની વકી વચ્ચે 22 તાલુકાઓમાં વરસાદ. અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે યોગ વિશ્વભરમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું કે તેઓ આજે ગુજરાતના અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2026માં વર્ચ્યુઅલી ભાગ લેશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે આ સ્પર્ધાએ વિશ્વભરના યોગ ઉત્સાહીઓને એકત્ર કર્યા છે. તેમણે તેને વૈશ્વિક રમત તરીકે યોગ આસનના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું અને આયોજકો અને સહભાગીઓને અભિનંદન આપ્યા. આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી 12,421 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી 7,689 કરોડના ખર્ચે નિર્મિત વડોદરા મુંબઈ એક્સપ્રેસવેના પેકેજ 6 અને 7નું લોકાર્પણ કરશે, જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56ના અપગ્રેડેશન હેઠળ દમાસિયા બિટાડા અને નસારપુર મલોથા સેક્શનને ફોરલેન બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરશે. આ અપગ્રેડેશનથી આદિજાતિ જિલ્લાઓની કનેક્ટિવિટી મજબૂત બનશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી હજીરામાં 149 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 6 લેન અંડરપાસ અને ફ્લાયઓવરનું ખાતમુહૂર્ત કરશે, જેથી ભારે વાહનોની અવરજવર સુગમ બનશે. આ વિકાસ કાર્યોને કારણે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે તેમજ આર્થિક વિકાસને ગતિ મળશે. કાયદાનો ભંગ કરી રાજ્યમાં આશ્રય કે નોકરી આપનારા તત્વો સામે પણ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરાશે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આવા તત્વોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યના કોઈપણ ખૂણે રહેલા ઘૂસણખોરોને ઝડપી લેવાશે. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત 662 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ તથા 782થી વધુ શંકાસ્પદોની સઘન

0: પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું હર્ષ સંઘવીએ કહ્યું હતું.
1: અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે અને આ વખતે આ સંપૂર્ણ તપાસ બી આગળ વધી રહી છે. જે ઇન્ડસ્ટ્રીઝે આ લોકોને નોકરી આપી હશે અને પોલીસની અંદર એમના વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ્સ નહીં મોકલ્યા હશે તેમની ઉપર બી કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઓપરેશન એ આવનારા દિવસોમાં બી રાજ્યના તમામ ક્ષેત્રોની અંદર ચાલશે, તમામ દિશાઓમાં ચાલશે.
0: ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુજરાત પોલીસની ફિલ્ડ યુનિટ્સે આ વ્યક્તિઓની સાથે ખોટા દસ્તાવેજો પૂરો પાડનાર સ્થાનિક એજન્ટો અને ફેસિલિટેટર્સ અંગે પણ તપાસ શરૂ કરી છે. બાંગ્લાદેશના નંબરો સાથે વાતચીત કરી હોય એવા ભારતીય મોબાઇલ નંબરોનો ડેટાબેઝ તૈયાર કરી 6200થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓના ડેટાબેઝની મદદથી ગેરકાયદેસર નેટવર્કને તોડવા જમીની કાર્યવાહી શરૂ કરાઈ છે. અરવલ્લી જિલ્લામાં ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસઓજી અને એલસીબીની અલગ અલગ ટીમોએ જિલ્લામાં હાથ ધરેલ તપાસ અભિયાન દ્વારા પોલીસને મળેલા ઇનપુટના આધારે બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હોવાની શંકા ધરાવતા કુલ 13 વ્યક્તિઓની અટકાયત થઈ છે. હાલ તેમના દસ્તાવેજો અને ઓળખ સંબંધિત પુરાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે ડીવાયએસપી જેડી વાઘેલાએ આગળની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું.
2: અરવલ્લી જિલ્લાના 13 જેટલા ઇસમો જે બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હતા એમને શોધી કાઢવામાં આવેલા છે. એ તમામ નાગરિકોને પૂછપરછની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને તેઓ પાસેથી જે આધાર પુરાવાઓ છે એની ચકાસણી કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે.
0: બેબીસિયા વાયરસના કારણે સિંહોના જીવન સામે ખતરો ઉભો થવાની શક્યતાઓ વચ્ચે પોરબંદર જિલ્લાના બરડા જંગલ વિસ્તારને લઈને પણ ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. સિંહોના બીજા મહત્વપૂર્ણ નિવાસસ્થાન ગણાતા પોરબંદરના બરડા જંગલમાં 17 જેટલા સિંહો મુક્તપણે વિહાર કરી રહ્યા છે. ગીરમાં સર્જાયેલી પરિસ્થિતિના પગલે બરડા વિસ્તારમાં પણ વન વિભાગ દ્વારા વિશેષ આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે. બરડા જંગલમાં વસવાટ કરતા તમામ સિંહોના હેલ્થ ચેકઅપ પૂર્ણ કરવામાં આવ્યા છે અને હાલ કોઈપણ સિંહમાં બેબીસિયા વાયરસના લક્ષણો જોવા મળ્યા નથી. બેબીસિયા વાયરસ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. પોરબંદર વન વિભાગ દ્વારા સ્ટાફ ટ્રેકરની ટીમ, વેટરનરી ડોક્ટરો તથા અન્ય કર્મચારીઓ સતત વનમાં રહી સિંહોની હિલચાલ અને આરોગ્ય પર નજર રાખી રહ્યા હોવાનું રાઉન્ડ ફોરેસ્ટ આરબી કારેણાએ જણાવ્યું હતું.
3: અમારા બરડાની અંદર 17 સિંહ આવેલા છે. આ વાયરસને હિસાબે અમારી સતત પેટ્રોલિંગ, સિંહને અલગ અલગ આરએફઓ સાહેબે, એસીએફ સાહેબ, ડીસીએફ સાહેબે અલગ અલગ ટીમો પાડેલી છે. સતત પેટ્રોલિંગ અમે સિંહો માથે કરી રહ્યા છીએ. અમને કઈ તાત્કાલિક એવું કઈ જણાય તો અમે તાત્કાલિક વાયરલેસથી અથવા ફોનથી ઉપલી કક્ષાએ અમારા અધિકારીને જાણ કરી અને કાયદેસરનું મોનિટરિંગ કરીએ છીએ. હાલની તકે 17 સિંહ આવેલા છે નાના મોટા.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં અલાયદા સર્વિસ કમિશન રેટની સ્થાપના કરવાનો અને સર્વિસ કમિશનરની સત્તાવાર જગ્યા ઉભી કરવાનો નિર્ણય થયો છે. દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં સર્વિસ સેવા ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપીને એક સંતુલિત અને ગતિશીલ અર્થવ્યવસ્થાના નિર્માણ માટે રાજ્ય સરકાર સેવાઓ તરફ વૈવિધ્ય લાવી રહી છે. આ અંગેની વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે જેમ ઉદ્યોગોના વિકાસ માટે અલાયદું ઉદ્યોગ કમિશન રેટ કાર્યરત છે, તેમ હવે સર્વિસ સેક્ટર માટે આ નવતર વ્યવસ્થા શરૂ કરીને ગુજરાત ફરી એકવાર દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણા બનવા
4: ઉદ્યોગમાં કમિશનરેટ કાર્યરત થશે. સર્વિસ કમિશનરેટ રાજ્યના વિવિધ અગ્રણી સેવા ક્ષેત્રો સંપૂર્ણપણે સમર્પિત થઈને એમાં કામ કરશે. મુખ્યત્વે ટુરિઝમ, આઈટી જેવા વિવિધ ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોના પ્રોત્સાહન, નીતિઓ ઘડવી, રોકાણ આકર્ષણ એ એમાં કેન્દ્ર બિંદુ કામમાં રહેશે. નવી રોજગારીની તકોનું સર્જન પણ થશે અને જીડીપીમાં પણ ખૂબ મોટો, કારણ કે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે અલગ અલગ જે સર્વિસ સેક્ટરો છે એમાં સમન્વયનું કામ, ત્યારે ડેટા એકત્રિત કરવાનું કામ અલગ અલગ વિભાગોમાં આ કમિશનરેટ ઓફિસ કરવાની છે.
0: આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં બીજા રાઉન્ડમાં એલોટમેન્ટ મેળવનારા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ સુનિશ્ચિત કરવાનો આજે અંતિમ દિવસ છે. જ્યારે રાજ્યની શાળાઓમાં બંને રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીમાં 84,000 બેઠક સામે 77,925 વિદ્યાર્થીને એલોટમેન્ટની જાહેરાત કરાઈ હતી. ગઈકાલ સાંજ સુધીમાં કુલ 73,193 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. બીજા રાઉન્ડની પ્રક્રિયામાં 11,155 જગ્યામાંથી 5,814 સીટ એલોટ કરાઈ છે. રાજ્યમાં હાલ

0: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે, જેના કારણે આગામી 7 દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પવનની ઝડપ અંદાજે 40-50 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું.
1: वर्षा का संभावना रहेगा गुजरात रीजन में अगले 7 दिन और सौराष्ट्र कच्छ में अगले 5 दिन का बरसात में का संभावना है. इसमें जो 4 से लेकर 9 जून तक का दुख स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और सौराष्ट्र कच्छ में अगले 5 दिन का दुख स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और अगले 3 दिन थंडरस्टॉर्म मेघ गर्जना उसके साथ लाइटनिंग का संभावना रहेगा. जो पवन का स्पीड रहेगा 40-50 किलोमीटर प्रति घंटा.
0: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા અમદાવાદમાં સન્માન સમારોહમાં વાર્ષિક પુરસ્કારો અને એવોર્ડ એનાયત કરાયા હતા. વિવિધ કેટેગરીમાં સિનિયર મેન્સમાં સીવીએમ એફસી ચેમ્પિયન, સિનિયર વિમેન્સમાં એસએજી એફએ ચેમ્પિયન, અંડર 17માં એસજીવીપી એફસી ચેમ્પિયન, અંડર 15માં એસએજી એફએ ચેમ્પિયન, અંડર 13માં બરોડા એફએ ચેમ્પિયનને એવોર્ડ એનાયત કરાયા હતા. જ્યારે સારું પ્રદર્શન કરનારા અમદાવાદને ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનનો એવોર્ડ એનાયત કરાયો હતો. જ્યારે ક્લબ કેટેગરીમાં એઆરએ એફસીને સૌથી વધારે ટુર્નામેન્ટ જીતવા બદલ સન્માનિત કરાઈ હતી. આ ઉપરાંત અન્ય કેટેગરી માં પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2026માં વર્ચ્યુઅલી ભાગ લેશે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશરો આપનાર અને તેમને નોકરીએ રાખનારા સામે કડક કાર્યવાહી કરાશે. પોરબંદરના બરડા વન પ્રદેશમાં સિંહોને બેબીસિયાના રોગની તકેદારીના ભાગરૂપે તપાસણી ઝુંબેશ. રાજ્યમાં આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ માટેનો આજે અંતિમ દિવસ. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ સર્જાવાની વકી વચ્ચે 22 તાલુકાઓમાં વરસાદ. અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા વિવિધ કેટેગરી એવોર્ડ એનાયત કરાયા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: મીડિયા વેવ 370.3 મીટર સિલી કે 810 કિલોહર્ટ્ઝ પર. આ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. અત્યારે સવારના 7:20 થઈ છે. રજૂ કરીએ ફિલ્મી ભક્તિ સંગીત. સૌપ્રથમ સાંભળીએ બાલિકા વધુ આ ફિલ્મનું ગીત. આનંદ બક્ષીની ગીત રચના, આર ડી બર્મનનું સંગીત.

બાલિકા વધુ ફિલ્મનું ગીત સાંભળી રહ્યા હતા. સ્વર અને ગીત રચના આનંદ બક્ષીની હતી અને સંગીત આર ડી પરમનનું. અને હવે સાંભળીએ મોહમ્મદ રફીનું સ્વર.

નો આ સ્વર હતો. ગોપી ફિલ્મનું આ ગીત હતું. આ સાથે જ ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સવારના બરાબર 7:30 થયા છે. રજૂ કરીએ સુગમ સંગીત. સુગમ ગીતોના કલાકાર છે નિગમ ઉપાધ્યાય. સૌપ્રથમ સાંભળીએ કવિ દિલીપ જોશીની રચના.

મિત્રો, આપને ફરી યાદ અપાવીએ, સાંજે 6 વાગે પણ આપ સુગમ સંગીત માણી શકશો, જેના કલાકાર છે કુમાર અશોક પંડ્યા.

મિડીવેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. બરાબર 7:45 મિનિટે ગુજરાતી સમાચાર અમે રિલે કરીશું અમારા અમદાવાદ કેન્દ્રથી.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. યુકેના વિદેશ અને કોમનવેલ્થ બાબતોના મંત્રી યેવેટ કુપર સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શિલોંગમાં ઉત્તર પૂર્વીય પરિષદના 73મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા કરશે. બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય સમૂહની બીજી બેઠક આજે વારાણસીમાં શરૂ થશે. નવી દિલ્હીના માલવીયાનગરમાં એક હોટલમાં લાગેલી આગમાં 9 ભારતીય અને 12 વિદેશી નાગરિકો સહિત 21નું મોત. અને ગુજરાતના અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ. પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. એક અહેવાલ સાંભળીએ.
1: સુશ્રી ડેલ્સી રોડ્રિગીઝ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે સાથ દ્વિપક્ષીય વાર્તા કરેંગી. ઇનમે ઉર્જા સુરક્ષા, વ્યાપાર ઓર નિવેશ, દવાઈયા, સ્વાસ્થ્ય સેવા, પરિવહન ઓર નવીકરણીય ઉર્જા જૈસે ક્ષેત્રો મેં સહયોગ બઢાને પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કિયા જાયેગા. વેનેઝુએલા કા પ્રતિનિધિમંડલ ભારત કે ઉર્જા, ફાર્માસ્યુટિકલ્સ ઓર ઓટો સેક્ટર સે જુડે વિભિન્ન સ્થળો કા ભી દૌરા કરેગા. ઇસકા ઉદ્દેશ્ય ભારત કી તકનીકી ઓર ઔદ્યોગિક ક્ષમતાઓ કો સમજના ઓર સહયોગ કે નયે અવસર તલાશના હૈ. વિદેશ મંત્રાલય ને કહા હૈ કે ભારત ઓર વેનેઝુએલા કે બીચ મૈત્રીપૂર્ણ સંબંધ હૈ. ઇસકા આધાર ઉર્જા ક્ષેત્ર મેં સહયોગ, વ્યાપાર ઓર વિકાસશીલ દેશો કે પ્રતિ સાઝા પ્રતિબદ્ધતા હૈ. અનુપમ કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે અજીત વર્મા.
0: ઉલ્લેખનીય છે કે સુશ્રી રોડ્રિગ્સ ગઈકાલે ભારતની 5 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. અગાઉ તેમણે 2015માં વિદેશમંત્રી તરીકે અને 2019, 2023, 2024 અને 2025માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારતની મુલાકાત લીધી હતી. યુકેના વિદેશ અને કોમનવેલ્થ બાબતોના મંત્રી યેવેટ કુપર ગઈકાલે રાત્રે 2 દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. શ્રીમતી કુપર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. તેઓ આજે સાંજે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે પણ મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તેમની મુલાકાત ભારત યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તક પૂરી પાડશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને લાઓસના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી થોક સાવન ફોમ વિહાનને નવી દિલ્હીમાં યોજાયેલી ભારત લાઓસ સંયુક્ત આયોગની 10મી બેઠકની સહઅધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં વેપાર, રોકાણ, આરોગ્ય, ઉર્જા, ડિજિટલ કનેક્ટિવિટી, વિકાસ ભાગીદારી અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા કરવામાં આવી હતી. ડોક્ટર જયશંકરે જણાવ્યું કે ભારત અને લાઓસ બૌદ્ધ ધર્મ અને રામાયણના સહિયારા વારસાના આધારે ઊંડા સભ્યતા સંબંધો ધરાવે છે. લાઓસના વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે આ બેઠક

0: દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરવા અને બંને દેશો વચ્ચેના 7 દાયકા જૂના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ તક છે. ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે ત્રિપુરાની 2 દિવસની મુલાકાતે અગરતલા પહોંચશે. મુલાકાત દરમિયાન તેઓ પુષ્પવંત પેલેસ હોટલનો શિલાન્યાસ કરશે અને લંકામુરામાં સરહદ સુરક્ષા દળ આઉટપોસ્ટની મુલાકાત લેશે. શ્રી શાહ રાજ્ય અને કેન્દ્રીય સુરક્ષા અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક પણ કરશે. તેમની મુલાકાતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે વહીવટી અને સુરક્ષા બાબતો પર ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મેઘાલયના શિલોંગમાં ઉત્તર પૂર્વીય પરિષદના 73મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ અને પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. પ્રવાસન, કૃષિ અને બાગાયત, રોકાણ, રમતગમત, માળખાગત સુવિધા, કનેક્ટિવિટી અને હસ્તકલા જેવા ક્ષેત્રોની ચર્ચા પણ કરવામાં આવશે. ઉત્તર પૂર્વીય ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે તૈયાર કરવામાં આવી રહેલા ઉત્તર પૂર્વીય વિઝન પ્લાન 2047 પર પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજ્યમંત્રી સુકાંત મજમુદાર, 8 પૂર્વીય રાજ્યોના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ, ઉત્તર પૂર્વીય પરિષદના સભ્યો અને કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય સમૂહની બીજી બેઠક આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં શરૂ થશે. 2 દિવસીય બેઠકમાં ચીન, બ્રાઝિલ, ઇજિપ્ત, ઇથોપિયા અને ઇન્ડોનેશિયા સહિત 11 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. એક અહેવાલ સાંભળીએ.
1: इस सम्मेलन के दौरान काशी के विश्व प्रसिद्ध GI टैग प्राप्त और ODOP यानी एक जिला एक उत्पाद की एक विशेष प्रदर्शनी का भी आयोजन किया जाएगा. प्रदर्शनी में 6 कारीगर, वाराणसी की समृद्ध शिल्प परंपराओं का प्रतिनिधित्व करने वाले 6 अनूठे उत्पादों का प्रदर्शन करेंगे. ये उत्पाद काशी की सदियों पुरानी कला, शिल्प कौशल और सांस्कृतिक विरासत के जीवंत प्रतीक है. प्रदर्शनी के माध्यम से विदेशी प्रतिनिधियों को न केवल इन उत्पादों की विशिष्टता से परिचित कराया जाएगा बल्कि स्थानीय कलाकारों और कारीगरों को भी वैश्विक बाजार में अपने उत्पादों को प्रदर्शित करने का अवसर मिलेगा. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ.
0: નવી દિલ્હીના માલવિયાનગરમાં એક હોટલમાં લાગેલી આગમાં 21 લોકોના મોત થયા. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે મૃતકોમાં 9 ભારતીય અને 12 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. પોલીસે કેસ નોંધી બિલ્ડિંગના માલિક લેવિકેશ બજાજની અટકાયત કરી છે. દરમિયાન દિલ્હી સરકારે મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
2: दिल्ली पुलिस ने दक्षिण दिल्ली के मालवीय नगर में होटल में आग लगने की घटना में गैर इरादतन हत्या के आरोप में FIR दर्ज किया है. इस हादसे में कम 21 लोगों की मौत हो गई, 26 लोगों का अभी इलाज चल रहा है. दिल्ली नगर निगम ने भी घटना की जांच के आदेश दिए हैं. दिल्ली के उपराज्यपाल तरनजीत संधु ने कहा है कि कल से जिला मजिस्ट्रेटों, पुलिस उपायुक्तों और नगर निगम के उपायुक्तों की संयुक्त नेतृत्व में 1 महीने तक चलने वाला प्रवर्तन और रोकथाम अभियान शुरू किया जाए. અનુપમ મિશ્ર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: હવામાન વિભાગે આજે કેરળ અને માહીમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. અંડમાન અને નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કર્ણાટક, કોંકણ અને ગોવા, લક્ષદ્વીપ, પશ્ચિમ બંગાળના તરાઈ પ્રદેશ, સિક્કિમ, તમિલનાડુ, પુડુચેરી અને ઉત્તરાખંડમાં પણ દિવસભર વરસાદની આગાહી છે. પૂર્વી રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, મધ્યપ્રદેશના કેટલાક ભાગો અને ઉત્તરાખંડમાં આજે વાવાઝોડા અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ થઈ રહ્યો છે. 5 દિવસીય આ કાર્યક્રમમાં અમેરિકા, જાપાન, નેધરલેન્ડ, ઓમાન, મોરિશિયસ, યુગાન્ડા, ઝામ્બિયા, શ્રીલંકા, નેપાળ અને કેન્યા સહિત 70થી વધુ દેશોના 500થી વધુ રમતવીરો ભાગ લેશે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
3: इस 5 दिवसीय वैश्विक प्रतियोगिता में अमेरिका सहित 60 देशों के 400 से अधिक प्रतिभागी 12 विभिन्न स्पर्धाओं में अपनी प्रतिभा का प्रदर्शन करेंगे। वर्ल्ड योगासन के तत्वाधान में योगासन भारत द्वारा आयोजित इस ऐतिहासिक आयोजन का मुख्य उद्देश्य विश्व स्तर पर बहु खेल प्रतियोगिता में योग को शामिल करने का मार्ग प्रशस्त करना है। यह पहल वैश्विक स्तर पर योग और कल्याण के बारे में जागरूकता फैलाने के साथ साथ योगासन को

0: प्रतिस्पर्धी खेल के रूप में बढ़ावा देने का एक प्रयास है। इस चैंपियनशिप के दौरान खिलाड़ी कलात्मक और लयबद्ध योग डिवीजनों के साथ साथ सात आधिकारिक योग श्रेणियों में हिस्सा लेंगे, जहां वैश्विक निर्णायक मानदंडों के तहत उनके बल, लचीलेपन, संतुलन, सहन शक्ति और सटीकता का मूल्यांकन किया जाएगा। अपर्णा खून, आकाशवाणी समाचार, अहमदाबाद।
1: ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે લગભગ 6:40 વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે। સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે યોગ વિશ્વભરમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યો છે। આ સ્પર્ધા એ વિશ્વભરના યોગ ઉત્સાહીઓને એકસાથે લાવ્યા છે। હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હેમાંગીની સોનારા।
2: સંદેશ પ્રથમ પાને લખે છે, ટ્રમ્પને ભારત સહિત 60 દેશ ઉપર નવા ટેરિફની તૈયારી, દિલ્હીની હોટલમાં ભીષણ આગ, 21 લોકોના મોત। દિવ્ય ભાસ્કરની હેડલાઇનમાં દિલ્હી આગની ઘટના છે। ગુજરાત સમાચાર લખે છે, ટ્રમ્પને શુરાતન ચડ્યું, ભારત પર 12.5% ટેરિફની તલવાર।
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે। યુકેના વિદેશ અને કોમનવેલ્થ બાબતોના મંત્રી યેવેટ કુપર સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શિલોંગમાં ઉત્તર પૂર્વીય પરિષદના 73મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા કરશે। બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય સમૂહની બીજી બેઠક આજે વારાણસીમાં શરૂ થશે। નવી દિલ્હીના માલવીયા નગરમાં એક હોટલમાં લાગેલી આગમાં 9 ભારતીય અને 12 વિદેશી નાગરિકો સહિત 21ના મોત। અને ગુજરાતના અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ, પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે। હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
3: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે। અત્યારે 7:55 થઈ છે। રજૂ કરીએ પર્યાવરણ વિષયક 5 મિનિટ। વિષય છે કોનો કાર્પસ ટ્રી, પ્રસ્તુતિ રંગોલી તન્ના।

સમગ્ર વિશ્વમાં દર વર્ષે પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે ત્યારે ઠેર ઠેર વૃક્ષોનું વાવેતર થાય છે અને લોકોમાં પર્યાવરણ જતન કરવાની જાગૃતિ આવે તેવા પ્રયત્નો થાય છે. આપણને થાય કે વૃક્ષ આપણને કંઈક ને કંઈક આપે જ છે. છાંયો આપે, ફળ આપે, ફૂલ આપે. આ તમામ વૃક્ષોમાં એક વૃક્ષ એવું છે કે જે માનવ જીવનને થોડી અગવડો એમ કહીએ કે બીમારી આપે છે. પર્યાવરણ દૈનિક શ્રેણી 5 મિનિટમાં આજે અહીં વાત કરવી છે કોર્નોકાર્પસ વૃક્ષ વિશેની. કોર્નોકાર્પસ વૃક્ષનું વાનસ્પતિક નામ કોર્નોકાર્પસ એરેક્ટસ છે, જે મૂળ અમેરિકાના ફ્લોરિડા, કેરેબિયન દેશ, આફ્રિકા અને અરબ દેશોની દેન છે. ત્યાંના કેટલાક વિસ્તારોમાં આ વૃક્ષને તેના ફૂલ બટન જેવા આકારના હોવાના લીધે તેને બટનવુડ અથવા તો બટન મેનગ્રીવ તરીકે ઓળખાય છે. ભારતમાં આ વૃક્ષ રસ્તાઓના કિનારા પર લગાવવામાં આવતું હોવાથી સામાન્ય ભાષામાં તેને સડકકા પેડ તરીકે ઓળખાય છે. આ વૃક્ષને તેની વાંસ જેવી ડાળીઓના આકારના લીધે સંસ્કૃતમાં કાલા બાંસ તરીકે ઓળખાય છે. ભારતમાં ઇનિશિયલ ફેઝમાં આ વૃક્ષનું ખૂબ જ વાવેતર થયું, જેના કારણો પણ વ્યાજબી હતા કે આ વૃક્ષ ગમે તેવા વાતાવરણમાં ખૂબ જ ઝડપથી અને સારી રીતે ઉગી શકતા, તેમજ તેનો રખરખાવ ખૂબ જ ઓછો હોવાથી ઝીરો મેન્ટેનન્સ ટ્રી તરીકે પણ ઓળખાવવા લાગ્યું. ભારતની બદલાતી આબોહવામાં પણ પોતાની હરિયાળી માટે જાણીતું આ કોર્નોકાર્પસ તેના સુંદર દેખાવ માટે પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનવા લાગ્યું. આ વૃક્ષનો એ પણ એક ગુણ હતો કે તેના પાન સ્વાદમાં કડવા હોવાથી ગાય ભેંસ જેવા પશુઓ ખાતા ન હોવાથી તેની હરિયાળી બારે માસ જોવા મળતી, પરંતુ અતિ મીઠું તે ધીમું ઝેર. બસ આમ જ જોત જોતામાં આ વૃક્ષનો વ્યાપ એવો વધ્યો કે માનવ જીવન પર જે ખરાબ અસર કરતું હતું તે સમજાતા જ સમય લાગી ગયો. કોર્નોકાર્પસ વર્ષમાં 2 વાર ફૂલ આપે, જેના પોલોનસ એટલે કે પરાગકણ હવામાં ભળીને માનવ શરીરમાં જઈને અસ્થમા, શરદી, ઉધરસ અને ચામડીના રોગો જેવી બીમારીઓ ફેલાવે છે. કોર્નોકાર્પસ વૃક્ષ જમીનના ભૂગર્ભ જળને ખૂબ જ ઝડપથી નીચું લાવે છે, એટલે કે આજકાલ આપણે જોઈએ છીએ

0: કઈ કઈ ને થાકી ગયો.
1: શું થયું?
0: નવી કિડબેક જોઈએ છે.
1: તો પેલા કેપ્ટન ને કહે, ન માને તો મેનેજર ને.
0: કરેક્ટ.
1: તો આમ જ પેલા ફરિયાદ બેંક ને કરો, 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ના મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર. જઈએ. લે આવી ગઈ નવી કિડબેક.
2: RBI કહે છે, પહેલા આપણી બેંક પછી RBI ઓમ્બુડસ્મેન.

0: આપ સાંભળી રહ્યા હતા નીરખની ગગનમાં. કલાકાર હતા ભારતી વ્યાસ. આપે સાંભળી લીરલબાઈ અને ખીમ સાહેબની રચના. આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો.
1: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત. સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો AIR ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી. નવા જમાનાની નવી તસવીર. હવે છત પર લગાવેલ ટીવી એન્ટેનાને કહો આવજો હંમેશ માટે. સમયની સાથે બદલો, આગળ વધો. આજે જ લઈ આવો દૂરદર્શનની DD ફ્રી ડીશ. આમાં છે આપની પસંદગીની 100 થી વધુ ટીવી ચેનલ્સ ઉપરાંત 51 શૈક્ષણિક ચેનલો અને 48 રેડિયો ચેનલ્સ પણ. આથી પણ આગળ સેટ ટોપ બોક્સ લગાવ્યા પછી કોઈ ખર્ચ નહીં, ક્યારેય નહીં. ડિજિટલ ક્રાંતિ તરફ એક ડગલું આગળ આપની પોતાની DD ફ્રી ડીશ. મિત્રો, આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનો ચોરો જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં. કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ
1: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહઝ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ.
0: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ.
2: હર ઘર કી વાણી આકાશવાણી.

મિત્રો, 9 અને 15 મિનિટે આપ માણી શકશો મનોરંજન, જેમાં આજે અભિનેત્રી નૂતનની ફિલ્મોના ગીતો આજે સાંભળશો અને ત્યારબાદ ગુજરાતી ફિલ્મ સંગીત 10:30 વાગ્યાથી માણી શકશો.

0: શ્રોતા મિત્રો, ફરી જણાવીએ આજના કાર્યક્રમોની થોડી માહિતી. 9:15 અભિનેત્રી નૂતન અભિનીત ફિલ્મોના ગીતો આજે સાંભળશો અને 12 ગુજરાતી ગીતો 12:30 સહિયર, જે રાજકોટ કેન્દ્રનું પ્રદાન રહેશે. સ્વસ્થ દાંત અને સ્વસ્થ આપણે ડોક્ટર સ્નેહ માટલિયાની મુલાકાત, નિર્માણ સહાય ભાવના દોશી અને નિર્માણ અટલ શર્મા. બપોરે 1:30 જય ભારતી અને 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો માણી શકશો. અમારી સાંધ્યકાલીન સભામાં 6 સુગમ સંગીત કલાકાર કુમાર અશોક પંડ્યા યુવાણી અમદાવાદ કેન્દ્રનું પ્રદાન રહેશે, જેનો સમય રહેશે 6:30. ગામનો ચોરો 7:22 જે ભુજ કેન્દ્રનું પ્રદાન રહેશે, અમદાવાદ કેન્દ્રથી રિલે કરાશે. 8 સારેગામા ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ. 9:15 સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્રથી રિલે કરાશે. અમારા વિવિધ ભારતી કાર્યક્રમો આજ કે ફનકાર 9:30, 10 છાંગીત અને ઢલતી જાહેરાત 10:30. તો મિત્રો, આ હતી માહિતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કેટલાક કાર્યક્રમોની.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ aakashvani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
2: અપને બિઝનેસ કો બઢાને કે લિયે લીજીએ આકાશવાણી કા સહયોગ ઓર દીજીએ ઉસે બુલંદિયો કે પંખ.
3: આપકા બિઝનેસ લોકલ હૈ યા રાષ્ટ્રીય, આકાશવાણી દેતી હૈ ઉપભોક્તાઓં તક પહોંચને કા હર વિકલ્પ.
2: ઓર અબ તો આપ ઘર, દફતર યા દુકાન પર બેઠે બેઠે કર સકતે હૈ આકાશવાણી કે કિસી ભી કેન્દ્ર કે લિયે વિજ્ઞાપનો કી બુકિંગ.
3: આકાશવાણી કે વિભિન્ન ચેનલો પર વિજ્ઞાપન દેના સુલભ ઓર સસ્તા.
2: બુકિંગ હૈ તો સંપર્ક કરે 8700001-4242 પર.
3: 8700001-4242.
4: પ્રાઇમરી
5: ચેનલ રાજકોટ અને
4: વિવિધ ભારતી મુંબઈ. આ માટે આપે DRM રિસીવર માં ફ્રીક્વન્સી
6: 801 kHz
4: મેળવવાની રહેશે.
5: સવારે 5:55 થી રાત્રે 11:10 સુધી આપ માહિતી અને મનોરંજન ની મજા માણી શકશો.
4: બપોરે 3:30 થી 4:30 દરમિયાન આપના DRM ટ્રાન્ઝિસ્ટર માં ટેક્સ્ટ મેસેજીસ સાથે કાર્યક્રમો પણ સાંભળી શકશો.
5: ડિજિટલ ક્વોલિટી, સ્પષ્ટ અવાજ, સુમધુર સંગીત અને ઘોંઘાટ રહિત પ્રસારણ સાંભળવા હવે આપની પાસે જોઈશે DRM રેડિયો સેટ.
4: હવે આપ આપના ઘર, ઓફિસ, દુકાન કે પછી કાર માં મુસાફરી કરતા સુમધુર આકાશવાણી ના કાર્યક્રમો તેમજ દેશ અને દુનિયાની માહિતી પણ મેળવી શકશો. તો સાંભળતા રહો આકાશવાણી ના વિવિધ.

0: આકાશવાણી રાજકોટનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના હવે આપ માણી શકશો યુટ્યુબ પર.
1: પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટી.
0: યુટ્યુબ પર સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટની ચેનલ સબસ્ક્રાઇબ કરો.

આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે સવારના 9:15 થઈ છે. રજૂ કરીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. મિત્રો, મનોરંજનમાં આજે અભિનેત્રી નૂતન અભિનીત ફિલ્મોના ગીતો. મિત્રો, આજે આપણે યાદ કરી રહ્યા છીએ હિન્દી ફિલ્મ જગતની એક એવી અભિનેત્રીને જેમણે પોતાની સહજ અભિનય શૈલી, અભિવ્યક્તિ અને સંવેદનશીલ પાત્રો દ્વારા દર્શકોના હૃદયમાં અમિટ સ્થાન બનાવ્યું હતું. આજે છે મહાન અભિનેત્રી નૂતનનો જન્મદિવસ. 4 જૂન 1936 રોજ જન્મેલી નૂતન માત્ર સુંદર અભિનેત્રી જ નહોતી, પરંતુ એક અદભુત કલાકાર હતી. તેમની આંખો બોલતી હતી અને તેમના અભિનયમાં એક અનોખી સચ્ચાઈ જોવા મળતી હતી કે જેમણે ફિલ્મોમાં ગ્લેમર કરતા અભિનયને વધુ મહત્વ આપ્યું અને તેથી જ તેઓ પોતાના સમયની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક ગણાય છે. નૂતને અનેક યાદગાર ફિલ્મો આપી. સરસ્વતી ચંદ્ર, મેં તુલસી તેરે આંગન કી, બંદીની, નીલન, સુજાતા અને સીમા. તો આવો સાંભળીએ સીમા ફિલ્મનું ગીત, લતા મંગેશકરનો સ્વર, શંકર જયકિશનનું સંગીત, હસરત જયપુરીની ગીત રચના.

હવે સાંભળીએ 1957માં બનેલી ફિલ્મ પેઇન ગેસ્ટ નું ગીત. આ ફિલ્મ હિન્દી રોમેન્ટિક અને કોમેડી ફિલ્મ હતી. દેવાનંદ નૂતન અને શુભા ખોટે તેના મુખ્ય કલાકાર હતા. સુબોધ મુખર્જી તેના નિર્દેશક હતા. આ ફિલ્મમાં દેવાનંદ એક યુવાનની ભૂમિકામાં હોય છે, જે નોકરી અને રહેવાની જગ્યા શોધી રહ્યા હોય અને એક ઘરમાં પેંગેસ્ટ તરીકે રહેવા માટે તેને અનેક રમૂજી અને રસપ્રદ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે અને નૂતન તેની પ્રેમિકાની ભૂમિકામાં છે. નૂતન અને દેવાનંદની જોડીએ સર્જેલી આ ફિલ્મ એક રોમેન્ટિક કોમેડીનો યાદગાર અધ્યાય સાબિત થઈ હતી. તો આવો સાંભળીએ આ ફિલ્મનું ગીત. કિશોર કુમાર અને આશા ભોસલેનો સ્વર, મઝરૂ સુલતાનપુરીની ગીત રચના, એસ ડી બર્મનનું સંગીત.

અને હવે સાંભળીએ 1963માં આવેલી દિલ હી તો હે ફિલ્મનું ગીત, જેમાં નૂતન અને રાજકપૂરની જોડી જોવા મળી હતી. સંગીતકાર રોશનનું મધુર સંગીત હતું, સાહિર લુધિયાનવીની ગીત રચના હતી. યું હી દિલની ચાહતા આ ગીતના શબ્દો છે, જેમાં નૂતનના ચહેરા પર ઝળહળતી પ્રેમની લાગણી, સંકોચ અને મનની કોમળ ભાવનાઓ ખૂબ જ સુંદર રીતે આ ગીતમાં વ્યક્ત થાય છે. જાણે કે દરેક પંક્તિ પ્રેમમાં પડેલા હૃદયની નિઃશબ્દ વાતો કહી જાય છે. તો આવો સાંભળીએ આ સુમધુર ગીત.

આકાશવાણી રાજકોટ પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મનોરંજન, જેમાં આજે અભિનેત્રી નૂતનના ગીતો. મિત્રો, અભિનેત્રી નૂતનના અભિનયની વાત કરીએ તો તેમની સંવેદનશીલતા અને આંખો દ્વારા ભાવ વ્યક્ત કરવાની કળા ખાસ યાદ આવે. 1968 આવેલી સરસ્વતી ચંદ્ર ફિલ્મમાં તેમણે કુમુદનું પાત્ર એટલું સુંદર રીતે ભજવ્યું હતું કે આજે પણ તે હિન્દી સિનેમાના યાદગાર પાત્રોમાં ગણાય છે. પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર ગોવર્ધન રામ ત્રિપાઠીની અમર નવલ કથા પર આધારિત આ ફિલ્મ પ્રેમ, ત્યાગ અને લાગણીઓની એક અદભુત ગાથા છે અને નૂતનના અભિનયે કુમુદના મનના દરેક ભાવને જીવંત બનાવી દીધા હતા. આવો સાંભળીએ મુકેશ અને લતા મંગેશકરના સ્વરમાં સરસ્વતી ચંદ્રનું સુમધુર ગીત, કલ્યાણજી આણંદજીનું સંગીત, ઇન્દિવરની ગીત રચના.

0: કઈ કઈને થાકી ગયો?
1: શું થયું?
0: નવી કિડબેક જોઈએ છે.
1: તો પહેલા કેપ્ટન ને કહે, ન માને તો મેનેજર ને.
0: કરેક્ટ.
1: તો આમ જ પહેલા ફરિયાદ બેંક ને કરો, 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ના મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર. જઈએ. લે આવી ગઈ નવી કિડબેક.
2: RBI કહે છે, પહેલા આપણી બેંક પછી RBI ઓમ્બુડસ્મેન.

તેરે ઘર કે સામને આ ફિલ્મનું ગીત સાંભળી રહ્યા હતા. લતા મંગેશકરનું સ્વર હતો, એસ ડી પરમનનું સંગીત અને હસરત જયપુરીની ગીત રચના. અને હવે સાંભળીએ બંદીની ફિલ્મનું ગીત, જે 1963માં બનેલી હતી, જેમાં અભિનેત્રી નૂતની કલ્યાણી નામની યુવતીના પાત્રમાં પ્રેમ, પીડા અને ત્યાગની ભાવનાઓને અદભુત રીતે રજૂ કરી હતી. આવો સાંભળીએ લતા મંગેશકરનું સ્વર.

બંદીની ફિલ્મનું ગીત સાંભળી રહ્યા હતા. લતા મંગેશકરનો સ્વર, એસડી વર્માનું સંગીત, ગુલઝારની ગીત રચના. અને હવે સાંભળીએ ખાનદાન ફિલ્મનું ગીત. ફરી એકવાર લતા મંગેશકરનું સ્વર, રવિનું સંગીત, રાજેન્દ્ર કૃષ્ણની ગીત.

આકાશવાણી રાજકોટ પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મનોરંજન, જેમાં આજે અભિનેત્રી નૂતનના ગીતો. મિત્રો, હવે સાંભળીએ છલિયા ફિલ્મનું ગીત, જે 1960માં ફિલ્મ બની હતી. અને આ ફિલ્મમાં ભારતના ભાગલા પછી વિખૂટા પડી ગયેલા પરિવારોની પીડાને કેન્દ્રમાં રાખીને બનેલી ફિલ્મમાં નૂતનના અભિનયે દર્શકોના દિલને સ્પર્શી લીધા હતા. આ ફિલ્મમાં તેમની સાથે રાજ કપૂર હતા અને આ ફિલ્મ જાણીતા દિગ્દર્શક મનમોહન દેસાઈની પ્રથમ ફિલ્મ હતી. આવો સાંભળીએ છલિયા ફિલ્મનું ગીત.

ફિલ્મોના ગીતો આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મનોરંજનમાં. હવે સાંભળીએ સાજન બીના સુહાગન આ ફિલ્મનું ગીત અનુરાધા પોડવાલ અને યશુદાસના સ્વરમાં. ઉષા ખન્નાનું સંગીત છે, ઇન્દિવરની ગીત રચના. આ ફિલ્મમાં નૂતને એક ત્યાગવાળી માતાનું પાત્ર ભજવ્યું હતું. માતૃત્વ, સંઘર્ષ અને પ્રેમની લાગણીઓને ખૂબ જ જીવંત રીતે રજૂ કરી હતી. આવો સાંભળીએ આ ફિલ્મનું ભાવુક ગીત.

0: મુકેશ અને લતા મંગેશકરનો યુગલ સ્વર આપ માણી રહ્યા હતા. મિલન ફિલ્મના ગીતમાં લક્ષ્મીકાંત પ્યારેલાનું સંગીત, આનંદ બક્ષીની ગીત રચના.
1: रैट माने चूहा, अरे दिल है तेरे पंजे में तो क्या हुआ.
2: ए मेडी मैड, मैड माने पागल, बीओ बॉय बॉय, बॉय माने लड़का, अरे मतलब इसका तुमको हो तो क्या हुआ.
1: सी ए टी कैट, कैट माने बिल्ली, आर ए टी रैट, रैट माने चूहा, अरे दिल है तेरे पंजे में तो क्या हुआ.
2: ए मेडी मैड, मैड माने पागल, बीओ बॉय

નઝરૂ સુલતાનપુરી નિકિત રચના. મિત્રો, આ ફિલ્મ નૂતનની થોડીક હળવા અને ચંચળ અંદાજવાળી ફિલ્મોમાંની એક છે. તે ફિલ્મમાં તેમનો રમૂજી અને ગ્લેમરસ અવતાર ખૂબ દર્શકોને પસંદ આવ્યો હતો. અને હવે સાંભળીએ નૂતનની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક મેં તુલસી તેરે આંગન કે આ ફિલ્મનું ગીત, જેમાં તુલસીના પાત્રમાં તેમણે સ્ત્રીના આત્મસન્માન, પ્રેમ અને ત્યાગને અત્યંત અસરકારક રીતે રજૂ કર્યું હતું અને આ ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પણ મળ્યો હતો. આવો સાંભળીએ આ અમર ફિલ્મનું સુંદર ગીત.

મેં તુલસી તેરે આંગન કે આ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. લતા મંગેશકરનું સ્વર હતું, લક્ષ્મીકાંત પ્યારેલાનું સંગીત, આનંદ બક્ષીની ગીત રચના. મિત્રો, મનોરંજનમાં આજે આપ સાંભળી રહ્યા હતા અભિનેત્રી નૂતનની ફિલ્મના ગીતો. નૂતનનું સમગ્ર કારકિર્દી દર્શાવે છે કે સાચો અભિનય માત્ર સંવાદોથી નહીં પરંતુ આંખોની ભાષા, ચહેરાના ભાવ અને આંતરિક સચ્ચાઈથી સર્જાય છે. તેમણે લગભગ 4 દાયકાથી વધુ સમય સુધી હિન્દી સિનેમાને પોતાની કલાથી સમૃદ્ધ બનાવ્યું. 21 ફેબ્રુઆરી 1991 રોજ માત્ર 54 વર્ષની વયે કેન્સરની બીમારીના કારણે નૂતનનું અવસાન થયું. પરંતુ કલાકારો ક્યારેય ખરેખર વિદાય લેતા નથી. તેઓ પોતાની કૃતિઓમાં, ગીતોમાં અને દર્શકોની યાદોમાં હંમેશા જીવંત રહે છે. આજે તેમની જન્મ જયંતિ નિમિત્તે આપણે તેમની ફિલ્મના સુંદર ગીતો મનોરંજનમાં સાંભળ્યા, તેમની યાદોને તાજી કરી અને ભારતીય સિનેમાના આ અમૂલ્ય રત્નને ગીતો દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. અને હવે મનોરંજન કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે.

આકાશવાણીનો આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સવારના 10:30 થયા છે. રજૂ કરીએ ગુજરાતી ફિલ્મ સંગીત. સાંભળીએ કંકુની કિંમત. આ ફિલ્મનું ગીત સ્વર છે આશા ભોસલેનો અને ગીત અને સંગીત અવિનાશ

કંકુની કિંમત આ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. અલકા યાજ્ઞિકનું સ્વર હતું, ગીત અને સંગીત અવિનાશ વ્યાસ. અને હવે સાંભળીએ જોગ સંજોગ ફિલ્મનું ગીત, મહેશ કુમારનું સ્વર, મહેશ નરેશનું સંગીત, કાંતિ અશોકની ગીત રચના.

ચલાવી બાકી શેરીઓ વટાવી તારે આગણે રેલા ઉરસ ચટકો અરે માયા રે લગાડી તને ચુંદડી ઉડાડી તારા દિલ નો ઉડાવી દઉં કટકો તારા દિલ નો કટકો દઈ દે તારા તલ

સુખમાં સૌ દુઃખમાં વહુ આ ફિલ્મનું ગીત સાંભળી રહ્યા હતા પ્રફુલ દવે અને આરતી મુખર્જીનું સ્વર હતો, અવિનાશ વ્યાસનું સંગીત, આનંદ બ્રહ્મભટ્ટની ગીતરચના.

જન્મ જન્મના સાથિયા ફિલ્મનું ગીત સાંભળ્યા હતા. મોહમ્મદ રફી, ઉષા મંગેશકરનું યુગલ સ્વર, બપ્પી લહેરીનું સંગીત, મેહુલ કુમારની ગીત રચના. અને આ છે ગોરલ ગરાસણી. આ ફિલ્મનું ગીત દમયંતી બરડાએ, પ્રફુલ દવેનું સ્વર, સી અર્જુનનું સંગીત.

દેવંતી બરડાએ પ્રફુલ દવે અને સાથીઓના સ્વરમાં આપ માણી રહ્યા હતા ગોરલ ગરાસણી આ ફિલ્મનું ગીત. અને આ સાથે જ ગુજરાતી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ. આપે સાંભળ્યા કંકુની કિંમત, જોગ સંજોગ, સુખમાં સૌ દુઃખમાં વૌ, વિસામો, કલાપી, જન્મ જન્મના સાથી અને ગોરલ ગરાસણી આ ફિલ્મના ગીતો. અમારું હવે પછીનું પ્રસારણ અમારા અમદાવાદ કેન્દ્રથી.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રારંભિક ઘટાડા બાદ શેરબજારમાં સુધારો, સેન્સેક્સ અને નિફટીમાં સામાન્ય વધારો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને નિયમિતપણે યોગ કરવાનો આગ્રહ કરતા કહ્યું કે યોગને રોજિંદા જીવનનો ભાગ બનાવીને વ્યક્તિ સંતુલિત, સ્વસ્થ અને ઉર્જાવાન જીવન જીવી શકે છે. આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. યુકેના વિદેશ અને કોમનવેલ્થ બાબતોના મંત્રી યવેટ કુપર સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. નવી દિલ્હીના માલવીય નગરમાં એક હોટલમાં લાગેલી આગમાં 9 ભારતીય અને 12 વિદેશી નાગરિકો સહિત 21 મોત.

બિહારના મુઝફ્ફરપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાથી 4 લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા છે. અમેરિકી સંસદમાં પ્રતિનિધિ સભાએ ઇરાન યુદ્ધ નીતિને રોકવા માટેનો ઠરાવ પસાર કર્યો. ઇઝરાયેલ અને લેબનોન યુદ્ધવિરામ અને પાયલટ ઝોન બનાવવા પર સહમતિ થઈ. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ઓસ્ટ્રિયા, કિર્ગિસ્તાન, પોર્ટુગલ, ત્રિનિદાદ અને ટોબેગો અને ઝિમ્બાબ્વેને સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યો તરીકે ચૂંટ્યા. બાંગ્લાદેશમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 90 લોકોના મોત ઓરીના કેસથી થયા હોવાની પુષ્ટિ, જ્યારે 511 શંકાસ્પદ કેસ. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય શાખા એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડે કંબોડિયામાં યુપીઆઈની સ્વીકૃતિ શરૂ કરવા માટે એકલેડા બેંક પીએલસી સાથે ભાગીદારી કરી. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત આજે સવાર સુધીમાં 501 ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી. કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ પ્રધાનમંત્રીએ ડી કે શિવકુમારને અભિનંદન પાઠવ્યા. હવામાન વિભાગે આજે કેરળ અને માહેમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જીએલએન સ્ટેડિયમ ખાતે સાયકલિંગ રાઇડ સાથે વિશ્વ સાયકલ દિવસ 2026ની ઉજવણી કરી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા આજથી ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે. આજે અમદાવાદમાં આયોજિત વિશ્વની પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશીપમાં આપશે હાજરી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આપને સૌપ્રથમ સંભળાવીએ મેં ખિલાડી તું અનાડી ફિલ્મનું આ ગીત. અલકા યાજ્ઞિક અને કુમાર સાનુના સ્વર છે, હસરત જયપુરીની શબ્દરચના, અનુ મલિકનું સંગીત.

કરી રહી છે. આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સાકાર કરતા આજે આકાશવાણી ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે. દેશના ગ્રામીણ શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે. આધુનિક સમયને માન આપીને DTH મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન.

કિશોર કુમાર, એલિશા ચિનોય અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું મિસ્ટર ઇન્ડિયા. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ જગજીત સિંહના સ્વરમાં આ ગઝલ.

આદનાન સ્વામીને આપ સાંભળી રહ્યા હતા, ગીતના શબ્દો હતા માહિયા. હવે સાંભળીએ જીમી અને વસુધાને. ગીતના શબ્દો છે યે સારા જહાં.

જીમી અને વસુધાને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સુરત અને દમણની મુલાકાત લેશે. તેઓ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપીના મહાયુતિ ગઠબંધને 18 જૂને યોજાનારી રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી માટે 17 ઉમેદવારોના નામ જાહેર કર્યા. વારાણસીમાં આજથી બ્રિક્સ સંસ્કૃતિ કાર્યજૂથની બીજી બેઠક શરૂ થશે. ઈડીએ મ્યાનમાર સોપારી દાણચોરીના નેટવર્ક પર મોટી કાર્યવાહી કરી મિઝોરમમાં 9 સ્થળોએ દરોડા પાડ્યા. અમેરિકી પ્રતિનિધિ સભાએ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઈરાન સાથેના યુદ્ધના અધિકાર પર પ્રતિબંધ લાદ્યો. શ્રીલંકાના કોલંબો નજીક હોરાનામાં એક વૃદ્ધાશ્રમમાં લાગેલી આગમાં 11 લોકોના મોત, જ્યારે 3 લોકો લાપતા. તેલંગાણાએ જર્મન રાજ્ય થુરિંગિયા સાથે સહકાર કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર ટેકનોલોજી, કૌશલ્ય તાલીમ, સ્ટાર્ટઅપ્સ અને જીવન વિજ્ઞાનને લગતા. નાસાએ મંગળ ગ્રહની પરિક્રમા કરતા તેના મેવેન અવકાશયાનના મિશનના અંતની જાહેરાત કરી. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 501 ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશ

0: દેશોની ધરપકડ કરવામાં આવી. દેશમાં સેમીકન્ડક્ટર હબ તરીકે ઉભરતા ધોલેરાની ખારાશવાળી જમીન પર ગુજરાત વન વિભાગે ડ્રમ પ્લાન્ટેશન પદ્ધતિથી 15થી વધુ પ્રજાતિના 3200થી વધુ વૃક્ષો ઉછેરવામાં સફળતા મેળવી. અરવલ્લીના મોડાસા પાસે રાજસ્થાન એસટી બસને અકસ્માત થતાં 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા આજથી ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે. આજે અમદાવાદમાં આયોજિત વિશ્વની પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશીપમાં આપશે હાજરી. શ્રીલંકાએ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસની પ્રથમ એક દિવસીય મેચમાં 41 રનથી જીત મેળવી. રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ 2025 હેઠળ રાષ્ટ્રીય રમતગમત ટ્રીબ્યુનલમાં સભ્યોની નિમણૂંક માટે સરકારે અરજી આમંત્રિત કરી. ભારતીય કુસ્તીબાજો આજથી મોંગોલિયામાં ઉલાનબાતર ઓપન રેન્કિંગ સિરીઝ ટુર્નામેન્ટમાં પોતાનું અભિયાન શરૂ કરશે. અને ભારતે સેમીફાઇનલમાં ભૂટાનને 1-0થી હરાવીને એસએએફએફ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ

આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત.

0: ચાલો સંગીતના આ અનોખા સફરમાં સાથે જોડાઈએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાર.
1: નમસ્કાર, આકાશવાણીના આ વિશેષ કાર્યક્રમ સુર સંગાતમાં આપ સૌનું સ્વાગત છે. શ્રોતા મિત્રો, ભારતીય શાસ્ત્રીય સંગીતની સમૃદ્ધ પરંપરામાં તબલાની ધૂન ફક્ત એક વાદ્યનો અવાજ નથી, પરંતુ ભક્તિ, શિસ્ત અને સંસ્કૃતિની જીવંત અભિવ્યક્તિ છે. આજે આપણી સાથે એક પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ છે, જેમણે માત્ર તબલા વગાડવામાં જ પોતાનું સ્થાન બનાવ્યું નથી, પરંતુ હજારો વિદ્યાર્થીઓને સંગીત શીખવીને ભારતીય શાસ્ત્રીય સંગીતને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. આકાશવાણીના એ ગ્રેડ કલાકાર જેમણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પોતાની કલા પ્રદર્શિત કરી છે અને તબલા શિક્ષણના ક્ષેત્રમાં પ્રેરણાસ્ત્રોત છે, એવા આદરણીય ગુરુ શ્રી મુંજાલ મહેતાજી, આપનું સ્વાગત છે આકાશવાણીના સ્ટુડિયોમાં.
2: ધન્યવાદ. આપ સૌએ મને 90મી વર્ષગાંઠ નિમિત્તે આકાશવાણીએ આમંત્રણ આપ્યું અને આ મોકો આપ્યો, અને અત્યાર સુધીની જે આકાશવાણીની સેવા છે તે બદલ હું આપ આકાશવાણી સ્ટાફ તથા સર્વેનો આભાર માનું.
1: તો મુંજલભાઈ, શરૂઆત કરીએ તબલાની યાત્રાથી. તમારી યાત્રા પરિવારથી શરૂ થઈ, તમે અમારા શ્રોતાઓને તમારા ગુરુઓ અને તમારા શરૂઆતના સંઘર્ષો વિશે શું કહેવા માંગશો?
2: શરૂઆત મારી બાળપણથી જ હતી. ઘરમાં કાકા વગાડતા, પપ્પા વગાડતા, એટલે તબલાનું વાદ્ય પણ મારી પાસે હતું, તબલાની જોડી હતી, એટલે ઘરમાં નાનો હતો ત્યારથી તબલા વગાડતો હતો. ત્યારબાદ કાકાની સાથે જે સોબત થઈને જેમ રસ પડવા માંડ્યો અને મને જેમ જેમ રસ પડતો ગયો એમ એમ હું આગળ ઉસ્તાદો પાસે જવા માંડ્યો, જોવા માંડ્યો કે કેવી રીતે આ તબલાવાદન, આ ઉસ્તાદોનું તબલાવાદન શું છે, પરંપરા શું છે, કેવી રીતે ગુરુઓ પાસે શીખાય. તો એ શીખવાની મને લાલચ જાગી, સમજો, અને નાની ઉંમરમાં મને બેંકમાં જોબ મળી ગઈ. તો બેંકમાં જોબ મળી એટલે મારી પાસે થોડું પૈસાની આવક પણ થવા માંડી, એટલે ઉસ્તાદો

0: ને બધું સરળ થઈ ગયું મારા માટે ઉસ્તાદો પાસે જવું.
1: જે તમે હમણાં પરંપરાને એ બધી વાત કરી, તો તમે વિવિધ ઘરાનાઓ પાસેથી તબલા શૈલીઓ શીખી છે, તો આ વિવિધ શૈલીઓએ તમારા તબલા વાદનને કેવી રીતે સમૃદ્ધ બનાવ્યું છે?
0: ખાસ તો એ જ કહેવાનું કે બાળપણથી જે હું તબલા વાદન શીખ્યો એ મારા કાકા પાસે, શ્રી કૌશિકભાઈ મહેતા પાસે. અને કૌશિકભાઈ મારા પપ્પાને શીખવાડતા અને બધા જોડે વગાડતા, એમ મારામાં આવ્યું અને હું જોતો ગયો. પણ પછી કૌશિક કાકા પાછળ મારું લાગ્યું. મીન વાઇલ એવું થયું કે મને, હું ક્રિકેટ પણ સારું રમતો એટલે મને જોબ મળી ગઈ. જોબ મળ્યા પછી ત્યારે જ મને હિદાયત ખાન સાહેબનું તબલા વાદન અમદાવાદમાં મેં સાંભળ્યું.
1: અચ્છા,
0: હવે હિદાયત ખાન સાહેબનું તબલા વાદન અને મારા કાકાનું તબલા વાદન. હવે મારા કાકા વિશે વાત કરું, શ્રી કૌશિકભાઈ મહેતા વિશે, તો ઉસ્તાદ રહેમાન ખાન સાહેબ જે આપણા આકાશવાણીના સ્ટાફ હતા અને ઉચ્ચ શ્રેણીના કલાકાર હતા અને વિદ્વાન, અને જેને મારા કાકા અને મારો પરિવાર માનતો હતો, અને સૌથી પ્રથમ અમદાવાદમાં આવ્યા ત્યારે આપણા ઘેર રહ્યા અને મારા કાકાને તબલા વાદન શીખવાડ્યું. તો અગત્યની વાત એ હતી કે એ તબલા વાદન મને સાંભળવા મળ્યું, પણ મારથી રહેમાન ખાન સાહેબ જોડે જવાયું નહીં.
1: ઓકે,
0: કારણ કે કાકા જીવતા હતા. ત્યારબાદ હું સીધો ઉસ્તાદ હિદાયત ખાન સાહેબનું એક દિવસ મેં તબલા વાદન સાંભળ્યું અને એ સાંભળીને એટલો મંત્રમુગ્ધ થઈ ગયો કે હું દુનિયામાં આ માણસ જ્યાં હશે ત્યાં હું શીખવા જતો રહીશ. એટલે થયું શું કે જેવું જ એમનું તબલા વાદન પત્યું એ જગ્યાએ એમને મૂકવા જવાનો મોકો મળ્યો. એટલે હું મૂકી આવું તો કે હા, એ વખતે મારી પાસે મોટરસાઇકલ ને અંતેનું વાહન હતા મારી પાસે. આ વાત 1982ની.
1: ઓહો,
0: એટલે મૂકવા ગયો. પણ રહેમાન ખાન સાહેબનું, ઉસ્તાદ હિદાયત ખાન સાહેબનું ઘરાનું એક,
1: બરાબર.
0: એટલે મને ફાયદો એ થઈ ગયો, મને અજાણતા જ મેં એ વસ્તુ નક્કી કરી, પણ ફાયદો એક જ થયો કે ઘરાનું એક રહ્યું. એટલે વાદન શૈલી પણ એક રહી, જાણવા પણ એક વસ્તુ મળી બધી એક સરખી, અને એમાં મારું ઇમ્પ્રુવમેન્ટ વધારે થતું ગયું. હવે ત્યારબાદ શીખતો ગયો. લગભગ એ અમારી યાત્રા એમના મરણ સુધી, એટલે કે ના બોલાય પણ એમના ઇંતકાલ સુધી મારી જોડે જ રહ્યો, હું એમની જોડે જ રહ્યો અને ઉસ્તાદનું સાનિધ્ય મને પ્રાપ્ત થયું. મીન વાઇલ જે રહેમાન ખાન સાહેબનું નહોતો મળ્યો, એ રહેમાન ખાન સાહેબ સામેથી, તમે જુઓ કે એક પવિત્ર કર્મ કોઈ પૂર્વજન્મના કર્યા છે કે ઉસ્તાદ રહેમાન ખાન સાહેબ જેવો માણસ આઈન કે મુંજાલભાઈ આપકો પતા હૈ આપ કૌશિક ભાઈ કે બચ્ચે હો ઓર હમારે ઘર કે બચ્ચે હુએ મેરે અંતિમ સમય હૈ તો મેં ચાહતા હું કે આપકો તબલા થોડા બતાય હમ તો હું તો ધ્રુજો ઉભો ઉભો એ વખતે કે તમે રહેમાન ખાન સાહેબ તમે આવીને, અને એ વખતે હું ગાંધર્વમાં તબલા શીખાવતો હતો, ત્યારે મને એમ થયું કે અરે બાપરે આટલો મોટો માણસ અને કેવા કર્મો મેં કર્યા છે અત્યારે ખબર પડે છે એ વખતે, એટલે હું તો ધ્રુજતો હતો. અને પછી મેં રહેમાન ખાન સાહેબનું સાનિધ્ય પ્રાપ્ત થયું, પણ બંને ઘરાના એક, એટલે મારામાં કોઈ વિશિષ્ટ પેલી પેલી જુદી એ ના પડી. પણ વિવિધ ઘરાનાની તમે વાત કરી તો અમારા ચાર ઘરાના મુખ્યત્વે, દિલ્હી, અજાડા, ફરખાબાદ, લખનૌ. આજે ઉસ્તાદો જે છે એ એક જ ફેમિલીના જ છે બધા.
1: ઓકે,
0: દિલ્હી ઘરાનામાંથી છૂટા પડેલા બધા કલાકારો હોય, એટલે બધા ચારે ઘરાનાના માસ્ટર હોય, એટલે ચારે ઘરાના વિશે તાલીમ તમને પ્રાપ્ત થતી હોય.
1: બરાબર, આનો જે ડિફરન્સ છે તમે
0: એ જાણી શકાય, અને જાણી શકાય અને જાણ્યું, એ જાણ્યું ક્યાંથી, એ લોકો ગુરુને આપણને માર્ગદર્શન હોય. પણ એ જાણો ત્યારે જ કે જયારે તમને ચીજો શીખી, એ જરા એ લીખ લો, લખનૌ કા એક કાયદા હૈ છોટા સા હૈ મગર એ પરણ કાયદા હૈ લીખ લો. તો એ પરણ કાયદા આપણે, એટલે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પરણ કાયદા? કાયદા તો છે પરણ કાયદા, ગત કાયદા, રેલા કાયદા, લડી કાયદા, કાયદાના જે પ્રકાર છે એમણે બતાવ્યા માંડે. તો આ બધું જોવા માંડ્યું એટલે એમને એમ કરતા કરતા આપણું વિઝન મળે.
1: એટલે આ થિયરી આખી તમને
0: આખી કે જો હું વગાડું છું પ્રેક્ટિકલી છે શું, તો એ સમજમાં ત્યારે જ આવવા માંડ્યું મને. અને ત્યારબાદ એક ખૂબીની વાત છે કે નંદન કાકાનું મને 1989માં ઉમકાના સ્પર્ધામાં મેં વગાડ્યું ત્યારે નંદન કાકા હાજર.
1: અચ્છા,
0: અને એમણે એટલા બધા ખુશ થઈ ગયા અને જ્ઞાતિમાં અમે બધા એક સરખા, એટલે જ્ઞાતિમાં અમે મળીએ, હું એમના આશીર્વાદ લઉં. પણ મારી હિંમત જ નહોતી થતી કે નંદન કાકાનું કહું, કારણ કે ઘરાનું પણ જોયું, પણ મારી ઉસ્તાદી તાલીમ અહીંયા ચાલતી હતી એટલે મને બહુ એવો એ ના થયો. પણ નંદન કાકાનું જેમ જેમ સાનિધ્ય પ્રાપ્ત થયું, એમને એમ જે વગાડતા હતા તેમાં જે સવાઈની જે રચનાઓ હતી,
1: ઓકે,
0: એ રચનાઓ વિશે મને સમજ જ નહોતી. અને સત્ય કહું તો મેં મારા ઉસ્તાદોને પણ પૂછ્યું કે દેખો મુંજાલ ભાઈ, ઇસ પે કામ નહીં કિયા હમારામાં, કે એસા નહીં હૈ હમારે પાસ નહીં, ઓર સત્યમાં એવું છે કે આપણે એટલું કામ નથી કર્યું. મારે નિઝામુદ્દીન ખાન સાહેબ જોડે ઉસ્તાદ અને નયન ઘોષ જોડે, એટલે કમાલ નિઝામુદ્દીન ખાન સાહેબનો, મેં કમાલને આ સવાલ કર્યો. મેં કહ્યું નવા આપને પાસ સવાઈ કી ચીજે હૈ કે નહીં કમાલ ભાઈ? એ તો કે નહીં મુંજાલ ભાઈ, હમારે ઉસ્તાદોને કામ નહીં ગયા. તો એક દિવસ મને ક્લાસમાં નંદન કાકાએ બોલાયો અને કે સાંભળ, તું આ ટુકડો યાદ કરી લે. મેં કહ્યું કે મને ટુકડા તો બધા આવડે છે ને, એમાંથી એક ટુકડો મને કહી રહ્યા છે, ધાતે ટતે ટ ધાગે ન તે ન ઘે ન, એમ કરીને એમણે સવાઈની આખી રચના સુંદર રીતે મને સંભળાવી. હું મંત્રમુગ્ધ થઈ ગયો, મારી પાસે હતી જ નહીં એ રચના. તો એ વિરચનાઓ મને એકદમ જ એમણે શીખવાડવા માંડી. અને તમે જુઓ કે હું કેટલો નસીબદાર છું, ઉસ્તાદ રહેમાન ખાન સાહેબ આવે છે અને મને કહે છે.

0: કે હું તને એક ઘરના છોકરા તરીકે શીખવું છું, અને નંદન કાકા જેવા માણસ મને કહે છે કે તારી પાસે આ નહીં હોય, તારા ઉસ્તાદો પાસે આ નહીં હોય, તું લક,
1: યુ આર અમોંગ ધ ફ્યુએસ્ટ લકી પીપલ અરાઉન્ડ, રાઈટ? તો આકાશવાણી સાથેનો તમારો જોડાણ એ ગ્રેડ કલાકાર તરીકે હતો, અને આકાશવાણી તમારી સંગીત યાત્રા અને ઓળખને કેવી રીતે મજબૂત બનાવી?
0: આકાશવાણી નાનો હતો ત્યારે અહીંયા આવતો તારો ઉસ્તાદ રહેમાન ખાન સાહેબ, લક્ષ્મણ ફૂલપગારે ગટુભાઈ, પછી મોટા હમીદ હુસેન ખાન સાહેબ, બધાને મેં જોયેલા અહીંયા. અને અહીંયા આવું ત્યારે એ બધાને જોઈએ એટલે આપણે તો ડરના મારે એક નાના બાળક તરીકે, પણ એ લોકોએ મને એટલો સુંદર રીતે ટ્રીટ કર્યા. અરે બચ્ચા આયો, કોણ હો, તમારું નામ ક્યાં હૈ, કેસા હૈ, એ રીતે અમને ટ્રીટ કરતા. અને આકાશવાણીમાં વગાડવાનું જયારે મોકો મળતો ત્યારે એ લોકો પોતે માઇક સેટ કરતા, કઈ રીતે કરતા, મારે તો બહુ વગાડવાનું એમના ટાઈમમાં નહોતું મળ્યું મોકો, પણ જયારે હું અહીંયા આવતો ત્યારે એમનું વાદન હોય ને એવું હોય ત્યારે હું સાંભળતો. ટ્રાયો થતો તે વખતે, અને ટ્રાયો થાય એમાં ઉસ્તાદ રહેમાન ખાન સાહેબ, દિવ્યાંગભાઈ અને ગટુભાઈ, ત્રણે જણાનું તબલા વાદન હોય અડધો કલાકનું, 15 મિનિટનું, તો એ સાંભળવા મળતું હતું. જયારે જયારે આવું મોકો મળતો ત્યારે હું આવતો.
1: ઓકે, તો આજે જ્યારે આકાશવાણી 90મી વર્ષગાંઠના ખાસ પ્રસંગે યુવા સંગીતકારો અને શ્રોતાઓ માટે તમારો શું સંદેશ?
0: એક જ સંદેશ, ખૂબ જ સારો સંદેશ, કે આકાશવાણીનું જે ગ્રેડ્યુએશન પ્રાપ્ત થાય છે એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. મારા બાળકોને પણ, હંમેશા મારા શિષ્યોને પણ એ જ હું સલાહ આપું છું કે દીખ્યા શીખ્યા પરખ્યા, તમે જોયું એટલે મારી પાસે શીખવા આવ્યા, અથવા તો કોઈ સારા ગુરુજન પાસે શીખવા ગયા.
1: બિલકુલ.
0: શીખ્યા પછી તમે તમારી જાતને પરખો કે તમે ક્યાં છો. તમે શીખ્યા એટલે તમારો ગુરુ કે તું હાઈ ક્લાસ વગાડે એટલે હાઈ ક્લાસ છો નહીં, તમારી જાતને પરખવી પડે. તો તમારી જાતને જયારે પરખવાની આવે ત્યારે પરખવાની એવી એવી જગ્યાઓ છે કે ભાઈ સ્પર્ધાઓમાં લડો, અને બીજો છે માધ્યમ કે વિશારદ ને આ બધી એક્ઝામો આપો, ત્યાં તમને પેલા ગુરુજનો શું સલાહ આપે છે, ફેલ કરે છે, પાસ કરે છે, પાસ કરે છે તો કેમ પાસ કરે છે. અને ત્યારબાદ રેડિયો જેવી સંસ્થા ઉપર આવ્યા ત્યારે તમારું કેસેટ રેકોર્ડિંગ હિન્દુસ્તાનના મોટા મોટા કલાકારો સાંભળતા હોય છે, અને એની ઉપરથી તમને ગ્રેડ પ્રાપ્ત થાય છે, તો તમે તમારી જાતને મૂલવણી અને તમારી જાતને કન્સિડર કરી શકો કે ના હું કંઈક છું. તો આકાશવાણીનો એ છેલ્લો અંતિમ પડાવ છે એવું મારું અંગત રીતે માનવું.
1: જી, તો ગુજરાત સરકાર દ્વારા તમને ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, તો આ સન્માન માટે તમારા માટે એકચ્યુઅલી એ સન્માન કેટલું મહત્વનું?
0: મહત્વનું ગુજરાત સરકાર, ગુજરાત એવોર્ડ તબલા વાદકમાં સુધીર કુમાર સક્સેના, નંદન કાકા, પછી જો શાસ્ત્રીય સંગીતમાં તબલા વાદન કલા ક્ષેત્રે મળ્યો તો મને મળ્યો.
1: અચ્છા,
0: એટલે મારા માટે તો એ ગૌરવની પળ હતી, પણ ગૌરવની પળની સાથે સાથે આકાશવાણીની 90મી વર્ષગાંઠ નિમિત્તે એક જ વાત કહેવાની કે સૌથી પહેલા સમાચારે મને રેડિયો ઉપરથી જ મળ્યા.
1: અચ્છા,
0: એટલે રેડિયો ઉપરથી મને નહીં, હું તો ક્લાસ ચલાવતો હતો ત્યાં, મારી પાસે અંધ વિદ્યાર્થીઓ શીખતા હતા.
1: ઓકે,
0: એમાં અંધ શ્રી વસાવડા સાહેબ હતા, એમણે એકદમ જ ફોન આવ્યો ચાલુ ક્લાસમાં, ગુરુજી આપનો ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થાય છે. એટલે મેં કીધું કે તમને કેવી રીતે ખબર પડી? ના, અત્યારે જ આકાશવાણી ઉપરથી પ્રસારણ ચાલી રહ્યું છે અને આપનું નામ બોલાય. મેં, હું માનવા તૈયાર નહીં, પણ પછી કન્ફર્મ કર્યું, અને મારા માટે એ નિમિત્ત પણ આટલી સુંદર ઘટના અને એ જે મને પ્રાપ્ત થયા સમાચાર મારે લાઈમ લાઈટ, તો એ મને આકાશવાણી તરફથી પ્રાપ્ત થયું.
1: તો મુંજલભાઈ, રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિને આપ મળ્યા છો, અને રાજ્યપાલ દ્વારા પણ તમારું સન્માન કરવામાં આવ્યું હતું, તો શું તમે આ ખાસ ક્ષણોમાં કોઈ યાદગાર ઘટના શેર કરી શકો?
0: યાદગાર ઘટના એ જ કે આ રાષ્ટ્રપતિ ભવનમાં અમે જયારે ગયા ત્યારે મને એકલા નથી બોલાયો, ગૌરવ પુરસ્કાર લીધેલો મોદી સાહેબ જયારે પ્રાઇમ મિનિસ્ટર થયા એટલે એમને એક ભાવ હતો કે બધા જુએ, એવો ક્યાંકનો ક્યાંક ભાવ હશે એવું મને માને, કે અમને બોલાવીને ત્યાં શું કર્યું એમણે. જયારે પહેલી વાર અહીંથી રાજ્ય સરકારમાંથી ફોન આવ્યો કે તમારે ત્યાં આવવાનું છે, એટલે હું તમે તો ગમે કહું ભાઈ કોણ જો, ગમત ના કરો મારી જોડે, અરે નહીં નહીં તમારી ટિકિટ બુક કરવાની છે. અમે ટોટલ પ્લેનમાં અમે લગભગ 15-20-21 જણા હતા.
1: ઓકે,
0: અને એ લોકોએ સિલેક્ટ કર્યા, અને અમે ત્યાં રાષ્ટ્રપતિ ભવન ગયા, ત્યાં રાષ્ટ્રપતિને મળ્યા, રાષ્ટ્રપતિ રૂબરૂ મુલાકાત થઈ, બધાની જોડે હાથ મિલાયા તેમણે, અને ત્યારબાદ આપણા આનંદીબેન પણ ત્યાં હતા અને અમિત શાહ સાહેબ પણ ત્યાં જ હતા. એટલે એ અમારા માટે ગૌરવની વાત કે દરેક કલાકારોનું પર્સનલી સન્માન કર્યું હતું એમણે એ દિવસે.
1: હવે મુંજલભાઈ, આપ સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓને પણ તબલા શીખવવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે, તો એના વિશે થોડી વાત.
0: એટલે આ જે તમે કીધું ને કે તમે રાષ્ટ્રપતિને મળ્યા અને રાજ્યપાલ, તો રાજ્યપાલશ્રીએ મને ત્યાં સાબરમતી જેલમાં એ આપેલું મને.
1: ઓકે,
0: એટલે આપેલું કંઈક સન્માન કંઈ નહોતું કર્યું, પણ ત્યાં હું શીખવાડતો હતો એ રીતે મને એમણે સન્માનિત કર્યો. અને બીજું ખાસ ઉપાસના સ્કૂલ તરફથી, એટલે ઉપાસના સ્કૂલ ઓફ મ્યુઝિક જે છે એના તરફથી, તો બીજું ખાસ એ કે જેલમાં જે હું કેદીને શીખવાડું છું, તો શરૂઆતમાં પહેલે દિવસે ગયો, મારી એક ભાવના તો હતી કે હું, કારણ કે શીખવાડવું એક મારું પેશન બની ગયું, સમજો. ક્રિકેટ રમતો, ક્રિકેટ રમતા રમતા મને બેંકમાં જોબ મળી, અને એવી રીતે મળી છે કે ક્રિકેટ પણ એટલું સારું રમું અને આ પણ સારું, પેરેલલ ચાલે. અને બેંક મને બોલાવી, ચાર બેંકે મને સામેથી કોલ કર્યા અને ચાર બેંક મને બોલાવી, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ

0: બેંક, ત્યારે મેં પહેલી જે મળી એમાં લીધી નોકરી. તો એ જે બેંકની જોબ મળી ત્યાર પછી ધીરે ધીરે ધીરે મારા વાદનમાં, કારણ કે મારે રાણા કુંભ સંકટ મોચન બધે વગાડવા જતો, પછી મર્યાદાઓ આવવા માંડી, કારણ કે નોકરી કરવી પડે. અને ત્યારબાદ મેં એક શીખવાડવાના શિક્ષક તરીકે મારી ગેમ ઓટોમેટિક જ, બાળકો આવતા ગયા, દોડતા ગયા, ઉઠાડતા ગયા મને સવારના પરમાં, ચલો કાકા શીખવાડો આમ તેમ, એટલે હું શીખવાડતો ગયો અને શિક્ષક બની ગયો. શિક્ષક બન્યા પછી એક બધું વિચાર આવવા માંડે કે અહીંયા શીખવાડું, અહીંયા શીખવાડું. તેમાં જેલનો એક મોકો મળ્યો મને ઉપાસના તરફ, તરત પકડ્યો, ત્યાં ગયો, ત્યાં જોયું તો કેદીઓ પણ અંદર ઇન્ટરેસ્ટેડ હતા એમાંથી. અત્યારે હા, તો કેદીઓની હું એક્ઝામો પાઉં છું. એવો અનુભવ થયો કે એ લોકોને કરવું છે અને એ લોકોને એટલી મજા આવે છે, આનંદ આવે છે, કારણ કે એક બે કલાક એ લોકો એમની બેરેકમાંથી છૂટા થઈને જયારે આવતા હોય, અને બધા 302 કેદી હોય, એ 302 કેદીઓ અને સાથે એનું આ આપણું આ કેરેક્ટર શીખવા બેસે, તારે ગુરુ તરીકે પ્રેમ આપતો હોય, તારે એ આખી વસ્તુ જ જુદી દેખાય ત્યાં, તમને
1: જુદી ફિલિંગ આવે,
0: એક ફિલિંગ જુદી આવે. એ લોકો પિતા તુલ્ય આપણને ગણીને એટલું બધું, એટલો લાગણી વશ થઈ જાય એ લોકો, કે હું એ લોકોને બેટા કરીને જ બોલાવતો હોઉં. જયારે બેટા શબ્દ મારા મોંમાંથી નીકળે, જો કે અત્યારે બધા બાળકોને એ અવસ્થા એ આવી ગઈ છે કે બેટા જ કહું, મારી દીકરીના દીકરા એટલા જ. પણ તો એક મારા માટે એ છે કે હું કદાચ એ લોકોમાં એક એવી ભાવના ઉભી કરી શકું અને શીખવાડી પડી શકું, એમનો સરસ સુંદર સમય એમને આપી શકું.
1: તો મુંજલભાઈ, તમે 1000 વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપી છે, તો આજના યુવાનોમાં ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રત્યેનો રૂચિ તમે કેવી રીતે જુઓ છો?
0: બાળકોને તાલીમ આપી એ તો અપાઈ ગઈ, ખબર નથી પડી કે હું કેવું આપી રહ્યો છું, કંઈક કરી રહ્યો છું, પણ કરતા કરતા કરતા કરતા એટલા બધા પ્રેમથી બાળકો, કારણ કે મારો એપ્રોચ સી શિક્ષક થવું અને શિક્ષક થઈને શીખવાડવું, એક તબલા પ્લેયર શીખવાડે અને ઈશ્વરે શિક્ષક બનાવવા માટે, મને તો એવું લાગે છે કે ક્યાંક ગુણધર્મો જ એનામાં આપેલા હોય, કે આને સારો શિક્ષક બનાવો, આને સારો તબલા પ્લેયર બનાવો. ઘણા સારા તબલા પ્લેયરો શિક્ષક નથી બની શકતા અને ઘણા સારા પ્લેયરો શિક્ષકે હોય છે, જેમ કે સુધીર કુમાર સક્સેના, પંડિત નંદન. તો આ લોકોને જોયું ત્યારે એમ થાય કે ના, એ લોકો શિક્ષણ ક્ષેત્રે જે બી કામ કર્યું, સાથે સાથે એમાં મારાથી કંઈ વધારે થઈ ગયું હોય કદાચ, તો વધારે એકલા હાથે હું તો લડ્યો છું. સક્સેના સાહેબ એમએસ યુનિવર્સિટી, નંદન કાકાના સપ્તકનો સપોર્ટ, મારે તો કંઈ જ નહીં, પણ બાળકોને મેં નજીક લાવ્યો, બાળકોને શીખવાડવાનો. જે મને તકલીફ પડી, તકલીફ તો શું, પણ શીખવા માટે એ દોર, મુંબઈમાં હું જાઉં, ટ્રેનમાં ના આવું, ટ્રેનમાં જ હું બધું પરવાની, ગુરુજીને ત્યાં જવા માટે ઈરાનીની હોટલમાં બેસી રહું અને બેસીને ત્યાં ચા પીવું, કે 9 ત્યારે જ જવાય, અમદાવાદ ઉતરું તો 5 ઉતરી જાય, ચા પીતો પીતો કલાકો હું ત્યાં પ્લેટફોર્મ પર કાઢું, પછી ધીરે ધીરે ઈરાનીની હોટલમાં બેસું અને ત્યાં 8:30 થાય એટલે ચાલતો દાદર સ્ટેશનથી વડાલા જઉં, વડાલા એમને સ્ટાફ ક્વાર્ટર્સ આપેલું જવું અને ત્યાં એમની પાસે શીખવાનું શરૂ કર્યું. તો આ જે જર્ની છે એ કોઈ સામાન્ય જર્ની નથી, એ પૈસા ગજવામાં હોય, સખત શીખવાની છે. તારે આજે 1000 બાળકો મારી પાસે શીખ્યા, એ લોકોને તકલીફ ના પડે એનું જ મેં ધ્યાન રાખ્યું. કે આપણું ગુજરાતી બાળક, ગુજરાતીને કઈ ખબર જ નથી, સમજો, ગુજરાતી ફેમિલી જયારે મૂકી જાય છે ત્યારે એ લોકોને તબલા શું છે ખબર જ નથી. ઓલ ઇન્ડિયા રેડિયોમાં ફર્સ્ટ નંબરે, પ્રથમ નંબરે આવેલો કલાકાર વ્રજ પટેલ, કે જેનું ઉલ્લેખ અત્યારે એટલા માટે કરું છું કે પટેલ સમાજમાંથી આવતો અને ખેડૂત, બિલકુલ ખેડૂત, ટેલેન્ટેડ, એટલો સુંદર, અને હું એને શીખવાડું ત્યારે એના દાદા એને ના પાડતા કે ભાઈ આ તો મુસલમાનો, આપણે ના જવાય, હું આપણાથી આ કામ ના થાય, આ તો મુંજાલભાઈ એટલે કે મુંજાલભાઈ મહેતા, એમને એ પણ ખબર નથી કે મુંજાલભાઈ મહેતા એટલે હિન્દુ સમાજ અથવા તો આપણો સમાજનો. તો ક્યાંકનું ક્યાંક એ બધામાંથી બહાર કાઢી, મા બાપને કોન્ફિડન્સમાં લઈ, મા બાપ મારું ચરિત્ર જુએ અથવા તો બધું જોતા હોય છે અત્યારે, કે તબલા એટલે તો પૈસા મળે નહીં, તબલા એટલે તો આવી નોકરીનું કંઈ મળે નહીં, આ બધું આ બધું ના શીખાય, આપણું નરગા ભરગા આપણું કામ નહીં. તબલા નો બીજો પર્યાય નરગા છે, આ નરગા ભરગા આપણું કામ નહીં,
1: એક્સ્ટ્રા કરિક્યુલર
0: એવું પણ નહીં, એ પણ નહોતી એ અવસ્થા. આજથી 84-85 ની તમે અવસ્થા જો, 90-95 થી મેં શીખવાડવાનું ચાલુ કર્યું ત્યારે એ અવસ્થા નહોતી. 84-85 માં હું શીખ્યો ત્યારે 3 ઘરમાં તબલા વાગતા હશે અમદાવાદમાં. એક મોરે ફેમિલી કહેવાય અમદાવાદનું, કે મહારાષ્ટ્રીયન ફેમિલીમાં ગણો, એક અમે લોકો કરતા હતા, નંદન કાકા અને અમે લોકો, મારા કાકા લોકો, એટલે આવા 2-3 ફેમિલી જ માંડ શીખવાડતા હતા. જ્યારે ત્યારે આવી રીતે એક બીડું ઝડપીને શીખવાડવાનું, એટલે બહુ નવું હતું ગુજરાતી સમાજને અંદર કોન્ફિડન્સ. અને અત્યારે એક એક્ટિવિટી તરીકે એક જોઈન્ટ થઈ ગયું કે ભાઈ બાળકને તબલા તો શીખવાડો. મહારાજ સાહેબો, જૈન મહારાજ સાહેબો તબલાને ચામડું હોય ના પાડતા હતા, અત્યારે જૈન મહારાજ સાહેબો એમ કહે છે કે તબલા શીખવાડો. તો પેલા કે આ ચામડું ને, કે ચામડું બામડું સારું, આ તો મોબાઈલ કરતા તો બહુ સારું. તો આખી એક આખી વિચારધારા બદલાઈ ગઈ અને એને વિદ્યાની રીતે સંસ્કાર કરી આપીને શીખવાડીએ બાળકોને.
1: બિલકુલ,
0: કારણ કે મેં સંસ્કાર સિંચવાનું કામ કર્યું.
1: તો મુંજલભાઈ, આજના ડિજિટલ યુગમાં જ્યાં સંગીતના સ્વરૂપો ઝડપથી બદલાઈ રહ્યા છે, ત્યાં યુવાનો માટે શાસ્ત્રીય સંગીત સુલભ બનાવવા માટે કયા પ્રયાસો કરવા જોઈએ?
0: પ્રયાસ કરવાની કોઈ જરૂર મને તો લાગતી જ નથી. એટલા માટે કે અત્યારે ઝૂમ ઉપર, એટલે કોરોના કાળ પછી આખો

0: સીન બદલાઈ ગયો. પહેલા જે હું કહું છું અત્યારે મેં તમને કીધું કે ટ્રેનમાં જતો, ટ્રેનમાં શીખતો, ઉતરતો, વાળ એ હવે કોઈએ સ્ટ્રગલ કરવાની જરૂર જ નથી. હિન્દુસ્તાનનો મોટામાં મોટો કલાકાર તમને અત્યારે ઇઝીલી ઝૂમ ઉપર અવેલેબલ છે. અને આજે જે મેં સ્ટ્રગલ કરી અને તમારે જ્યાં જ્યાં જેની પાસે શીખવું છે તો કે ફી ભરો, 5,000 રૂપિયા મારો ચાર્જ છે, કલાકનો ફલાણું સામે અવેલેબલ થઈ જાય. પહેલા એ જમાનો નહોતો. તો એ બાળકોને અત્યારે લેવા માટે ઇઝી થઈ ગયું છે. હા, પણ મને એવું લાગે છે કે બાળકોએ ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત કરવું જ જોઈએ.
1: મુંજલભાઈ, તમારી સંસ્થા દ્વારા સ્થાપિત 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ખૂબ જ પ્રેરણાદાયક છે. એટલા મોટા કાર્યક્રમને સફળ બનાવવામાં સૌથી મોટો પડકાર કર્યો.
0: જ્યારે ગિનિસ રેકોર્ડનો મને વિચાર આવ્યો ત્યારે અહીંયા ગિનિસ રેકોર્ડ ઓલરેડી હું એક જણ જોડે કરતો હતો જેણે 101 કલાક ગાયું. ધારી પંચમદા કરી એક છોકરી 101 કલાક ગાયું અને રાજ્ય સરકાર મોદી સાહેબે અંગત રીતે અમને બોલાવીને અમને જગ્યા આ પ્રોવાઈડ કરી કે તમે વડનગર ખાતે તમે આ રેકોર્ડ કરશો. જ્યારે એની જોડે મેં 51 કલાક સતત વગાડ્યું ત્યારે મને એમ થયું, અને 51 કલાક મારા પુત્ર મંત્રાક મહેતાએ વગાડ્યું ત્યારે મને એમ થયું કે આ બાળકોને જો, અને એ વખતે મારા હાથમાં સર્ટિફિકેટ આવ્યું ત્યારે મારી ઉંમર હશે 48 વર્ષ.
1: ઓકે.
0: ત્યારે મને એમ થયું કે મારે હવે આ કામનું શું આ સર્ટિફિકેટ, પણ આ સર્ટિફિકેટ બાળકોના હાથમાં તો એ લોકોને કેટલું કામ લાગે, એવો મને કંઈક વિચાર આવ્યો. એટલે મેં રિસર્ચ ચાલુ કર્યું અને કીધું કે હવે થઈ શકે સમૂહ તબલા વાદન એક સાથે બધા છોકરાને બેસાડી, અને લગભગ નહીં 100% કહું છું કે સૌથી ભારત દેશમાં સૌથી પહેલો રેકોર્ડ મેં જ કર્યો. એ પહેલા એક જણે 51 કરી નાખ્યો ખબર પડી એટલે, પણ એ રેકોર્ડ નહોતો, એક નામ હતું. આ 350 છોકરા, 314 છોકરા સાથે અમે છોકરાઓને તાલબદ્ધ રીતે શીખવું. હવે જે તાલબદ્ધ અને લયબદ્ધ રીતે શીખવું એ બહુ ગંભીર ઘટના હતી મારા માટે, ચેલેન્જિંગ શબ્દ. મને એવું લાગ્યું કે કદાચ હું પડી ના જઉં શીખવાડતા, કારણ કે ટોટલી મારે 314 છોકરા ભેગા કરવાના.
1: પ્રેક્ટિકલ
0: નહોતું, કારણ કે મારી પાસે હતા 125 છોકરા. સપ્તક પાસે ગયો, ફલાણા પાસે ગયો, સીએન હાઈસ્કૂલમાં ગયો, ગુજરાતમાં વાત નાખી, ભાઈ મારે 314 કરવા છે, કેવી રીતે કરીશું, છોકરાઓ મને એટલા તો કરો, મારી પાસે આવા. જ્યારે મેં બીડું જોયું ત્યારે 70 જેવા મારી પાસે, માર સપ્તકમાંથી બધા ધીરે ધીરે તૈયાર થયા. બધાને કીધું કે તમારી પાસે હું પૈસા નહીં લઉં, તમે આવો, કારણ કે મારે કરવું હતું. એ ગાણપણ હતું અને આ ગાણપણ જ મને આ જગ્યા કદાચ અહીંયા આપની સમક્ષ લાવ્યો છું, આકાશવાણી ઉપર મોકલ્યો. અને એ જે 314 છોકરા ભેગા કરવાની જે સ્ટ્રગલ હતી એને મારા માટે સૌથી વધારે મહત્વની હતી. પણ પછી એવું થયું કે ખબર પડી એટલે લાઈન લાગી, જે 250 છોકરા માર થતા હતા એની સીધા 314 ને પછી મારે ના પાડવી પડી. તો આ સંઘર્ષ હતો. પૈસા તો મને સરકારે આપી દીધા, સરકારે તો કીધું કે તમે ગો એટ, અને સરકારે બી ડિક્લેર કર્યા એ વખતે ભાગ્યશ ઝા સાહેબ હતા અને બધા, અને એ લોકોએ ડિક્લેર કર્યા અને મારું એ સરસ રીતે એ રેકોર્ડ સ્થાપિત થઈ શકે.
1: સરસ. તો તમે તબલા શિક્ષણ પર પુસ્તકો પણ લખ્યા છે, તો પાઠ્ય પુસ્તકોમાં યોગદાન આપ્યું છે, તો સંગીત શિક્ષણ માટે તમારું વિઝન શું છે?
0: હા, એટલે એ જ વિચાર આવ્યો કે જ્યારે જ્યારે હું બાળકો જ્યારે મારી પાસે આવતા ગયા એમ એમને શીખવું છું અને એક્ઝામ અપાવી છે. બાળકોને એક્ઝામ જરૂર છે, વિશારદની એક્ઝામ મળે તો સ્કૂલોમાં નોકરી મળે છે. તો એ લોકો કોઈ એ જોતું નહોતું કે ભાઈ આ ઝાકીર હુસેન છે એટલે એમને નોકરી આપી દો. ઉસ્તાદ ઝાકીર હુસેન પણ નોકરી ના મળે જો તમે વિશારદ કાયદો લાવી, ગવર્મેન્ટ જેવી કાયદો લાવી એટલે વિશારદની એક્ઝામ એ લોકોને કામ લાગવા મળી. હવે વિશારદની એક્ઝામ જયારે બાળકોને અપાવું તો ઇન્ડિવિજ્યુઅલી 100-100 બાળક મારી પાસે શીખતા હોય તો ઇન્ડિવિજ્યુઅલી એ લોકોને થિયરી શીખવાડી મુશ્કેલ પડે. તો મેં કીધું કે આનું એક થિયરીનું પુસ્તક જ બહાર પાડો. અને એ ગાણપણે મને પુસ્તક તરફ પ્રેર્યો. અને દરેક વસ્તુમાં તમે ગાણપણ જ ગણો. આ બહુ અઘરી વસ્તુ હતી. 1,000 પુસ્તક છાપીને 70,000 મેં રૂપિયા આપ્યા, અને ઘરમાં એ પુસ્તકનો ઢગલો આવ્યો તો વેચવા ક્યાં જઈશ? મારી પાસે એ જ મોટા મોટા હાયો. મેં કીધું આ વેચીશ કે મારા વાઈફ પૂછે આનું મુંજાલ આપણે કરીશું શું. પણ ધીરે ધીરે 3 આવૃત્તિ એની છપાઈ અને છોકરાઓ લેતા ગયા.
1: એટલે એમાં શું હોય છે થિયરી? તમે
0: એમાં ટોટલ થિયરી કે ભાઈ તબલાની ઉત્પત્તિ કેવી રીતે થઈ, ઘરાના આપણા કેટલા છે, બાળકોને પ્રારંભિક તમામ જ્ઞાન મળે. આ ઘરાના 6 ઘરાના છે તો આ 6 ઘરાના કોણે સ્થાપ્યા ત્યારથી માંડી, તમે નાના નાના બાળકને પૂછો ને તો એને બોલશે આ ના એ લખનઉ ગઢમાં મોરદુ કા બક્ષું કા, બધાને મોડે હોય. તો એ જે કોણે સ્થાપ્યા ત્યારથી અત્યારે હાલ કોણ કલાકાર કામ કરી રહ્યા છે એની માહિતી. ઉપરાંત તબલાના જે પૂછાતા પ્રશ્નો છે વિશારદને લગતા તમામ, કે તાલના રચનાના સિદ્ધાંતો કયા છે, શું છે તબલા વાદકના ગુણદોષ કયા, તમામ વસ્તુ આવરીને એક સુંદર પુસ્તક તૈયાર કર્યું અને થઈ ગયું. કર્યું થયું કશું, મેં કર્યું કશું નથી, થયું છે બધું. અને થયું તો એ પુસ્તક થયું. તો અત્યારે ગીતાકુર બધા એવું કહે છે કે ગીતાજી અને કુરાન જેવું આ પુસ્તક.
1: તમે તો આ જે થિયરી છે અને પ્રેક્ટિકલમાં હું તમને અહીંયા કન્વર્ટ કરવાનું કહું તો તમારા અમારા શ્રોતા મિત્રો માટે જણાવશો
0: ચોક્કસ કે થિયરી છે તો થિયરી જે શીખવાની છે એ પ્રેક્ટિકલને મદદરૂપ થાય છે અને પ્રેક્ટિકલ જે શીખે છે આજે હું છોકરાઓને કહેવાતા

0: બોલો અને ધાગે નાતી નાક ધે જો તાલી ખાલી સાથે કરે છે તો આ તાલીનો પ્રયોગ ત્યારે જમે જયારે લખવા બેસો છો, તાલ લખો છો, લિપિબદ્ધ કરો ત્યારે એ તાલમાં તમારે એકચ્યુઅલ તમારે કહેવું પડે કે તમે કઈ રીતે તાલી આપી, તો તાલી આપી હતી હા તો એક ઉપર તાલી પાંચ ઉપર ખાલી, તો આ બધું એમને ત્યારે ખબર પડી ગયું. એ જે પ્રેક્ટિકલ કર્યું એ થિયરીમાં કામ લાગ્યું, થિયરી કરી એ પ્રેક્ટિકલમાં કામ લાગ્યું. સાથે સાથે વિવિધ રચનાઓ કે જે શીખી આવીએ એ વિવિધ રચનાઓ શીખવી પડે. તો હવે તમને એમ થાય કે બધા 90% લોકો એમ કે મુંજાલ મહેતા તમારા વાદન શૈલી જુદી, તમારી વાદન શૈલી આવી છે, પણ જયારે મુંજાલ મહેતાનું બનારસ ઘરાણાની છાંટ દેખાતી નથી, તો બનારસ ઘરાણાની છાંટ ના જ દેખાય, કારણ કે એ વાદન શૈલી નથી શીખ્યો, પણ એના બોલ અને એની જે રચનાઓ હતી જે વિવિધ રચના મારા ઘરાણામાં નહોતી અથવા તો મને નહોતી શીખવા મળી. નંદન કાકા પાસે ગયો નહીં, નંદન કાકા જ મને બોલાયો, એમાં નસીબદાર છું, અને કહ્યું કે મુંજાલ તારી પાસે આ રચના નહીં હોય શીખ. એટલે હું આમ મને એમ કે કઈ કઈ હોઈ શકે, પણ ત્યારે એમને સવાઈની એક સુંદર રચના હું આપની સમક્ષ રજૂ કરું છું.
1: બિલકુલ.
0: જ્યારે આ રચના બોલ્યા મારા રૂમાડા ઉભા થઈ ગયા, કે મેં કીધું અરે બાપરે બાપ, અને નંદન કાકા મને શીખવાડી દીધી. ઉસ્તાદો પાસે શીખવા માટે એક ચેલેન્જ હતી, ઉસ્તાદોને મનમાં આવે અથવા તો ખુશ થાય ત્યારે બોલતા હતા, અને આ માણસ એકદમ સરળતાથી આવી સુંદર રચના બોલી ગયો તારા મારા માટે, એટલે એ રચના મને શીખવાડી. હવે સરસ ઘટના બની છે, એ રચના શીખવાડ્યા પછી બે દિવસ પછી ગયો, અલ્યા ત્યાં કરી, મેં કહું હા નંદન કાકા બોલું, તો કે બોલ. જેવો બોલ્યો એટલે માથે હાથ ફેરવતા હતા, નામ વાહ બેટા વાહ, કદાચ નંદન કાકાએ બેટા તરીકેનો જે શબ્દ વાપર્યો એ કદાચ મારા માટે, અને મારા ઉસ્તાદ ઇદાયત ખાન સાહેબ મને બેટા કહીને બોલાવતા હતા, મારા માટે ગર્વની લાગણી. તો મને કહે છે હવે આ રચના તું શીખ્યો તો એની સવાઈ કર, અરે સવાઈ છે એની સીધી કર. હવે કુદરતી આ રચના જે છે સવાઈની રચના છે, હવે એને સીધી રચના કરવાની, અને કુદરતી બે દિવસથી મારા મગજમાં એ જ ચાલ્યા કરે કે આને સીધી કરીએ તો કેવી રીતે વાગે, એવી સુંદર રચના છે કે એની મેં તો મારાથી સીધી થવા માંડી.
1: બિલકુલ.
0: તો કલાક જે પંડિતોની ઉસ્તાદોની રચનાઓ છે એ બધી તમને કહેતી હોય છે. તમે આનો શીખવાનો પ્રયત્ન ના કરો, ખુદ તમને ઉસ્તાદો કહેશે, ખુદ તમને ઈશ્વર આવીને તમને મા સરસ્વતી તમને એની મેતે જ તમારા અંદરથી જગાડશે. અને મારથી સવાઈની સીધી રચના એની મેતે થતી હતી અને એકદમ જ હું બોલ્યો, એટલે એમને એમ કે આ નહીં કરી શકે. તો ધા ધીન દિન ધા ધા ધીન દિન ધા ધા તું ધા તેટે તેટે ધાગે ને ધીન ઘે ને ધાગે ના નાગન, આ ચાલની એક રચના એને સીધી કરી નાખી એકદમ. તો મારથી એમને એમ કુદરતી બસ મા સરસ્વતી કહેતી હોય અથવા તો ગુરુઓના આશીર્વાદથી આપણને એમ, કારણ કે રચના પોતે જ એવી સુંદર હોય. ધા દિન દિન ધા ધા દિન દિન ધા ધા તેન તેન ધા તક દેન દે ધા તટ તટ ધા ગેન દેન ઘેન તા ગેન નાગ ન તટ કડ ધા દિન ગડ ધા ધા તટ કા ધા તટ ધા દેન દેન નાગ ન તટ ધા ગન તટ કડ ધા ધા તટ કડ ધા તટ તક ધા દેન તક તક તક તક તક તક ધા ધા તટ તટ ધા ગેન દેન ઘેન ધા ગેન નાગ ન તટ કડ ધા દિન ગડ ધા ધા તટ કા ધા તટ તા દેન દેન નાગ ન તટ તા ગન તટ કડ ધા ધા તટ ધા તટ તક ધા દેન તક તક તક તક તક તક ધા ધા તટ તટ ધા ગેન દેન ઘેન ધા ગેન નાગ ન તટ કડ ધા દિન ગડ ધા ધા તટ કા ધા તટ તા દેન દેન નાગન તટ તાગન તટ કરતા તા તટ તટ તટ તટ તદા દિન તક તક તક તક તક તક તદા.
1: વાહ.
0: તો આવી એકદમ જ મારથી થઈ નંદન કાકાના એ દિવસો ચોંટી પડ્યા મને, અને શીખવર એમના આંખમાંથી આંસુ નીકળવાના જ બાકી હતા. તો એ શી ગુરુ આનુનમ ગુરુ, અને આ જે ભાવ કે મારા ઉસ્તાદ મને આગલે દિવસે શીખવાડે, અને મુંજાલ જરા પડકે સુના મુજે એ ગત, અને જ્યારે હું એ ગત સંભળાવું એમને તો મારી સામે એમ બે ઘડી જોયા કરે, ને હંમેશા ઉસ્તાદ હિદાયત ખાન સાહેબ મને કહેતા મુંજાલ મેરે દોનો બચ્ચે છોટે હૈ, બચ્ચો કો યાદ કરવાના, મેં જો તુજે કરવાતા હું મેરે બચ્ચો કો યાદ કરવાના, કરવાના મેં જો તુજે કરવાતા હું મેરે બચ્ચો કો યાદ કરવાના. એકદમ ઈશ્વરની સામે જયારે વાત આવી છે ત્યારે એક છેલ્લી એક રચના સંભળાવી દઉં, કે જે મને રચના રામદાસ પાગલદાસજીની છે, અને ગુરુએ જ્ઞાન આપ્યું તો જ્ઞાનથી જ અમારો મોક્ષ થઈ ગયો છે. તમામ ગુરુજનો અને જે ગુરુજનો શીખી ગયા છે તેમની ઉપર એક સુંદર રચના પંડિત રામદાસ પાગલદાસજીની છે, એ હું આપની સમક્ષ રજૂ કરું
1: છું
0: છેલ્લે અને વિરમી આપણે. તો ધા દિન દિન ધા ધા દિન દિન ધા ધા તિન તિન, શબ્દો કેવા સુંદર છે. દિન દિન દિન ગુરુ જ્ઞાન દાતા ગુરુ મોક્ષ દાતા, ગુરુદેવ પ્રણામ ધા આ રચના છે.
1: વાહ,
0: ધા ધીન ધીન ધા ધા.

0: હતી વો આ તમારે નામ
1: આટલી પણ શું ઉતાવળ હતી
0: અરે અને નાની આ તારા નામે અને આ મારી ઢીંગલીના નામે પણ દાદી હા તમારા નામે
2: બધું જ બેંક લોકર ફિક્સ ડિપોઝિટ બધામાં આપને જ તો નોમિની બનાવ્યા છે કાલે જયારે હું ના રહું ત્યારે પૈસા મળવામાં અમને સરળતા રહેશે
0: શું શું બોલો શું
3: આરબીઆઈ કહે છે
4: જાણકાર બનો સતર્ક રહો
5: સહિયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે હું છું આપની રેડિયો સખી ભાવના દોશી
4: અને હું છું અટલ શર્મા
5: કેમ છો અટલબેન મજામાં
4: બસ મજા શું કઈક આમ વિચારોમાં ખોવાયેલા છો
5: હા અટલબેન મને એવો વિચાર આવે કે ઘણા લોકો આપણને એવા મળતા હોય છે કે જે બોલે કઈ અને કરે કઈ આપણને એના વર્તન પરથી લાગે કે એ આવું કઈક કરશે
4: અને એના માટે છે ને એક કહેવત છે
5: હા હા
4: કે હાથીના દાંત દેખાડવાના બીજા ને ખાવાના બીજા
5: હા ચાવવાના જુદા ને દેખાડવાના જુદા એટલે આવા લોકો તો આપણને મળતા જ હોય છે
4: અને આ દાંતની જ વાત થઈ છે ને
5: હા
4: તો દાંત એમ જોવામાં નાના લાગે પણ કેટલી બધી કહાવતો અને કેટલું બધું મહત્વ આપણા જીવનમાં છે
5: અને અટલબેન જયારે આપણે કોઈ પણ વ્યક્તિને મળીએ ને ત્યારે વાતચીત કરતા સૌથી પહેલી નજર આપણી દાંત ઉપર છે
4: કારણ કે એની સ્માઇલ કેવી છે અને સ્માઇલ તમારા દાંત સારા છે તો મનમોહક લાગશે
5: અને કવિએ તો છે ને દાડમની કડી જેવા દાંત એવી પણ ઉપમા આપી છે
4: એવું પણ આપણા સમાજમાં મનાતું હોય છે કે ભાઈ 32 દાંત હોય તો બહુ તો એ લકી કહેવાય પછી વાંકા ચૂકા દાંત હોય તો લકી કહેવાય એવું દાંત સાથે તો ઘણી બધી વાતો જોડાયેલી છે
5: અને અટલબેન આ દાંતની જે આપણે વાત કરીએ છીએ ને તો દાંતની કાળજી પણ એટલી જ જરૂરી છે
4: તો બહેનોને મિત્રો સમજી જ ગયા હશે કે આજે આપણે આવી જ કંઈક વાત સહિયરમાં કરવાની છે
5: અને દાંતની કાળજી કેવી રીતે લેવી શું શું ધ્યાન રાખવું આ બધી જ માહિતી આપવા માટે આજે આપણા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર સ્નેહબેન માટલિયા આપનું અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે
6: થેન્ક યુ સો મચ
4: આજે સ્નેહબેન વાત કરવાના છે સ્વસ્થ દાંત સ્વસ્થ આપણે એ વિષય ઉપર
5: તો આપણે વાતચીતની શરૂઆત કરીએ તો સૌથી પહેલા એ વાત કરો કે આપણા દાંત સ્વસ્થ છે એ આપણને કેવી રીતે ખબર પડે
6: આપણા દાંત સ્વસ્થ છે એ કેવી રીતે ખબર પડે એ એક તમે કાળજી કઈ રીતે ઘરે રાખો છો તમે પ્રોપરલી બ્રશિંગ કરો છો તમે ટાઈમ ટુ ટાઈમ તમારા ડેન્ટિસ્ટની વિઝિટ કરો છો એવું જરૂરી નથી કે તમને કાંઈ તકલીફ થાય કે દુખાવો થાય તો જ તમે તમારા ડેન્ટિસ્ટ પાસે જઈ શકો પણ તમારા દાંતની કાળજી રાખવા માટે દર 6 મહિને કદાચ તમે તમારા ડેન્ટિસ્ટની એકવાર વિઝિટ કરો તો એ તમને એક સર્ટિફિકેટ આપી શકે કે હા તમારા દાંત સરસ છે સારા છે અને આ જ રીતે તમે કાળજી મેઇન્ટેન કરશો તો તમે કોઈ ઇસ્યુ ભવિષ્યમાં અત્યારે દેખાતો નથી પાછા 6 મહિને પાછા તમે એમને મળી શકો અને ઘરે તમે 2 વખત બ્રશિંગ કરો છો પ્રોપર ફૂડ લીધા પછી ગાર્ગલ કરી લ્યો છો એની ચોકસાઈ મેન્ટેન કરો છો તો આ રીતે તમને ખ્યાલ આવે કે તમારા દાંત ચોખ્ખા છે
4: ડોક્ટર્સને મને પૂછવાનું એ મન થાય કે ભાઈ દાંત સ્વસ્થ હોય તો આપણા ઓવરઓલ સ્વાસ્થ્ય ઉપર એની શું અસર પડે છે એટલે કે દાંતના સ્વાસ્થ્ય અને આપણા સ્વાસ્થ્ય વચ્ચે શું સંબંધ છે
6: યસ આ બહુ જ સારો ક્વેશ્ચન છે અને આ બહુ મહત્વનો ક્વેશ્ચન પણ છે કેમ કે ઘણા બધા લોકોને કદાચ એ આઈડિયા નથી હોતો કે દાંતને ઘણીવાર છે ને શરીરનો ભાગ ગણવામાં નથી આવતો
5: બરાબર
6: કેમ કે આપણી પાસે 32 દાંત છે એટલે કદાચ હું એક સાઈડથી નથી જમી શકતી તો હું બીજી સાઈડથી જમી લઈશ એ બહુ રેગ્યુલર અમે જોતા હોઈએ છીએ અને લોકો એનાથી બહુ કમ્ફર્ટેબલ બી થઈ જતા હોય છે પણ એ વસ્તુને નથી સમજી શકતા કે જ્યારે તમે એક સાઈડથી જ જમી શકો છો બીજી સાઈડથી નથી જમી શકતા તો એ નોર્મલ નથી તમારે બંને સાઈડથી જમવું એટલું જ મહત્વનું છે બંને સાઈડનો ઉપયોગ કરવો એટલું

0: જ મહત્વનો છે. અને આપણું મોઢું છે એ એક એન્ટ્રી પોઈન્ટ છે. તમે કોઈ પણ વસ્તુ મોઢાની અંદર મૂકો છો એ તમારા મોઢા દ્વારા જ તમારા આખા શરીરમાં અંદર ટ્રાવેલ કરવાની છે. તો આની હેલ્થ, ઓરલ કેવિટીની હેલ્થ તમારી સારી હશે, તમારું મોઢું સારું હશે, તો ઓવરઓલ તમારી બધા હેલ્થ ને બધા ઓર્ગન્સ ને બધું મેઇન્ટેન રહેશે. એટલે એ બહુ મહત્વનું છે. એટલે તમને નાનામાં નાની તકલીફ પણ છે, તમે તમારા ડેન્ટિસ્ટને મળો અને એ નાના નાના પ્રોબ્લેમ્સના નાના સોલ્યુશન્સ તમે 100% મેળવી શકશો. પણ એ પ્રોબ્લેમને તમે જ્યારે ઇગ્નોર કરો છો અને પછી જ્યારે વધી જાય છે અને એ એક લેવલથી વધારે આગળ પહોંચી જાય છે ત્યારે એ નાના પ્રોબ્લેમ્સ નહીં, એ મોટા પ્રોબ્લેમમાં કન્વર્ટ થાય છે અને પછી એના આપણે મોટા સોલ્યુશન્સ કરવા પડતા હોય છે. તો નાનામાં નાની તમને તકલીફ જણાય તો તરત તમારા ડેન્ટિસ્ટ પાસે જાઓ.
1: તો સામાન્ય રીતે કેવી કેવી તકલીફ હોય છે કે જેને લોકો ઇગ્નોર કરતા હોય છે?
0: જેમ કે શરૂઆત થાય તો કે ક્યારેક ક્યારેક સેન્સિટિવિટી થાય છે, તો કે ઝણઝણાહટ થતી હોય, તો કે ઠંડુ લેવામાં થાય છે કે ગરમ લેવામાં થાય છે. હવે એ કેવું થયું હોય કે

0: આવતા હોય છે, તો નાનામાં નાની તમને તકલીફ જણાય તો તરત તમારા ડેન્ટિસ્ટ પાસે જાઓ.
1: તો સામાન્ય રીતે કેવી કેવી તકલીફ હોય છે કે જેને લોકો ઇગ્નોર કરતા હોય છે?
0: જેમ કે શરૂઆત થાય તો કે ક્યારેક ક્યારેક સેન્સિટિવિટી થાય છે, તો કે ઝણઝણાહટ થતી હોય, તો કે ઠંડુ લેવામાં થાય છે કે ગરમ લેવામાં થાય છે. હવે એ કેવું થયું હોય કે માઇનર એકાદ બે વાર થયું હોય અને પછી જતું રહ્યું હોય, એ 5 થી 10 સેકન્ડ પૂરતું જ થયું હશે અને પછી 15મી સેકન્ડથી એ પાછું નોર્મલ થઈ ગયું હશે. કોઈ પણ વ્યક્તિ એ જમી બી શકતા હશે, બધું નોર્મલ કરી બી શકતા હશે. એ એક વસ્તુ ઇગ્નોર થતી હોય છે. બીજી, નોર્મલ ખોરાક ભરાઈ જવો, કે ક્યારેક ક્યારેક મને રાઈનો દાણો ભરાઈ જાય છે કે કોઈ ફાઈબર ભરાઈ જાય છે, એવી કોઈ વસ્તુ તમારા દાંતમાં ભરાઈ જાય છે, તો એને ઇગ્નોર ના કરો. તરત જ તમે તમારા ડેન્ટિસ્ટને વિઝિટ કરો અને એમાં શેના કારણે આ વસ્તુ થાય છે એનું સોલ્યુશન કરી લ્યો, તો તરત સોલ્યુશન થઈ જશે. એ વસ્તુ આગળ વધતી તમે એને અટકાવી શકશો, તો એ બહુ મહત્વનું છે. આ બધું ઇગ્નોર થતું હોય છે, નોર્મલ પેઇન થવું, 10 સેકન્ડ માટે પેઇન થવું અને પછી એને ભૂલી જવું, એટલે આ બધી વસ્તુઓ ઘણીવાર ઇગ્નોર થતી હોય છે.
2: અને અટલબેન, માણસની એક ટેવ હોય છે કે ભગવાને આપણને ચાવવા માટે આટલા સરસ દાંત આપ્યા છે, પરંતુ એ જ્યાં સુધી નોર્મલી કામ કરતા હોય ને ત્યાં સુધી આપણે એના તરફ જોતા પણ નથી, ધ્યાન પણ નથી આપતા. અને જ્યારે કંઈક દુખાવો થાય ને ત્યારે આપણને એમ થાય કે હવે ન છૂટકે દવા લેવી પડશે કે ડોક્ટરને બતાવવું પડશે, ત્યારે જ આપણે બતાવતા હોય છીએ.
1: અને મને તો એમ લાગે કે ભાઈ જીવનમાં રસ ઉડી જાય દાંત સારા, કારણ કે તમે કંઈ ખાઈ નથી શકવાના, તમારી મનગમતી વાનગીઓ છે, તમે આરોગી ન શકો, તો જીવનમાંથી રસ તો ઉડી જાય
2: અને ત્યારે જ એની સાચી કિંમત આપણને સમજાતી હોય છે. અને સ્નેહબેન, એક બીજો પ્રશ્ન પણ એ છે કે આપણો આ કાર્યક્રમ મહિલાઓ માટેનો છે, તો જેમ મહિલાઓના જીવનમાં જુદા જુદા શારીરિક માનસિક તબક્કા આવતા હોય છે અને એને અનુરૂપ બદલાવ પણ આવતા હોય છે, તો દાંત માટે શું એવું છે ખરા કે કોઈ તકલીફ થાય કે, તો એના વિશે થોડીક માહિતી?
0: યસ, ડેફિનેટલી. આજે ફિમેલની લાઈફમાં છે ને 2-3 ફેઝીસ એવા આવતા હોય, જેમ કે એક પ્યુબર્ટી છે, તો કે પ્યુબર્ટી એટલે શું, તો કે
1: નાનપણ
0: શરૂઆત થાય એ. બીજો એક આવે કે જ્યારે કોઈ ફિમેલ પ્રેગ્નન્ટ હોય છે તો એ દરમિયાન, અને ત્રીજું આવે એક મેનોપોઝ દરમિયાન. આ 3 તબક્કાઓ દરમિયાન ફિમેલના બોડીમાં હોર્મોનલ ચેન્જીસ ઘણા બધા થતા હોય, એ ચેન્જીસમાં માઇનર ઇમ્બેલેન્સ હોઈ શકે, ક્યારેક અમુક હોર્મોન્સ વધી જાય, અમુક હોર્મોન્સ ઘટી જતા હોય, અને એના કારણે છે ને જે તમે ઓવરઓલ બીજા શરીરમાં ઘણા બધા ચેન્જીસ અનુભવો છો, એ જ ઘણા બધા ચેન્જીસના અમુક ચેન્જીસ તમને તમારા મોઢામાં બી જોવા મળશે, જેમ કે પેઢા થોડા ફૂલી જવા. એની સાથે તમે સવારે ઉઠો અને નોર્મલ બ્રશિંગ કરતા હો, અચાનક તમને એવું લાગે કે થોડું મને બ્લીડિંગ થાય છે, ગમ્સમાંથી બ્લીડિંગ આવે છે, થોડા વધારે પડતા દાંત સેન્સિટિવ થઈ ગયા છે, કે પહેલા કંઈ જ નહોતું અને હમણાં થોડા ટાઈમથી મને એવું લાગે કે હું કંઈ પણ ઠંડુ ગરમ લઉં છું તો મને દાંતમાં ઝણઝણાહટ થાય છે. તો આ બધા જે હોર્મોનલ ફેઝીસ દરમિયાન જે હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે એના કારણે આ નાના નાના ઇસ્યુઝ થતા હોય છે. તો આ ઇસ્યુઝને તમે ગભરાયા વગર એના સોલ્યુશન્સ કરી શકો છો. તમને લોકલ એપ્લિકેશન માટેની અમુક જેલ્સ આવતી હોય, અમે એ પ્રિસ્ક્રાઇબ કરી આપતા હોઈએ છીએ. બ્રશ, તો કે સોફ્ટ બ્રશ યુઝ કરો એ દરમિયાન, કે તમારા પેઢાને વાગે નહીં એવું, દાંતને વાગે નહીં, ઈજા ન કરે એવું. અને એની સાથે સાથે તમે દાંતની સફાઈ કરી નાખો, તો એ સફાઈથી પણ તમને ઘણા બધા સોલ્યુશન્સ તમારા મળી જતા હોય છે અને પ્રોબ્લેમ્સ દૂર થઈ જતા હોય છે. તો હેરાન થવા કરતા એના સોલ્યુશન્સ કરી લ્યો, તો એ તમારા માટે બેસ્ટ સોલ્યુશન રહેશે.
2: બરાબર. અને ઘણા લોકોને ચાવવાની રીત પણ જુદી જુદી હોય છે, તો સ્નેહબેન એના વિશે કહેશો કે કઈ રીતે ખરેખર ખોરાકને ચાવવો જોઈએ?
0: તમે જ્યારે મોઢામાં એક બટકું મૂકો છો, એક બાઈટ અંદર મૂકો છો, તો હંમેશા એવું પ્રિફર કરો કે તમે બંને સાઈડના દાંતનો ઉપયોગ કરો. કોઈ પણ એક સાઈડ ઉપર ચાવવાથી તમારા બીજા સાઈડના જોઈન્ટ ઉપર લોડ વધારે આવતો હોય છે, અને બંને સાઈડથી તમે ચ્યુ કરશો, ચાવશો વ્યવસ્થિત તમારા ફૂડને, તો એનાથી બધા જ દાંતને એક સરખું કામ મળશે અને એ લાંબા ગાળે તમારા માટે હંમેશા ફાયદાકારક રહેશે. આજે ભગવાને આપણને શું કામ 32 દાંત આપ્યા, કેમ 2 સાઈડ આપ્યા? તમે તમારું બોડીને ઉપરથી નીચે સુધી ડિવાઈડ કરશો, તમારી પાસે દરેક વસ્તુ જોડીમાં છે, મોસ્ટ ઓફ ધ બોડી પાર્ટસ. તો એનું એક રીઝન છે કે તમને દાંતમાં બી એ રીતે જ આવે, બંને સાઈડના જોઈન્ટ્સ આપ્યા છે, બંને સાઈડ દાંત આપ્યા છે, તો એ બંને સાઈડ ચાવવા માટે આપ્યા છે. જે જોઈન્ટ્સ આવે કાન પાસેના જોઈન્ટ, એ જોઈન્ટનું યુઝ અપ્રોપ્રિએટ થઈ શકે અને એક સરખો એની ઉપર લોડ આવે એના માટે છે. તો એ બહુ મહત્વની વસ્તુ છે.

0: કે તમે એક જ સાઈડ થી ચાવતા ન રહ્યો, બંને સાઈડ થી ચાવો.
1: આ તો કેવું છે કે આપણા જે મસલ ને આપણે ઉપયોગ ન કરીએ ને એ પછી નકામું થઈ જાય. તો દાંતમાં એવું જ છે. તો સ્નેહબેન, હવે એક પ્રશ્ન એ થાય કે ખાસ કરીને જે બાળકો છે, આજકાલના બાળકોમાં દાંતની તકલીફો વધી રહી છે, તો એના કારણ શું છે અને માતા પિતાએ શું ધ્યાન રાખવું?
0: બાળકોમાં જે અત્યારે તકલીફો અમે જોઈ રહ્યા છે એ ઘણા પ્રમાણમાં વધારે છે. એનું મોટા મોટું કારણ છે ફૂડ હેબિટ્સ. ફૂડ હેબિટ્સમાં તો કે સુગરી ફૂડનું કન્ઝમ્પશન બહુ વધારે વધી ગયું. ચોકલેટ્સ છે, બિસ્કિટ્સ છે, આઈસ્ક્રીમ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, આ બધી જ વસ્તુઓ તમે લિમિટેડ અમાઉન્ટમાં લ્યો છો તો કોઈ ઇસ્યુ નથી, પણ જ્યારે એનું કન્ઝમ્પશન એક લેવલથી વધારે વધી જતું હોય છે ત્યારે તમને પછી દાંતમાં એ શુગર છે એ દાંત ઉપર ચોંટે છે અને એનાથી જ પછી કેવિટીઝ ડેવલપ થાય છે. અને કેવિટીઝ ડેવલપ થાય એટલે એ પછી આગળ સડો વધે એટલે ટ્રીટમેન્ટ કરાવવાની ને દુખાવો થવાનો ને ઘણા બધા ઇસ્યુઝ એમાંથી થતા હોય છે. એક બીજી પણ એક માન્યતા છે કે બાળકોના દાંત જે છે એ તો પડી જ જવાના છે. તો પડી જવાના છે તો એનું કોઈ બહુ ઝાઝુ મહત્વ નથી, ધ્યાન રાખવાની બહુ ઝાઝી જરૂર નથી કે નવા દાંત તો આવવાના જ છે ને. આ એક બહુ મોટી માન્યતા છે કે નવા દાંત આવવાના છે, એ વાત સાચી છે, પણ એ સમય કરતા વહેલા જો પડી જશે તો એ આપણા માટે સારું નથી. સમય કરતા જ્યારે દાંત વહેલા પડી જાય, કેમ કે તમે એની કાળજી નથી કરી, તમે એની ધ્યાન નથી રાખ્યું, તો એ સમય કરતા વહેલા પડી જાય અથવા ખરાબ થઈ જાય છે, તો પાછળના દાંત જે આવે છે એને પણ નુકસાન કરી શકે છે. તો આ બહુ મહત્વનું છે કે જ્યારે બાળકોના દાંતની કાળજીની વાત આવે તો અમે ઘણીવાર એવું જોતા હોઈએ કે પેરેન્ટ્સને અમે ટ્રીટમેન્ટ સજેસ્ટ કરીએ કે હવે બાળકમાં આ ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે, તો એમનો ફર્સ્ટ ક્વેશ્ચન એવો હોય તો પડી જ જવાના છે ને, તો ચાલશે. બટ એ નથી ચાલતું, એ કરાવવું જરૂરી હોય છે કે જ્યાં સુધી એનો સમય છે. જેમ કે અમુક દાંત છે 6-7 વર્ષે પડશે, અમુક છે 10-11 વર્ષે પડશે, અમુક છે 12-13 વર્ષે પડશે. તો એ જે પર્ટિક્યુલર દાંતની એજ જે ટાઈમે પડવા જોઈએ એ કરતા વહેલા ન પડે એના માટે એની કાળજી રાખવી. અને બાળકોને તમે 2 વાર બ્રશ કરવાની હેબિટ પાડો, ગાર્ગલ્સ કરવાની હેબિટ પાડો. કદાચ તમને એવું લાગે તો એક વખતનું બ્રશિંગ મધર કરાવે એ બેટર છે કે એ વોચ આઉટ કરી શકે. અને દર 6 મહિને તમારા બાળકને લઈને ડેન્ટિસ્ટને વિઝિટ કરો કે એકવાર જોઈ લે કે ભાઈ બાળકમાં કંઈ નાનો મોટો કોઈ ઇસ્યુ નથી આવી રહ્યો ને, કે ફિલિંગથી કે એનાથી થઈ જતું હોય તો એ ત્યાં જ આપણે અટકાવી દઈએ એને. અને બાળકને ભી આપણે અવેર કરી શકીએ. આજે બાળકો છે ને બહુ રિસેપ્ટિવ હોય છે, એટલા સરસ એ લોકોના રિસેપ્શન્સ હોય છે કે તમે એની સાથે વાત કરો ને એને સમજાવો ને તો ઘણીવાર બાળક જ એટલું અવેર થઈ જાય તો એ ખુદ જ એની કાળજી સારી રીતે કરી શકતા હોય છે.
2: અને આટલી બધી તમે વાત તો કરી કે આ રીતે દાંતની કાળજી રાખવી જોઈએ, પરંતુ સામાન્ય વ્યક્તિ કે જેને કંઈ તકલીફ નથી અથવા તો નોર્મલ લાઈફ જીવે છે, તો એ પોતાના દાંત સારા રાખી શકે, ભવિષ્યમાં તકલીફ ન આવી શકે, તો એના માટે કોઈક એવી ટિપ્સ આપો કે જેથી કરીને દરેક વ્યક્તિ પોતાના દાંતની કાળજી રાખી શકે. બ્રશિંગ કેવી રીતે કરવું, કેટલા ટાઈમે કરવું, એની પણ થોડી વાત કરો.
0: યસ, ઘરે આપણે જો કાળજી રાખવી હોય તો આપણે 2-3 વસ્તુઓ કરી શકીએ. એક, તમે 2 વાર દિવસમાં બ્રશ કરવાનું ચાલુ કરી દો, એક સવારે ઉઠો ત્યારે, એક રાતે સૂતા પહેલા. અને બ્રશ જ્યારે કરો છો ત્યારે બ્રશને મોશન્સ છે ને તમે એ રીતે સેટ કરો કે એ ઉપરના દાંત હોય તો ઉપરથી નીચેની તરફ મોશન જતા હોય અને નીચેના દાંત હોય તો નીચેથી ઉપરની તરફ મોશન જતા હોય. અને અંદરની સાઈડના દાંતનું ક્લીનિંગ પણ એટલું જ મહત્વનું છે, કેમ કે ખોરાક ખાલી બહાર જ નથી ભરાવવાનો કે બહાર જ નથી ચોંટવાનો, એ બધી જગ્યાએ ચોંટશે, તો બધી જગ્યાએથી એને ક્લીનિંગ કરવું જરૂરી છે. આપણે કચરાને બહાર કાઢવાનો છે તો એ મોશન્સ ઇમ્પોર્ટન્ટ છે, એ રીતે તમે બ્રશિંગ કરી શકો. અને બાળકોને પણ એવી જ હેબિટ પાડો. બીજું, તમે કોઈ પણ ફૂડ લ્યો છો, જમી લ્યો છો, તો એના પછી ગાર્ગલ કરવાની હેબિટ રાખો. તમે ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટ યુઝ કરવાની હેબિટ રાખો. અને ટૂથપેસ્ટનું અમાઉન્ટ આપણે આખા બ્રશની લાઈન કરવી જરૂરી નથી હોતી, પી સાઈઝ અમાઉન્ટ એટલે મગના કે ચણાના દાણા જેટલું ટૂથપેસ્ટ લેશો એ પણ એટલું જ સારી રીતે કામ કરશે, અને એનાથી વધારાની પેસ્ટની એકચ્યુઅલી રિક્વાયરમેન્ટ હોતી નથી. આ રીતે તમે 2 વાર બ્રશિંગ કરી શકો, ફ્લોસિંગ કરી શકો. ફ્લોસ એટલે દોરા વડે 2 દાંત વચ્ચેથી સફાઈ કરવી, કે નાના નાના ફાઈબર્સ કોઈ ભરાઈ જતા હોય છે, કે રેસા જેવા ફૂડ આપણે જે લઈએ, કોબીનો રેસો છે, ધાણાભાજીનો રેસો છે, આવા બધા રેસા અંદર ભરાઈ જતા હોય દાંતમાં, તો તમે એને દોરા વડે બે દાંત વચ્ચે દોરો પસાર કરી અને એને કાઢી શકો છો. તો આને ફ્લોસિંગ કહેવાય.

0: તો રેગ્યુલર તમે ફ્લોસિંગ કરી શકો છો, એનાથી તમે મેન્ટેન કરી શકો છો. ફૂડમાં બને ત્યાં સુધી સુગરી ફૂડ ઓછામાં ઓછું લ્યો, કે એનાથી ગ્રીન વેજીટેબલ્સ વધારે લ્યો, સેલેડ પ્રિફર કરો ખાવાનું, સોતે વેજીટેબલ્સ ખાઓ, બીજા ગ્રીન લીફી વેજીટેબલ્સ ખાઓ. આ બધા ફૂડ તમારા માટે સારા છે દાંતની હેલ્થ માટે ને ઓવરઓલ હેલ્થ માટે. અને બાકી આ બધું તમે ઘરે કરી શકો છો, અને તમે જેવી હેબિટ કલ્ટિવેટ કરશો એવી જ તમારા બાળકો પણ જોઈને એ શીખશે, તો એ બી એ સારી હેબિટ્સ કલ્ટિવેટ કરશે.
1: બરાબર.
2: હવે ડોક્ટર્સ ને દાંતની જે એક સંભાળ રાખવાની વાત આવે છે ને, ત્યારે ઘણી બધી ગેરમાન્યતાઓ હોય છે, તો એવી પ્રમુખ કઈ કઈ ગેરમાન્યતાઓ છે કે જે તમે રોજબરોજ જેનો સામનો કરતા હોવ છો?
0: એક તો સૌથી મોટી માન્યતા એ છે કે આજે કોઈને ભી દાંત સાફ કરવાની જયારે એડવાઇસ આપીએ છીએ ને, તો પહેલો જ પ્રશ્ન એવો હોય, ના ના દાંત સાફ ના કરાય, મને તો ના પાડી હતી મારા ઘરમાંથી, કે દાંત તો ઢીલા પડી જાય, નબળા પડી જાય, ઘસાઈ જાય. આ બધી અમે ડેઈલી સાંભળતા હોય પેશન્ટ્સ પાસેથી, તો આ એક બહુ મોટી માન્યતા છે. દાંતમાં જયારે ક્ષાર જમા થાય છે, તો એક ક્ષાર છે એ એક ટાઈપના બેક્ટેરિયા છે, તો એ બેક્ટેરિયા તમારા દાંત ઉપર જયારે રેસ્ટ કરીને ચોંટેલા રહે છે, તો એ નુકસાનકારક છે કે કાઢી નાખવું નુકસાનકારક છે? ઓબ્વિયસલી આપણે જયારે એ ક્ષારને રિમૂવ કરી દઈએ છીએ, તો બેક્ટેરિયા રિમૂવ કરીએ છીએ અને એનાથી સફાઈ સરસ થઈ જાય છે અને એનાથી કોઈ જ તકલીફ નથી થતી. હવે આધુનિક બધા સાધનો, બધા ઇક્વિપમેન્ટ્સ, ઘણું બધું અપગ્રેડેશન હવે આવી ગયું છે કે જેનાથી દાંત ઘસાતા નથી, દાંત નબળા પડતા નથી અને દાંત ઢીલા પડતા નથી. એટલે આ માન્યતા છે, દરેક વ્યક્તિએ 6 મહિને નહીં તો એટલીસ્ટ 8 મહિને વર્ષે એકવાર દાંત સાફ કરાવવા જોઈએ.
1: અને અટલબેન, દાંતની આપણે આટલી બધી વાત તો કરી, પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિ હસે ને, તો સૌથી પહેલા એના દાંત દેખાય, અને હસવાની જે વાત છે એને આપણે આપણે કાઠિયાવાડી ભાષામાં દાંત કાઢવા એમ કહેવાય છે.
2: અને એમ પણ છે ને કે ઘણી વાર ગુસ્સો આવે ને તો પણ આપણે દાંત કચકચાવતા હોઈએ, એટલે દાંત આપણા ઇમોશન સાથે, જીવન સાથે જોડાયેલા
1: છે. તો સ્નેહબેન, આના વિશે આપ શું કહેશો કે ખરેખર સુંદર દાંત હોય તો એ આપણા આત્મવિશ્વાસમાં કઈ રીતે વધારો કરી શકે?
0: યસ, ડેફિનેટલી આજે તમે ઘણા બધા લોકોને જોતા હશો કે જે ઘણીવાર સ્માઇલ કરવાનું અવોઇડ કરતા હોય છે, અને અધરવાઇઝ એટલું નાનું નાનું સ્માઇલ કરશે. અધરવાઇઝ પેલા કોરોના વખતે જે માસ્કની સિસ્ટમ આવી હતી ને, એ ઘણા બધા લોકો માટે બહુ એવું હતું કે હા ચલો, હા આ તો બહુ સારી વસ્તુ છે કે હવે મારા દાંત નહીં દેખાય. તો આ એક કોન્ફિડન્સ, તમે જે જ્યારે કોઈ વ્યક્તિ માસ્ક પહેરીને સ્માઇલ કરવાનું પ્રિફર કરે છે અથવા નાનું નાનું સ્માઇલ કરવાનું પ્રિફર કરે છે, તો આ એક દેખાય કે એ કોન્ફિડન્ટ નથી જ્યારે સ્માઇલ કરે છે ત્યારે, તો એની પાછળનું રીઝન છે ઘણી વાર તો કે વાંકાચૂકા બહુ દાંત હોય, દાંત બહુ ખરાબ થઈ ગયા હોય આગળથી, અથવા ગેપ્સ થઈ ગયા હોય, તો એનાથી કોન્ફિડન્સ લેવલ ઘણું ડાઉન જતો રહે છે. તો જ્યારે તમે એને ટ્રીટ કરી અને તમારી સ્માઇલનું બ્યુટિફિકેશન કરો છો, સ્માઇલનું ડિઝાઇનિંગ કરાવડાવો છો, ત્યારે તમારું કોન્ફિડન્સનું લેવલ આખું ડિફરન્ટ થઈ જાય છે. તમે બહાર જવાનું પસંદ કરશો, તમે 10 લોકોને મળવાનું પસંદ કરશો, 10 લોકો વચ્ચે તમે વાત કરવાનું પસંદ કરશો. આજે ઘણા લોકો પાસે ઘણું સારું નોલેજ હોય છે, પણ એ નોલેજ શેર શું કામ નથી કરી શકતા? તો કે કોન્ફિડન્સ નથી. તો એ કોન્ફિડન્સ, ઓવરઓલ કોન્ફિડન્સ તો હોય જ છે કે એ મેટર કરતો હોય છે, બટ બીકોઝ ઓફ ટીથ ઘણીવાર કોન્ફિડન્સ નથી હોતો અને એ અવોઇડ કરતા હોય. તો કોઈ સારા વ્યક્તિ પાસેથી સારું નોલેજ મેળવી શકવાનું ઘણા બધા લોકો નથી મેળવી શકતા અને એ શેર નથી કરી શકતા. તો નોલેજ શેરિંગમાં કે બધી જગ્યાએ કોન્ફિડન્સમાં, ઇન્ટરવ્યુઝમાં જાઓ, તમે તમારી કોઈ એવી ફિલ્ડ છે, ગ્લેમર ફિલ્ડમાં છો તમે, તમારે રોજબરોજ તમારે કેમેરાઝ ફેસ કરવાના છે, તો એના માટે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ હોતું હોય છે. તો એ તમારું કોન્ફિડન્સ લેવલ આખો અલગ લેવલે લઈ જાય છે. તમારી સ્માઇલ પ્રોપર ડિઝાઇન હશે, પ્રોપર સ્માઇલ હશે, તો
2: સ્વસ્થ દાંત સ્વસ્થ આપણે. ખૂબ સરસ મજાની માહિતી ડોક્ટર સ્નેહ માટલિયાએ આપણને આપી. અને જો કોઈ મિત્રોને એમની સાથે વાત કરવી હોય તો એમનો નંબર આપણે મિત્રોને
1: આપી દઈએ. ચોક્કસ. ડોક્ટર સ્નેહ માટલિયાના મોબાઈલ નંબર છે 94082 91182 91182, 9408291182. તો ડોક્ટર સ્નેહ માટલિયા, આપ અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આવ્યા, આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ

0: ખૂબ આભાર.
1: થેન્ક યુ સો મચ, મને આ પ્લેટફોર્મ આપ્યું તમે કે આના દ્વારા હું દાંત માટેની અવેરનેસ ક્રિએટ કરી શકી, કેમ કે એ બહુ જરૂરી છે. અને થેન્ક યુ સો મચ, તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર.
0: અને અટલબેન, આટલી સરસ માહિતી સાંભળ્યા બાદ હવે આપણા શ્રોતાઓ એક ગીત સાંભળવાની રાહ જોઈ રહ્યા હશે, તો એક સરસ મજાનું ગીત આપણે તેમને સંભળાવી દઈએ.

0: વાહ, સાથે મળીને આ સરસ મજાનું ગીત આપણે સાંભળ્યું. અને શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ આપ સૌને કેવો લાગ્યો એ આપ અમોને ઇમેઇલ અને પત્ર દ્વારા જરૂરથી જણાવજો. તો આ સાથે સહિયર કાર્યક્રમ પૂરો કરવાની આપની રેડિયો સખી ભાવના દોશી
1: અને અટલ શર્માને આપો રજા.
0: નમસ્કાર.

પ્રવીણ રાઠોડની રચના આપ સાંભળી રહ્યા હતા ભદ્રાયુ અરવિંદના સ્વરમાં. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 એ સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાતચીત. પ્રધાનમંત્રી આજે ગુજરાતના અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપને વર્ચ્યુઅલી સંબોધશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, ભારત અને લાઓસ વચ્ચે પારંપરિક ગાઢ સંબંધ. બિહારના મુઝફ્ફરપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી 4 લોકોના મોત. અને શ્રીલંકાની એક અદાલતે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ગોટાબાયા રાજપક્ષે અને 2 ભૂતપૂર્વ સૈન્ય ગુપ્તચર અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લાદ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સ સાથે વાતચીત કરી રહ્યા છે. આ ચર્ચામાં ભારત વેનેઝુએલા સંબંધોના સંપૂર્ણ સ્પેક્ટ્રમનો સમાવેશ થશે અને ઉર્જા સુરક્ષા, વેપાર અને રોકાણ, ફાર્માસ્યુટિકલ્સ, આરોગ્ય સંભાળ, પરિવહન અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રોમાં વધુ સહયોગ સાધવા ચર્ચા થશે. શ્રીમતી રોડ્રિગ્સ ગઈકાલે ભારતની 5 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે વિદેશ, અર્થતંત્ર અને નાણાં, વિજ્ઞાન અને ટેકનોલોજી અને પરિવહન મંત્રીઓનું પ્રતિનિધિમંડળ પણ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વેનેઝુએલાનું પ્રતિનિધિમંડળ ભારતની ટેકનોલોજીકલ અને ઔદ્યોગિક ક્ષમતાઓમાં સમજ મેળવવા અને સહયોગ માટેની તકો શોધવા માટે ઉર્જા, ફાર્માસ્યુટિકલ્સ અને ઓટો ક્ષેત્રો સાથે જોડાયેલ અનેક સ્થળોની મુલાકાત લેશે. ભારત ઉર્જા અને રોકાણના ક્ષેત્રોમાં વેનેઝુએલાના મહત્વપૂર્ણ ભાગીદાર રહ્યા છે. ભારતીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોએ ઉર્જા ક્ષેત્રમાં વેનેઝુએલામાં નોંધપાત્ર રોકાણ કર્યું છે અને તેઓ તેમની હાજરી

0: ને વધુ વધારવા માટે તકો શોધવા આતુર છે. આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની અને વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે જોડાણને ગાઢ બનાવવાની અપેક્ષા છે. વિદેશમંત્રી એસ જયશંકરે આજે સવારે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત અને વેનેઝુએલા વચ્ચે દીર્ઘકાલીન સંબંધો રહ્યા છે, જે ભવિષ્યમાં પણ યથાવત રહેશે. વિદેશમંત્રીએ આશા વ્યક્ત કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાત લેશે. તેઓ સુરતમાં રોડ, પાવર અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી સુરતમાં 200 પથારીવાળી ઈએસઆઈસી હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી દહેજ પેટ્રોલિયમ ખાતે આધુનિક વીજ વિતરણ અપગ્રેડ, અદ્યતન ગંદા પાણીના નિકાલ અને સારવાર માળખા સહિત ગુજરાત સરકારની અનેક મહત્વપૂર્ણ પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન કરશે. સાંજે પ્રધાનમંત્રી મોદી દમણ પહોંચશે અને લગભગ 2,970 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ આરોગ્ય સંભાળ, નાગરિક ઉડ્ડયન, પર્યટન, માળખાગત સુવિધા, કનેક્ટિવિટી અને જાહેર કલ્યાણ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લે છે. પ્રધાનમંત્રી લગભગ 1,340 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે, જેમાં નમો એરપોર્ટ અને નમો હોસ્પિટલનું નવું ટર્મિનલ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. નવું એરપોર્ટ ટર્મિનલ પ્રાદેશિક હવાઈ જોડાણમાં નોંધપાત્ર વધારો કરશે અને પ્રદેશમાં આર્થિક વિકાસને સરળ બનાવશે. ગુજરાતના અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ થઈ રહ્યો છે. 5 દિવસીય આ કાર્યક્રમમાં યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન, નેધરલેન્ડ્સ, ઓમાન, મોરેશિયસ, યુગાન્ડા, ઝામ્બિયા, શ્રીલંકા, નેપાળ અને કેન્યા સહિત વિવિધ દેશોના રમતવીરો ભાગ લેશે. સાંભળીએ એક અહેવાલ.
1: इस 5 दिवसीय वैश्विक प्रतियोगिता में अमेरिका सहित 60 देशों के 400 से अधिक प्रतिभागी 12 विभिन्न स्पर्धाओं में अपनी प्रतिभा का प्रदर्शन करेंगे. वर्ल्ड योगासन के तत्वाधान में योगासन भारत द्वारा आयोजित इस ऐतिहासिक आयोजन का मुख्य उद्देश्य विश्व स्तर पर बहु खेल प्रतियोगिता में योग को शामिल करने का मार्ग प्रशस्त करना है. यह पहल वैश्विक स्तर पर योग और कल्याण के बारे में जागरूकता फैलाने के साथ साथ योगासन को प्रतिस्पर्धी खेल के रूप में बढ़ावा देने का एक प्रयास है. अपर्णा खून, आकाशवाणी समाचार, અહેમદાબાદ.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે ભારત અને લાઓસ વચ્ચે ગાઢ સભ્યતા સંબંધો છે અને આ બૌદ્ધ ધર્મ અને રામાયણના સહિયારા વારસામાં પ્રતિબિંબિત થાય છે. તેમણે કહ્યું કે આ વર્ષે બંને દેશો રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે, જે દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં લાઓસના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી થોંગસાવન ફોમવિહાનેનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ઓક્ટોબર 2024માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લાઓસની મુલાકાત દરમિયાન ઘણા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેણે બંને દેશો વચ્ચે સહયોગને નવી ગતિ આપી હતી. રાષ્ટ્રપતિએ નોંધ્યું કે ભારત અને લાઓસ વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધ્યો છે, પરંતુ વેપાર અને રોકાણમાં વધુ વૃદ્ધિ માટે નોંધપાત્ર અવકાશ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપીના મહાયુતિ ગઠબંધને 18મી જૂને યોજાનાર રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી માટે 17 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ રવિન્દ્ર ચૌહાણે ગઈકાલે મુંબઈમાં એક સંયુક્ત પત્રકાર પરિષદમાં નામોની જાહેરાત કરી હતી. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને એનસીપી નેતા સુનેત્રા પવાર વચ્ચેના પરામર્શ બાદ બેઠક વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. શ્રી ચૌહાણ એનસીપી પ્રદેશ પ્રમુખ સુનિલ તટકરે અને શિવસેના નેતા રાહુલ શેવાડેએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગઠબંધન ઉમેદવારો ચૂંટણી જીતશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ ગુરૂવારે મિઝોરમ મ્યાનમાર સરહદ પર મ્યાનમારથી સુકા સોપારીની દાણચોરીમાં સંડોવાયેલા એક સંગઠિત નેટવર્ક પર મોટી કાર્યવાહી શરૂ કરી. ઈડીએ મિઝોરમના સરહદી શહેર ચંફાઈમાં 9 સ્થળોએ દરોડા પાડ્યા. આ દરોડા દાણચોરી નેટવર્કના મુખ્ય સ્થાનિક સહયોગીના રહેઠાણો અને વ્યવસાયિક સંસ્થાનો પર હતા. ઈડીએ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ તિયાઉ નદી દ્વારા મ્યાનમારથી ભારતમાં ગેરકાયદેસર સોપારીનો મોટો જથ્થો લાવ્યા હતા. ત્યારબાદ તેને સ્થાનિક વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો અને નકલી ઈ વે બિલ અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને બજારમાં વેચવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે સ્થાનિક રીતે ખરીદેલ કાયદેસરનો માલ છે. તપાસ એજન્સીના

0: જણાવ્યા અનુસાર આ ગેરકાયદેસર વેપારથી સેંકડો કરોડ રૂપિયાનું ભંડોળ ઉભું થયું હતું અને તેને વિવિધ માધ્યમો દ્વારા છુપાવવા અને કાયદેસર બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બિહારના મુઝફ્ફરપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી 3 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના ગઈકાલે રાત્રે બ્રહ્મપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ઘણા દર્દીઓની હાલત ગંભીર છે, તેમને સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. ઘટનાની તપાસ વધુ ચાલી રહી છે. શ્રીલંકાના કોલંબો નજીક હોરાનામાં એક વૃદ્ધાશ્રમમાં લાગેલી આગમાં 11 લોકોના મોત, જ્યારે 3 લોકો હજુ પણ લાપતા છે. ઘટનામાં ઘાયલ થયેલા 7 લોકોની હોરાના જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ લાગી ત્યારે વૃદ્ધાશ્રમમાં 72 લોકો હાજર હતા. પોલીસ, અગ્નિશામકો, કટોકટી પ્રતિભાવ કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને 44 લોકોને સુરક્ષિત રીતે બચાવાયા હતા. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. શ્રીલંકાની એક અદાલતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને 2 ભૂતપૂર્વ લશ્કરી ગુપ્તચર અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કોલંબો ફોર્ટ મેજિસ્ટ્રેટ દ્વારા ગઈકાલે 2019ના ઇસ્ટર સન્ડે હુમલા સંબંધિત કેસની સુનાવણી દરમિયાન આદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ ભૂતપૂર્વ લશ્કરી ગુપ્તચર ડિરેક્ટર મેજર જનરલ ચુલા ગોડીતુવાકુ અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય ગુપ્તચર બ્યુરોના વડા મેજર જનરલ રૂવાન કુલાતુંગા પર લાગુ પડે છે. રાજ્ય ગુપ્તચર સેવાના ભૂતપૂર્વ ડિરેક્ટર નિવૃત્ત મેજર જનરલ સુરેશ સલેનું પણ શંકાસ્પદ તરીકે નામ આપવામાં આવ્યું છે. ઇસ્ટર સન્ડે હુમલામાં 21 એપ્રિલ 2019ના રોજ શ્રીલંકામાં ચર્ચ અને લક્ઝરી હોટલોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં ઘણા વિદેશી નાગરિકો સહિત 260થી વધુ લોકો માર્યા ગયા હતા. અમેરિકી કોંગ્રેસના નીચલા ગૃહ પ્રતિનિધિ સભાએ બુધવારે 215-208 મતોથી એક પ્રસ્તાવ પસાર કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન સાથે યુદ્ધ કરવાના અધિકારો પર રોક લગાવી દીધી. મહત્વપૂર્ણ બાબત એ છે કે ડેમોક્રેટ્સના પ્રસ્તાવને 4 રિપબ્લિકન, ઓહાયોના પ્રતિનિધિ વોરેન ડેવિડસન, પેન્સિલ્વેનિયાના બ્રાયન ફિટ્ઝપેટ્રિક, મિશિગનના ટોમ બેરેટ અને કેન્ટુકીના થોમસ મેસીએ સમર્થન આપ્યું. મીડિયા અહેવાલ અનુસાર આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઈરાન કે તેની સેના કે સરકારના કોઈપણ ભાગ વિરુદ્ધ શત્રુતાપૂર્ણ કાર્યવાહીમાં અમેરિકી સશસ્ત્ર દળોનો ઉપયોગ ત્યાં સુધી બંધ કરી દેવો જોઈએ જ્યાં સુધી યુદ્ધની ઘોષણા કે બળપ્રયોગનો અધિકાર આપતો કાયદો પસાર ન થાય. પ્રતિનિધિ સભામાંથી પસાર થયેલો આ પ્રસ્તાવ હવે સેનેટમાં જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિક્સ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાતચીત. પ્રધાનમંત્રી આજે ગુજરાતના અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપને વર્ચ્યુઅલી સંબોધશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, ભારત અને લાઓસ વચ્ચે પારંપરિક ગાઢ સંબંધ. બિહારના મુઝફ્ફરપુરમાં ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી 4 લોકોના મોત અને શ્રીલંકાની અદાલતે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ગોટાબાયા રાજપક્ષે અને 2 ભૂતપૂર્વ સૈન્ય ગુપ્તચર અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લાદ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી ગયા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: ઇસ્પાટ
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ થઈ રહ્યો છે. 5 દિવસની આ સ્પર્ધામાં અમેરિકા, જાપાન, નેધરલેન્ડ્સ, ઓમાન, મોરેશિયસ, યુગાન્ડા, ઝામ્બિયા, શ્રીલંકા, નેપાળ અને કેન્યા સહિત વિવિધ દેશોના રમતવીરો ભાગ લેશે. સાંભળીએ અમારા સંવાદદાતા અપર્ણા ખુંટનો એક અહેવાલ.
0: इस 5 दिवसीय वैश्विक प्रतियोगिता में अमेरिका सहित 60 देशों के 400 से अधिक प्रतिभागी 12 विभिन्न स्पर्धाओं में अपनी प्रतिभा का प्रदर्शन करेंगे. वर्ल्ड योगासन के तत्वाधान में योगासन भारत द्वारा आयोजित इस ऐतिहासिक आयोजन का मुख्य उद्देश्य विश्व स्तर पर बहु खेल प्रतियोगिता में योग को शामिल करने का मार्ग प्रशस्त करना है. यह पहल वैश्विक स्तर पर योग और कल्याण के बारे में जागरूकता फैलाने के साथ साथ योगासन को प्रतिस्पर्धी खेल के रूप में बढ़ावा देने का एक प्रयास है. अपर्णा खून, आकाशवाणी समाचार, અહમદાબાદ.
1: ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે યોગ વિશ્વભરમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યો છે. આ સ્પર્ધાએ વિશ્વભરના યોગ ઉત્સાહીઓને એકસાથે લાવ્યા છે. તેમણે આ કાર્યક્રમને યોગની વૈશ્વિક રમતના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યો અને આયોજકો અને સહભાગીઓને અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણના પ્રવાસે આવશે. તેઓ સુરતમાં માર્ગ, ઉર્જા અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી સુરતમાં 200 પથારીવાળી ઇએસઆઇસી હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી દહેજ પેટ્રોલિયમ ખાતે આધુનિક વીજ વિતરણ અપગ્રેડ, ગંદા પાણીના નિકાલ અને સારવાર માળખા સહિત રાજ્ય સરકારની અનેક મહત્વપૂર્ણ પરિયોજનાઓનું પણ ઉદઘાટન કરશે. સાંજે પ્રધાનમંત્રી મોદી દમણ પહોંચશે અને લગભગ 2,970 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાનું ખાતમુહૂર્ત કરશે. તેમાં આરોગ્ય સંભાળ, નાગરિક ઉડ્ડયન, પર્યટન, માળખાગત સુવિધા, કનેક્ટિવિટી અને જાહેર કલ્યાણ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લે છે. પ્રધાનમંત્રી લગભગ 1,340

0: કરોડ રૂપિયાની પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરશે, જેમાં નમો વિમાન મથક અને નમો હોસ્પિટલનું નવું ટર્મિનલ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. નવું વિમાન મથક ટર્મિનલ પ્રાદેશિક હવાઈ જોડાણમાં નોંધપાત્ર વધારો કરશે અને પ્રદેશમાં આર્થિક વિકાસને સરળ બનાવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલ માધ્યમથી ગાંધીનગરમાં ગ્રીન્સ 2026 ગ્લોબલ રિસાયકલિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ એક્સપો અને સમિટનો પ્રારંભ કરાવ્યો. આ સંમેલનમાં નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ, નવીનતાવાદીઓ અને વિવિધ નિષ્ણાતો કચરાના વ્યવસ્થાપન સહિતના મુદ્દા પર ચર્ચા કરશે. આ અંગે ગુજરાત વેપાર અને ઉદ્યોગ મહામંડળ જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયરે વધુ માહિતી આપી.
1: इस एग्जीबिशन में जो वेस्ट जनरेट होता है इंडस्ट्रीज से, अनेक उद्योगों से, उसको कैसे हम रिसाइकल करें और कैसे उसको रीयूज में ले जाए, वो कंसेप्ट को ध्यान रखते हुए ये एग्जीबिशन के और ये एक्सपो का आयोजन किया गया है. और इससे काफी जानकारी होगी पूरे देश भर की इंडस्ट्रीज को, खास करके गुजरात की इंडस्ट्रीज को. जब गुजरात एक ग्रोथ इंजिन है भारत का और भारत के विकास का, और एक विजन है हमारे चीफ मिनिस्टर श्री भूपेंद्र भाई का कि हम आगे रहेंगे और जो विकसित भारत में इम्पोर्टेंट रोल हमारा.
0: રાજ્યમાં ગત 24 કલાકમાં 424 બાંગ્લાદેશ નાગરિકોની ધરપકડ કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપતા કહ્યું, રાજ્ય પોલીસનો સંદેશ સ્પષ્ટ છે કે ગેરકાયદે ઘુસણખોરીનો એક જ જવાબ. ભાવનગરમાં એલસીબી તથા સ્થાનિક પોલીસે વિવિધ વિસ્તારોમાં સંયુક્ત તપાસ કરીને અત્યાર સુધીમાં કુલ 25 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી. તપાસ અંતે આમાંથી એક પણ વ્યક્તિ બાંગ્લાદેશી ઘુસણખોર ન હોવાનું જણાવ્યું હતું. દેશમાં સેમીકન્ડક્ટર કેન્દ્ર તરીકે ઉભરતા ધોલેરાની ખારાશવાળી જમીન પર રાજ્ય વન વિભાગે ડ્રમ પ્લાન્ટેશન પદ્ધતિથી 3,200થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ઓગસ્ટ 2025માં 15 પ્રકારના રોપા વાવવામાં આવ્યા હતા. એક વર્ષથી પણ ઓછા સમયમાં ઘણા રોપાઓ 12 ફૂટ સુધી ઊંચા થઈ ગયા છે, જે આ વિસ્તાર માટે નોંધપાત્ર સિદ્ધિ છે. આ પ્રોજેક્ટને ધોલેરા વિશેષ રોકાણ વિભાગ વિકાસ સત્તામંડળ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. અત્યંત ખારાશ ધરાવતી જમીન અને કઠિન આબોહવામાં જ્યાં કુદરતી રીતે ઘાસ પણ ઉગી શકતું નથી, ત્યાં આ પહેલની સફળતા વિશેષ મહત્વ ધરાવે છે. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સ ગુજકેટ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓએ પરિણામ બાદ ઓએમઆર શીટ અને વેરીફિકેશન રિપોર્ટ મેળવવા માટે અરજી કરી હતી, તેવા વિદ્યાર્થીઓ 13 જૂન સુધી બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા gujkat.gseb.org પરથી તેમની ઓએમઆર શીટ અને વેરીફિકેશન રિપોર્ટ ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે. ઓએમઆર કોપી અને વેરીફિકેશન રિપોર્ટ ફક્ત ઓનલાઇન માધ્યમથી જ ડાઉનલોડ કરવાના રહેશે. શાળા કે વિદ્યાર્થીઓને ટપાલ દ્વારા કોઈપણ જવાબ કે નકલ મોકલવાની પદ્ધતિ અમલમાં નથી, તેમ શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયું છે. હવામાન વિભાગ દ્વારા કુદરતી આપત્તિઓની સચોટ તેમજ સમયસર માહિતી મળી રહે તે હેતુથી સચેત મોસમ અને દામિની નામની 3 વિશેષ મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. મહીસાગર જિલ્લાના નાગરિકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ એપ્લિકેશનનો વ્યાપક ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે તાપી જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે નીરવ કંસારા. ગત દિવસોમાં તાપી જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને વ્યારા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વ્યારા નગરપાલિકા પર ફરી ચોથી વાર ભાજપનો ભગવો લહેરાયો હતો. વ્યારા નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો પૈકી 26 બેઠકો પર બીજેપી, જ્યારે 2 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે જિલ્લા પંચાયતની કુલ 26 બેઠકો પૈકી 18 બેઠકો બીજેપી, જ્યારે કોંગ્રેસને 8 બેઠકો મળતા જિલ્લા પંચાયત તાપી પર ફરી બીજીવાર ભાજપે સત્તા સંભાળી હતી. 8 તાલુકા પંચાયતના પરિણામો પર નજર નાખીએ તો વાલુડ, ડોલવણ, સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા એમ 6 તાલુકા પંચાયતો પર બીજેપી, જ્યારે વ્યારા અને ઉકાઈ તાલુકા પંચાયત પર કોંગ્રેસ સત્તારૂઢ થઈ હતી. તાપી જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકના માર્ગદર્શન અને ડિસ્ટ્રીક્ટ કોઓર્ડિનેટરના નેતૃત્વ હેઠળ જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામજનોની આરોગ્ય અને સુખાકારીને પ્રાધાન્ય આપીને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. સમાજ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓને

દાવા માટે આર્ટ ઓફ લિવિંગ દ્વારા તાપી નાવ્યારા ખાતે અનસંગ એવરીડે એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્ટ ઓફ લિવિંગ દ્વારા સંસ્થાના 45 વર્ષની ઉજવણીની સાથે શ્રી શ્રી રવિશંકર મહારાજના 70 વર્ષ પૂરા થતા તેમના જન્મદિવસના ભાગરૂપે સમાજમાં વિશેષ યોગદાન આપનાર અજ્ઞાત હિરોઝની ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લઈ આવા હિરોઝનું સન્માન કરી તેમનું મનોબળ વધારવાની સાથે લોકો પણ તેનાથી પ્રેરિત થાય તે ઉદ્દેશ્યથી એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં બાળકો તથા યુવાનોમાં ઓનલાઇન ગેમિંગનું વ્યસન તથા સાયબર સંબંધિત ગુનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ સ્ટાફને જાગૃત કરવા તથા બાળકો અને તેમના માતા પિતાનું કાઉન્સેલિંગ કરવા તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટાફ તથા બાળકો અને વાલીઓ હાજર રહી માહિતી મેળવી હતી. તાપી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત કડક નિયમો સાથે ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરી જિલ્લાના સેવા સદનના ગેટ પાસે આવતા જતા વાહનો ચાલકોને ટુ વ્હીલર પર વગર હેલ્મેટ, ફોર વ્હીલરમાં કાળા કાચ, સીટબેલ્ટ વગરના વાહનોના પીયુસી, ઇન્સ્યોરન્સ જેવા ડોક્યુમેન્ટ ચેક કરી ટ્રાફિકના નિયમોનું

ની માહિતી મેળવી હતી. તાપી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત કડક નિયમો સાથે ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરી જિલ્લાના સેવા સદનના ગેટ પાસે આવતા જતા વાહનો ચાલકોને ટુ વ્હીલર પર વગર હેલ્મેટ, ફોર વ્હીલરમાં કાળા કાચ, સીટબેલ્ટ વગરના વાહનોના પીયુસી, ઇન્સ્યોરન્સ જેવા ડોક્યુમેન્ટ ચેક કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સમજ આપી જનજાગૃતિના પેમ્પલેટ વિતરણ કરી માહિતગાર કરાયા હતા. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વર્ષ 2024-25 માટે ગુજરાતની આઈટીઆઈના શ્રેષ્ઠતાના ક્રમાંક જાહેર કરવામાં આવ્યા હતા. રેન્કિંગમાં તાપી જિલ્લાની સરકારી આઈટીઆઈ વ્યારાએ પોતાની ઉત્કૃષ્ટ તાલીમી અને વહીવટી કામગીરીના જોરે સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. દેશમાં ગત 17 મેથી વસ્તી ગણતરીનો પ્રારંભ થયો હતો. વસ્તી ગણતરી એ લોકકલ્યાણ અને વિકાસ માટેનું મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે. રાષ્ટ્રીય વસ્તી ગણતરી 2023 અંતર્ગત નાગરિકોએ સ્વયંભૂ રીતે નિયત પોર્ટલ પર જઈને પોતાની જરૂરી તમામ વિગતો ભરીને સ્વગણતરીમાં સહભાગી થઈ જવાની અપીલ રાજ્યમંત્રી જયરામ ગામિત દ્વારા કરવામાં આવી હતી. તાપી જિલ્લામાં ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વ્યારાના ઉંચામાળા પ્રાથમિક શાળા ખાતે આઈસીડીએસ વિભાગના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસરના નેતૃત્વ હેઠળ વિશેષ પ્રદર્શનની સ્ટોલ્સનું આયોજન કરાયું હતું. સરકારી યોજનાઓ તેમજ પોષણના મહત્વને સમજાવવાના આશય સાથે યોજાયેલા આ માહિતીલક્ષી સ્ટોલ્સનો મુખ્ય ઉદ્દેશ પ્રચાર માધ્યમો દ્વારા છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો સકારાત્મક સંદેશ પહોંચાડવાનો હતો. તાપી જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં તારીખ 19 અને 20 મે 2026 રોજ બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમનો મુખ્ય હેતુ આંગણવાડીના પૂર્વ પ્રાથમિક શિક્ષણથી વાલીઓને માહિતગાર કરવાનો, બાળકોના નામાંકનમાં વધારો કરવાનો અને બાળકોની નિયમિતતા વધારવાનો છે. આપ સાંભળી રહ્યા હતા તાપી જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા નીરવ કંસારા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

વિરાજ બીજલ ઉપાધ્યાયને આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ.

0: छाया गीत कार्यक्रम में लेते हैं अब एक अंतराल।
1: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં

0: પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં.
3: आधा से तूने जलवा दिखा के मारा, आजाद हो चुके थे तूने बंधा बना के मारा.

0: प्रस्तुत है कार्यक्रम तराने नए पुराने।
1: तराने

0: શું તમે તૈયાર કરો છો? હીટ સ્ટ્રોક થી બચવાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શ્રોતા મિત્રો, સાંભળીએ સુગમ સંગીતમાં કવિ કલાપીની આ શબ્દ રચના. કીબોર્ડમાં આજે સાથ આપી રહ્યા છે ધર્મેશ પંડ્યા, ઓક્ટોપેડ પર નિલેશ પાઠક, તબલા નીતિશ ઓઝા અને ગિટાર કરણ તન્ના.

શ્રોતા મિત્રો, આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ. આપે સાંભળ્યો કુમાર અશોક પંડ્યાનો સ્વર. શબ્દરચનાઓ હતી જટિલ અને કલાપીની. કીબોર્ડ પર ધર્મેશ પંડ્યા, ઓક્ટોપેડ પર નિલેશ પાઠક, તબલાની સંગત આપી નીતિશ ઓઝાએ અને ગિટાર માણ્યું આપણે કરણ તન્નાનું.

મીડિયમ વેવ 373.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર શ્રોતા મિત્રો આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. જણાવીએ આપને આજના શેષ અને આવતીકાલના કેટલાક વિશેષ કાર્યક્રમો. 6:30 મિનિટે યુવાવાણીમાં અમદાવાદ કેન્દ્રનું પ્રદાન. 7:22 મિનિટે કાર્યક્રમ ગામનો ચોરો ભુજ કેન્દ્રનું પ્રદાન રહેશે. શ્રોતા મિત્રો આ બંને કાર્યક્રમો પ્રસારિત કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી. ફિલ્મી ગીતોની સરગમ સારેગામાં 8 વાગ્યે પ્રસ્તુત કરીશું અભિનેત્રી નૂતનની જન્મ જયંતિ નિમિત્તે વિશેષ ગીતો. 9:15 મિનિટે દિલ્હી કેન્દ્રથી સ્પોટલાઇટ. વિવિધ ભારતી કાર્યક્રમોમાં 9:30 મિનિટે આજ કે ફનકાર કાર્યક્રમ કેન્દ્રિત રહેશે અભિનેત્રી નૂતન પર. 10 વાગ્યે છાયા ગીત અને 10:30 મિનિટે ઢલતી જાહેરાત. આ હતા અમારા આજના શેષ કાર્યક્રમો. આવતીકાલે એટલે કે 5 જૂન 2026ની શુક્રવારની સવારે 6:10 મિનિટે ભક્તિમય સંગીત અર્ચના. 6:35 મિનિટે શ્રીરામચરિત માનસ ગાન. ગાંધીવંદના 6:45 મિનિટે પ્રસારિત કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી. 7:20 મિનિટે ફિલ્મી ભક્તિ સંગીત. હવેલી સંગીતમાં 7:30 મિનિટે માણી શકશો આપ રાસબિહારી પડિયાનું સ્વર. 7:55 મિનિટે પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય વિશ્વ પર્યાવરણ દિવસ. પ્રસ્તુતિ સિદ્ધિ બોરા. નરકની ગગનમાં 8:30 મિનિટે કલાકાર ભારતી મકવાણા. સંસ્કૃત સદ્રષ્ટાંત ગુજરાતી વાર્તાલાપ 8:50 મિનિટે સાંભળશું ડોક્ટર કેજે અજાબિયા પ્રસ્તુત મહાભારતનું ઓજસ્વી પાત્ર ભીષ્મ પિતામહ. 9:15 મિનિટે આપના મનપસંદ ચિત્રપટ સંગીત મનોરંજનમાં આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિશેષ ગીતો. કાર્યક્રમ અતિથના ઉવારીથી 10:30 મિનિટે પ્રસારિત કરીશું. વસંત પરીખ લિખિત નાટક શકુંતલા વિદાય. પ્રસ્તુતિ સવિતા પટણી. શ્રોતા મિત્રો બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીનું પ્રસારણ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી, જેમાં 12 વાગ્યે ગુજરાતી ગીતો, 12:30 મિનિટે કાર્યક્રમ સહિયરમાં અમદાવાદ કેન્દ્રનું પ્રદાન,

10 મિનિટે અમે પરીખના સ્વરમાં સુગમ સંગીત, 1:30 મિનિટે જય ભારતીમાં અમદાવાદ કેન્દ્રનું પ્રદાન અને 2:40 મિનિટે બિન ફિલ્મી ગુજરાતી ગીતો. આવતીકાલે અમારી સાંધ્યકાલીન સભામાં 6 વાગ્યે તૃપ્તિ ગઢવીના સ્વરમાં લોકગીતો, 6:30 મિનિટે યુવવાણીમાં રાજકોટ કેન્દ્રનું પ્રદાન. શ્રેણી યુથ આઇકોનમાં સાંભળશો આપ આદર્શ કેળવણી અને ગાંધી વિચાર પર દિશા પારેખની મુલાકાત. નિર્માણ સુધીર દત્તા. 7:22 મિનિટે ગામનો ચોરો રાજકોટ કેન્દ્રનું પ્રદાન. સાંભળશો આપ પતંગિયાઓનું સ્થળાંતર અને તેમના રસપ્રદ તથ્યો વિશે ગાંધીનગર ખાતે વન વિભાગના પ્રચાર અને જનસંપર્ક અધિકારી તરીકે કાર્યરત મદદનીશ વન સંરક્ષક ડોક્ટર રૂચિબેન દવે સાથેની મુલાકાત. નિર્માણ અટલ શર્મા. શ્રોતા મિત્રો, 8 વાગ્યે સારેગામા સ્પોટલાઇટ 9:15 મિનિટે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરીશું. વિવિધ ભારતી કાર્યક્રમોમાં આજ કે ફનકાર 9:30 મિનિટે સાંભળી શકશો. કાર્યક્રમ કેન્દ્રિત રહેશે અભિનેત્રી સોનમ કપૂર પર. 10 વાગ્યે છાયા ગીત અને 10:30 મિનિટે ઢલતી જાહેરાત. આ હતા અમારા આજના શેષ અને આવતીકાલના કેટલાક વિશેષ કાર્યક્રમો. સાંભળતા રહો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર.

થોડી જ વારમાં અમારા દિલ્હી કેન્દ્રથી સંસ્કૃતમાં સમાચાર પ્રસારિત કરીશું. સાંભળતા રહો આકાશવાણી રાજકોટ, જોડાયેલા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્રની સાથે.

આપ સાંભળી રહ્યા હતા યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાણી, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળીએ.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં કરિશ્મા રાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને આજ નઈ દિલ્હી મેં વેનેઝુએલા કી કાર્ય

0: થી. સ્ત્રી ઉંમરવય આશરે 19 વર્ષ, બાંધો પાતળો, મોઢું લંબગોળ, વાને ખમવર્ણા, ઊંચાઈ 4 ફૂટ 9 ઇંચ, વાળ અને આંખનો રંગ કાળો છે. તેઓ ગુમ થયા ત્યારે બ્લુ કલરનો ફ્રોક તથા બ્લુ કલરનું જીન્સ પેન્ટ તથા વ્હાઇટ કલરની ચૂંદડી પહેરેલ છે અને ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. 31 માર્ચ 2025 સવારે 9 વાગ્યાના અરસામાં તેઓ જતા રહેલ છે. આરતીબેનની કોઈ પણ વ્યક્તિને ભાળ મળે તો પોરબંદર કંટ્રોલ 0286-2240-922 પર જાણ કરવા વિનંતી છે. નંબર એકવાર ફરીથી નોંધી લેશો, 0286-2240-922. ખોવાયેલ વ્યક્તિની જાહેરાત પૂરી થઈ.
1: આકાશવાણી રાજકોટનું ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના હવે આપ માણી શકશો યુટ્યુબ પર.
2: પહેલા પહેલા જુગમાં
1: યુટ્યુબ પર સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટની ચેનલ સબસ્ક્રાઇબ કરો.

નવા જમાનાની નવી તસવીર. હવે છત પર લગાવેલ ટીવી એન્ટેનાને કહો આવજો હંમેશ માટે. સમયની સાથે બદલો, આગળ વધો. આજે જ લઈ આવો દૂરદર્શનની ડીડી ફ્રી ડીશ. આમાં છે આપની પસંદગીની 100 થી વધુ ટીવી ચેનલ્સ, ઉપરાંત 51 શૈક્ષણિક ચેનલો અને 48 રેડિયો ચેનલ્સ પણ. આથી પણ આગળ સેટ ટોપ બોક્સ લગાવ્યા પછી કોઈ ખર્ચ નહીં, ક્યારેય નહીં. ડિજિટલ ક્રાંતિ તરફ એક ડગલું આગળ આપની પોતાની

0: શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિયજનો હવે આપના સ્માર્ટફોનમાં પણ આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો એઆઈઆર ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી.
1: શ્રોતા મિત્રો, થોડી જ વારમાં અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી પ્રાદેશિક સમાચાર પ્રસારિત કરીએ છીએ.

0: સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ જીરો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સ્પર્ધાને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. પ્રધાનમંત્રી આવતીકાલે સુરત અને દમણના પ્રવાસે 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે ભાજપના 4 ઉમેદવારના નામ જાહેર. રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 501 નાગરિકની ધરપકડ. ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. ગુજરાતને પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 5 રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા. અને રાજ્યમાં આગામી 7 દિવસ અનેક વિસ્તારમાં વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાના આયોજનને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવ્યું છે. આ સ્પર્ધાના ઉદઘાટન સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા શ્રી મોદીએ આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ લોકોનું સ્વાગત કર્યું. તેમણે આ સ્પર્ધાથી યોગને રમતગમતમાં વિશ્વમાં નવી ઓળખ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
1: के इस प्रस्ताव को समर्थन किया था. साथियों, योगासन स्पोर्ट्स का एक और पक्ष है. हम जानते हैं कि हर बड़ा स्पोर्ट अपने साथ एक पूरा इकोसिस्टम लेकर आता है. ये रोजगार के नए अवसर पैदा करता है. इसलिए जैसे जैसे योगासना स्पोर्ट्स का विस्तार होगा, वैसे वैसे इससे जुड़ी नई संभावनाएं भी बढ़ेगी. ये खिलाड़ियों के लिए नई કેરિયર ઓપોર્ચ્યુનિટીઝ લેકર આયેગા. યહ ટ્રેનર્સ, સ્પોર્ટ્સ સાયન્ટિસ્ટ, રિસર્ચર્સ ઓર ઇવેન્ટ મેનેજર્સ કે લિયે ભી નયે અવસર બનાયેગા.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આજે 5 દિવસની સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો.
2: અમદાવાદનો એક્કા એરીના આજથી શરૂ થયેલી પહેલી વિશ્વ યોગાસનશીપ ચેમ્પિયન સાથે એક મોટા ઐતિહાસિક પરિવર્તનનું સાક્ષી બન્યું છે. આ વૈશ્વિક સ્પર્ધામાં અમેરિકા, ઘાના, કેન્યા અને મલેશિયા સહિત 60 દેશોના 400થી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. યજમાન ભારતે પણ સબ જુનિયરથી લઈને સિનિયર માસ્ટર્સ સુધીની 6 વયજૂથમાં સ્પર્ધા કરવા માટે પોતાની 122 સભ્યોની મજબૂત ટીમ મેદાનમાં ઉતારી છે. આ રમતને પૂર્ણપણે પારદર્શક બનાવવા માટે આ વખતે વૈશ્વિક સ્તરે પહેલીવાર અદ્યતન ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેથી દરેક આસન, સંતુલન અને ગતિનું સચોટ મૂલ્યાંકન કરી શકાય. આયોજન યોગાસનને આધ્યાત્મિક સુખાકારીથી સાથે સાથે ઓલિમ્પિકની દિશામાં એક સ્પર્ધાત્મક રમત તરીકે સ્થાપિત કરવા માટેનો એક મોટો પ્રયાસ છે. અપર્ણા ખુંડ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવતીકાલના સુરત અને દમણના પ્રવાસને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. શ્રી મોદી સુરતમાં અંદાજે 18,800 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
3: પ્રધાનમંત્રી આવતીકાલે બપોરે સુરતના હજીરામાં ચાલી રહેલી ઔદ્યોગિક કામગીરી તથા માળખાકીય સુવિધાની સમીક્ષા કરશે. ત્યારબાદ બપોરે તેઓ 18,000 કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ જાહેરસભાને સંબોધશે. શ્રી મોદી સુરતમાં 200 પથારીની ECICની હોસ્પિટલનું પણ ઉદઘાટન કરશે. ત્યારબાદ શ્રી મોદી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નમો વિમાન મથકના ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે, તેમજ નમો હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે. સાંજે શ્રી મોદી દમણમાં અંદાજે 2,970 કરોડ રૂપિયાની આરોગ્ય સંભાળ, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન, માળખાકીય સુવિધા અને જનકલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રની પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત તેઓ કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ માટે અંદાજે 885 કરોડ રૂપિયાની 4 પરિયોજનાનું પણ ખાતમુહૂર્ત કરશે અને જાહેરસભા સંબોધશે. શ્રી મોદી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના પેકેજ 6 અને 7ને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેનાથી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે હાઈસ્પીડ પરિવહન, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને આર્થિક કનેક્ટિવિટી વધશે. ચૈતાલી જોશી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: રાજ્યમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપ દ્વારા 4 ઉમેદવારના નામ જાહેર કરાયા છે. સત્તાવાર યાદી મુજબ રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કંજારિયા રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હશે. ઉમેદવારો આગામી 8 તારીખ સુધી ઉમેદવારીપત્ર ભરી શકશે, તેમજ 11 તારીખ સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે, જ્યારે 18 તારીખે મતદાન અને એ જ દિવસે પરિણામ જાહેર કરાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના રાજ્યસભા સાંસદ

0: રામ મોકરિયા, નરહરિ અમીન, રમીલા બારા અને શક્તિસિંહ ગોહિલની આગામી 21 જૂને મુદત પૂર્ણ થઈ રહી છે, તેને કારણે 4 બેઠક ખાલી થશે. રાજ્યભરમાં પોલીસે ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશના 501 નાગરિકની ધરપકડ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા જણાવ્યું કે ગેરકાયદે ઘૂસણખોરીનો એક જ જવાબ એ રાજ્ય પોલીસનો સંદેશ સ્પષ્ટ છે. સત્તાવાર યાદી મુજબ બાંગ્લાદેશના નંબરો સાથે વાતચીત કરી હોય એવા ભારતીય મોબાઇલ નંબરોનો ડેટાબેઝ તૈયાર કરી 6200થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશના નાગરિકોના ડેટાબેઝની મદદથી ગેરકાયદેસર નેટવર્કને તોડવા જમીની કાર્યવાહી શરૂ કરાઈ છે. આગામી સમયમાં આ ઓપરેશન હેઠળ રાજ્યના તમામ ક્ષેત્ર અને ચારેય વિસ્તારમાં યથાવત રહેશે, તેમજ ગેરકાયદે રહેતા દરેક લોકોને શોધીને ડિપોર્ટ એટલે કે પરત મોકલાશે. મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ વિવિધ વોર્ડ, અગ્નિસુરક્ષા ખંડ અને દવાઓના જથ્થા સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. સાથે તેમણે દર્દીઓ સાથે સંવાદ કરી સારવારની ગુણવત્તા અને સુવિધાઓ અંગે પ્રતિભાવ મેળવ્યો.
1: જિલ્લાના વિવિધ પેશન્ટ્સ અહીંયા આવે છે અને વિવિધ સમસ્યાઓ સાથે આવે છે, એમના સાથે પણ વાર્તાલાપ કરીને એમના જે ઇશ્યુઝ છે જાણવાના પ્રયત્નો કર્યા. જે સિવિલની ટીમ છે બધા જ ખૂબ કન્સ્ટ્રેન્ટ્સના વચ્ચે કામ કરી રહ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પણ ઘણા બધા કન્સ્ટ્રેન્ટ્સ છે, છતાં એ પોતાનું બેસ્ટ આપવાના પ્રયત્નો કરી રહ્યા છે. હજુ પણ ઇમ્પ્રુવમેન્ટની અમુક જગ્યાએ આવશ્યકતાઓ છે, જેના માટે અમુક સૂચનો કરવામાં આવ્યા છે. ધીમે ધીમે સર્વિસીસનું સ્તર વધે એના માટે તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પોલીસની કચ્છ સરહદ રેન્જનું વિભાજન કરીને નવી બનાસકાંઠા રેન્જની રચના કરવામાં આવી છે, જ્યારે તેનું મુખ્ય મથક પાલનપુર રહેશે. વિશાળ બહુલોકી વિસ્તાર અને આંતરરાષ્ટ્રીય સરહદને ધ્યાને રાખીને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય કરાયો છે. તે મુજબ બનાસકાંઠા, પાલનપુર, પાટણ અને વાવથરા જિલ્લાઓને અલગ કરી આ રેન્જ બનાવાઈ છે. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત રાજ્યને પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 5 રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા આ યોજના અંતર્ગત નેશનલ પોર્ટલ પર સૌથી વધુ ગ્રાહક અરજીઓ, સૌથી વધુ રૂપટોપ સોલાર સ્થાપનાઓનું કમિશનિંગ, ડિસ્કોમ દ્વારા સૌથી વધુ નિરીક્ષણ પૂર્ણ, સૌથી વધુ વેન્ડર નોંધણી સહિતની શ્રેણીઓમાં મંથ ઓફ સોલાર મે 2026 હેઠળ ગુજરાતને આ પુરસ્કાર અપાયો. સાથે જ બી શ્રેણીના રાજ્યોની 4 શ્રેણીમાં પણ ગુજરાત પ્રથમ ક્રમાંકે રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનામાં 2 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નવી દિલ્હીના અટલ અક્ષય ઉર્જા ભવન ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સમારોહમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના હસ્તે આ પુરસ્કારો એનાયત કરાયા. ગુજરાત વતી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના નિદેશક શાલિની અગ્રવાલે આ પુરસ્કારો સ્વીકાર્યા. રાજ્યમાં આગામી 7 દિવસ અનેક વિસ્તારમાં વરસાદની આગાહી છે. દરમિયાન તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા પણ નહીવત છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ.કે દાસે કહ્યું કે આગામી સમયમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા વચ્ચે કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે.
2: અમદાવાદ કે લીએ મેલે સ્કાઈ રહેગા, જનરલી ક્લાઉડી સ્કાઈ રહેને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના ભી રહેગા, ઉસકે સાથ મેઘ ગર્જના કે સાથ બિજલી ગિરને કા ભી સંભાવના હૈ. ઓર જો અધિકતમ તાપમાન હૈ 40 ડિગ્રી સેન્ટીગ્રેડ કા આસપાસ રહેને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. અધિકતમ તાપમાન કા સ્થિતિ રહેગા સપ્તાહ મે 7 દિન મે કોઈ બડા બદલાવ નહીં રહેગા. અધિકતમ તાપમાન મે કોસ્ટલ ક્ષેત્ર મે અભી જો પવન કા દિશા રહેગા, દક્ષિણ પશ્ચિમ સે પવન ચલને કા સ્થિતિ રહેગા.
0: રાજ્યમાં આગામી 7 તારીખે ગુજરાત જાહેર સેવા આયોગ GPSC ની સંયુક્ત પ્રાથમિક પરીક્ષા યોજાશે. તમામ પરીક્ષા કેન્દ્ર પર દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ સંવેદનશીલ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના માટે લિફ્ટ, ભોંયતળીએ બેઠક, વ્હીલચેર અને દિવ્યાંગ મિત્રો જેવી સુવિધા અપાશે. ઉલ્લેખનીય છે કે સવારે 11 થી 12 વાગ્યા સુધી યોજાનારી પરીક્ષા માટે 826 દિવ્યાંગ સહિત કુલ 75,487 ઉમેદવાર નોંધાયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદમાં 1st વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સ્પર્ધાને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. પ્રધાનમંત્રી આવતીકાલે સુરત અને દમણના પ્રવાસે 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે ભાજપના 4 ઉમેદવારના નામ જાહેર. રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 501 નાગરિકની ધરપકડ. ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. ગુજરાતને પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 5 રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા. રાજ્યમાં આગામી 7 દિવસ અનેક વિસ્તારમાં વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે કાર્યક્રમ ગામનો ચોરો. આ પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ કેન્દ્રની છે.

0: એ રામ રામ છે આનંદભાઈ, તમને ને ખેડૂત મિત્રોને ને સાંભળનાર સૌ શ્રોતા મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ રામ
1: રામ રામ રામ રામ.
0: તો આનંદભાઈ, રામ રામ તો આપણે કર્યા, અને આનંદભાઈ આપણે ગામના ચોરે ભેગા થઈએ ને એટલે આપણી વાતો તો અલગ મલગ ની બધી એ થાય હો.
2: નીલમબેન, વાતો છે ને એ કઈ વાતો થાય ને એ મહત્વનું છે.
0: સાચી વાત.
2: વાતો ગુણવત્તા સભર હોવી જોઈએ, મિત્રોને કામ લાગે એવી જોઈએ. ધારો કે ખેડૂત મિત્રોની વાત કરતા હોય તો ખેડૂત મિત્રોની લાભદાયી હોવી જોઈએ, કારણ કે એ ખેડૂત મિત્રો જો એ વાતનો અમલ કરે અને એના એને સાનુકૂળ પરિણામો મળે. સાનુકૂળ પરિણામો એટલે શું કે એની આર્થિક વૃદ્ધિ થાય, આર્થિક જે ઉપાર્જન છે, જે પાકનું ઉત્પાદન થાય, પછી વેચાણ કરે અને એને જે આવક મળે ને એમાં વધારો થાય, તો એ વાત સાર્થક કહેવાય. અને હંમેશા સાર્થક વાત છે ને એ કરવી જરૂરી છે.
0: એ પણ તમારી વાત સાચી. અને આનંદભાઈ, ખેતીનું કામ તો એવું છે ને કે ખૂટ્યું ન ખૂટે, પણ એમાંય પણ ખેડૂત મિત્રોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે, પરેશાનીઓ વેઠવી પડે, અને ત્યારે થઈને પાક તૈયાર થાય, અને પછી પણ જો ભાવ સારા ન મળે ને તો ખેડૂત મિત્રોને નુકસાન પણ વેઠવું પડે. પણ આનંદભાઈ, ખેતીમાં છે ને મોસમનો પણ એટલો જ ફાળો છે, એટલે મોસમ તો અનિશ્ચિત પરિબળ છે જ, પણ છતાંય એટલી બધી શોધો થઈ છે કે એના કારણે ખેડૂત મિત્રો થોડું ઘણું એના ઉપર અંકુશ લાવી શક્યા છે. છતાં પણ આખરની દોરી તો ઈશ્વરના હાથમાં જ છે.
2: નીલમબેન, વાતાવરણ, પર્યાવરણ એ બધી બાબતો છે ને એ ખેતીવાડી પર અસર કરતી હોય છે, પણ છતાં પણ જો આપણે વાત કરીએ ને તો જે બાળક છે ને એનું જો ઘડતર એટલે કે ભણતર જો સારું હોય તો એ આગળ વધી શકે. એવી રીતે ખેતીવાડીમાં પણ જો બીજ સારું હોય ને તો એ પ્રથમ પાયો છે કે જેનાથી પાક સારું થાય એની શક્યતા ઉજળી બને.
0: હા, કેમ કે ખેડૂત મિત્રો મહેનતમાં તો ક્યારેય પાછી પાની કરતા હોતા નથી, અને હવે તો જ્ઞાન પણ ખેડૂત મિત્રોને ખેતીવાડી વિષયક જે

0: જ્ઞાન છે એ પણ મળવા લાગ્યું છે અને ઘણું બધું સુલભ પણ થવા લાગ્યું છે. કેટલીકવાર સરકાર દ્વારા પણ એમના માટે તાલીમની ને એવી બધી વ્યવસ્થા કરવામાં આવે છે, ખેતીવાડીમાં કઈ નવી નવી શોધો થાય છે એ અંગે માહિતગાર કરવામાં આવે છે, પછી કોઈ નવા બિયારણ આવ્યા હોય તો એ અંગેની સમજ પણ આપવામાં આવતી હોય છે.
1: નીલમબેન, આગળ વધવું હોય ને ગમે એ બાબત હોય, આગળ વધવું હોય તો સૌથી પહેલો પાયો છે ને જ્ઞાન છે. જે તમે વ્યવસાય કરો છો, જે કામગીરી કરો છો, જેમાં આગળ વધવા માંગો છો, એની જે આગોતરી માહિતી હોવી જોઈએ ને, એ માહિતી આગોતરી માહિતી હોવી જોઈએ. અને પછી એના પછી જે અપડેશન, એટલે કે એમાં સુધારા વધારા, એમાં કંઈ નવું સંશોધન, એના વિશે પણ જાણવું જરૂરી છે. એની સાથે સાથે જે પોતાની જમીન કેવી છે, પોતાના વિસ્તારનું વાતાવરણ કેવું છે, એનું બધાનું અનુકૂલન, સાનુકૂળતા શું છે એ વાતાવરણમાં, તો એ પેદાશ વાવવી જોઈએ, એનું યોગ્ય બીજ લાવવું જોઈએ. અને પછી જે ખાતર પાણીને વ્યવસ્થાપન છે ને, એ ખેડૂતના હાથમાં હોય છે. વાતાવરણ ખેડૂતના હાથમાં નથી હોતું, પણ એની આગોતરી જાણ પણ આપણે વાતાવરણ વિભાગમાંથી આપણે મળતી હોય છે કે વરસાદ ક્યારે પડશે, કે ક્યારે વાતાવરણ કેવું હશે, એના પ્રમાણે આપણે પ્રયાસો કરી શકીએ.
0: એટલે ટૂંકમાં કહીએ ને તો આજે જે હવામાન અંગેની આગાહીઓ છે ને એ વધુ સચોટ થવા માંડી છે. એટલે ખેડૂત ભાઈઓને હવામાન વિશેની જાણકારી તો અગાઉથી મળી જ રહે છે, પણ આનંદભાઈ હવે છે ને તે આપણે આજના કાર્યક્રમની મૂળ વાત ઉપર આવીએ ને, તો જુઓ મોસમ બદલાય ને એટલે નવું વાવેતર કરવાનું થાય, અને નવું વાવેતર કરવાનું થાય તો જે પણ પાક વાવવાનો છે એનું કેવું બીજ લાવવું અને આપણે કેટલી મુદતમાં પાક તૈયાર થઈ જાય તો સામે બીજા પાકનો પણ વિચાર થઈ શકે. એટલે એ રીતે વહેલી મોડી પાકતી જાતો, હવામાન, આ બધાનો વિચાર કરી અને એવું બીજ કે બિયારણ પસંદ કરવું જોઈએ જેથી કરીને ખેડૂત ભાઈઓને ફાયદો થાય. અને આજે છે ને આપણે ગામનો ચોરોમાં બીજ વિશેની જ થોડીક વાતો કરવાના છીએ, પણ એના પહેલાં ભજન ભાવ તો હોય જ ને.

તો આ ભજન આપણે સાંભળ્યું અને કહેવાય છે ને કે બ્રહ્માંડની ઉત્પત્તિ બીજમાંથી થઈ છે, એટલે બ્રહ્માંડને બીજમય કહ્યું છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આ પૃથ્વી પર મોટા ભાગની જે વનસ્પતિ છે એની ઉત્પત્તિ બીજમાંથી જ થાય છે. એટલે બીજ એ કોઈ પણ વનસ્પતિ માટેનું કે ઝાડનું એક મહત્વનું ઘટક છે. અને ખેતીવાડી કરવી હોય તો બીજ તો જોઈએ, બીજ વગર શું વાવવું ને શું લણવું. એટલે બીજ એ એક મહત્વનું અંગ છે ખેતીવાડી માટે. અને બીજ ખરીદવું હોય ને ત્યારે ઘણી બધી બાબતોની કાળજી રાખવી પડે. જો વિશ્વાસપાત્ર અને પ્રમાણિત બીજ ન મળે ને તો સારો ઉગાવો ન થાય, અને સારો ઉગાવો ન થાય તો ઉત્પાદન પર પણ અસર થાય. તો આવો બીજ અંગેની માહિતી આજે આપણે ચોરામાં સાંભળીએ. અને વિષય છે ખેતીવાડીનું મુખ્ય ઘટક બીજ. મિત્રો, આપણે બધા જાણીએ જ છીએ કે ખેતીવાડી માટે જો સૌથી અગત્યની કે પાયાની વસ્તુ હોય તો એ છે બીજ કે બિયારણ. અને ત્યારબાદની કૃષિ સામગ્રીમાં આવે છે રોપ, કલમ, જમીન, પાણી, ખાતર અને કૃષિ ઓજારો. હવે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી કૃષિ ક્ષેત્રે ઘણા બધા સંશોધન તેમજ વિકાસ તો થયા જ છે. અને હાઇડ્રોપોનિક્સ ને એરોપોનિક્સ દ્વારા ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં પાણી અને જમીનના વપરાશ દ્વારા ખેત ઉત્પાદન મેળવી શકાય છે. તો ખાતરની બનાવટ માટે પણ અનેક પદ્ધતિઓ ઉપલબ્ધ તો છે જ. અને જો બિયારણની વાત કરીએ ને તો બિયારણના ઉત્પાદનમાં નોંધપાત્ર કહી શકાય એવા સંશોધનોના પરિણામે વધુ ખેત ઉત્પાદન મેળવવું પણ આજે શક્ય બન્યું જ છે. પરંપરાગત રીતે મેળવાતું દેશી બિયારણ આજે ઓછું થવા લાગ્યું છે એ પણ એક હકીકત છે. પરંતુ હવે આ દેશી બિયારણ એની મીઠાશ અને પૌષ્ટિકતા માટે કિંમતી પણ બનવા લાગ્યું છે. તો સુધારેલા તેમજ જીનેટિકલી એડિટેડ બિયારણોનું પણ આગવું મહત્વ તો છે જ. આમ તંદુરસ્ત અને ગુણવત્તાયુક્ત બીજ ખેત ઉત્પાદન માટે એક પાયાનું ઘટક કહી શકાય. પછી તે દેશી હોય, સુધારેલું બીજ હોય, સંકર એટલે કે હાઇબ્રિડ બીજ હોય. અને બીજ ઉત્પાદન માટેની ખેતી પણ ખેડૂતોને સારું આર્થિક વળતર અપાવી શકે છે. દાખલા તરીકે કચ્છમાં રંજકા બીજનો ઉત્પાદન ઘણા બધા ખેડૂતો કરે છે અને આ ખેતી એમને સારું એવું આર્થિક વળતર આપી જાય છે. તો હાલમાં પ્રચલિત એવા બીટી પ્રકારના બિયારણોમાં ખાસ કરીને કપાસનું ઉત્પાદન વધારવામાં ખૂબ જ ઉપયોગી બન્યા છે. પણ સૌથી મહત્વનો પ્રશ્ન એ થાય કે બીજ એટલે શું, બીજ કોને કહેવાય. આમ તો આખરે તો એ કઠોળનો, અનાજનો કે પછી કોઈ પણ ફળ ફૂલનો દાણો જ છે ને. પણ આમ છતાંય સારા ઉગાવવાની અને વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતા સમાન કદવાળા અને ભેજ મુક્ત દાણાને બીજ કહી શકાય. અને આ બીજને આપણે સંગ્રહ કરીને રાખી પણ શકીએ. દરેક દાણાને બીજ ન કહેવાય. વૈજ્ઞાનિક પદ્ધતિથી સુવ્યવસ્થિત રીતે ગુણવત્તા નક્કી કરેલ ધારા ધોરણ મુજબ તૈયાર કરેલા દાણાને બીજનો દરજ્જો મળે છે. જે ખેડૂત ભાઈઓ બીજ ને દાણા વચ્ચેનો તફાવત બરાબર સમજે છે ને તેઓ નવા નવા બિયારણો વિશે જાણકારી મેળવવા માટે ઉત્સુક હોય છે. હવે પહેલા વાત કરી એ પ્રમાણે બીજના તો અનેક પ્રકારો છે અને હાઇબ્રિડ બિયારણ છે એ જુદી જુદી જાતોના

નર માદા વચ્ચે સંકરણ કરી, ક્રોસિંગ કરી અને બિયારણ મેળવવામાં આવે છે. અને એટલા માટે હાઇબ્રિડ બિયારણનો જો ઉપયોગ કરવો હોય તો દર વર્ષે ખેડૂતોને નવું બિયારણ વાપરવું પડે છે. જ્યારે કેટલાક બિયારણો વિશ્વાસપાત્ર બિયારણ તરીકે ઓળખાય છે, આમાં કોઈ નોંધણી કરાવેલું કે પ્રમાણિત પ્રકારનું બીજ હોતું નથી, પરંતુ ભૌતિક શુદ્ધતા અને આનુવંશિક શુદ્ધતાઓ અનુસાર આ બિયારણ અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદવામાં આવે તો એ ખેડૂત ભાઈઓ માટે હિતાવહ છે. તો એવી જ રીતે રીવેલિડેટેડ બીજ હોય છે. પ્રમાણિત બિયારણો જે છે એની માન્યતા 9 મહિના પછી ફરીથી તપાસવામાં આવે છે અને એને પુનઃ પ્રમાણિત કરવામાં આવે છે. આ જે પુનઃ પ્રમાણિત કરેલું જે બિયારણ હોય છે એ લગભગ 4 માસ સુધી વાવવા માટે યોગ્ય ગણાય છે. જ્યારે અમુક બિયારણોમાં સુધારેલી જાત હોય છે. આ સુધારેલી જાત એટલે શું? તો એ સુધારેલી જાતમાં અમુક નક્કી કરેલા બીજમાંથી બિયારણ ઉત્પન્ન કરવા માટે અમુક નક્કી કરેલા છોડ જે ઉત્પાદનની અમુક ખાસિયતો જાળવી રાખતા હોય એવા છોડને પસંદ કરવામાં આવે છે અને તેમાંથી બીજ મેળવવામાં આવે છે. એને સુધારેલી જાત તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિજ્ઞાનનો વિકાસ નહોતો થયો ત્યારે પણ આપણા વડવાઓ આ પ્રકારે બિયારણ મેળવતા જ હતા, જેમાં ખેતરમાં કોઈ સારી જાતનો તંદુરસ્ત છોડ હોય એને અલગ માર્કિંગ દ્વારા જુદો તારવી અને એના દાણામાંથી પણ કેટલાક સમાન આકારના દાણા પસંદ કરી અને એને અલગ બિયારણ માટે સાચવી મૂકવામાં આવતા. અને આ રીતે પસંદ કરેલા સુધારેલ બિયારણોને અમુક વર્ષો સુધી વાવવાના ઉપયોગમાં લઈ શકાય છે. સુધારેલ બિયારણમાં વધુ ઉત્પાદનની જાતના બિયારણ પણ વિકસાવી શકાય છે. અનુકૂળ ખાસિયતો અને ચોક્કસ ગુણધર્મોવાળી બે જાતોનું સંકરણ કરી અને બીજ ઉત્પાદનની પદ્ધતિને સંકરણ કહે છે. અને સંકરણ કર્યા બાદ 5 થી 6 પેઢી સુધી આ પસંદ કરેલી જાતમાંથી બિયારણ બનાવવામાં આવે છે. આવી જાતમાં જુદા લક્ષણોવાળા છોડ હોતા નથી, પરિણામે એક સરખું જ ઉત્પાદન મળે છે. અને આવા બિયારણોને ફરી 3 કે 4 વર્ષ પછી એમાંથી ઉત્પન્ન થયેલા છોડમાંથી બીજા શુદ્ધ બિયારણો મેળવી શકાય છે. તો બીજી એક વેરાયટી છે કમ્પોઝિટ વેરાયટી. સંકર બીજ દર વર્ષે લાવવું પડે છે એટલે એ ખર્ચાળ છે. અને આ તકલીફ દૂર કરવા માટે ખાસ કરીને મકાઈમાં કમ્પોઝિટ જાતનું સંશોધન થયેલું છે. આ જાતો પણ સંકરણથી જ તૈયાર કરવામાં આવે છે અને એના બીજ 2 થી 3 વર્ષ સુધી બિયારણ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. કમ્પોઝિટ વેરાયટીમાં શું થાય છે કે લગભગ સરખા ગુણધર્મો ધરાવતા હોય ને એવી 8 થી 10 જાતોનું મિશ્રણ કરવામાં આવે છે. અને આવી જાતો પ્રતિકૂળ વાતાવરણમાં પણ ઉત્પાદન ક્ષમતા માટે ઉપયોગી બને છે. તો બીજી એક બિયારણ ઉત્પાદન કરવાની પદ્ધતિ છે મ્યુટેશન વેરાયટી. મ્યુટેશન વેરાયટીમાં શું હોય છે કે જે ઉપલબ્ધ જાતો છે એમાંથી કોઈ પણ જાતની પસંદગી 2 જાતના સંકરણથી સારી જાત ન મળે તો એમાં વિજ્ઞાનનો ઉપયોગ કરી અને બીજના રંગસૂત્રોમાં આલ્ફા બીટા અથવા તો એક્સરે કિરણોથી અથવા તો ચોક્કસ પ્રકારના રસાયણનો ઉપયોગ કરી અને આકસ્મિક ફેરફાર કરવામાં આવે છે, જેને મ્યુટેશન કહે છે. અને આ રીતે ઉત્પન્ન થયેલ જાતોને મ્યુટેશન વેરાયટી કહે છે. મગફળીમાં જીટી તામ ધરાવતી જાત મ્યુટેશનથી વિકસાવાયેલી જાત છે. તો બીજી એક ટેકનિક છે ટ્રાન્સજેનિક વેરાયટી. કોઈ પણ જાતની પસંદગીથી અથવા તો 2 જાતોના સંકરણથી જો સારી જાત મેળવવાની શક્યતા ન જણાય તો એવા સંજોગોમાં બીજી જંગલી જાતમાંથી અથવા તો સૂક્ષ્મ જીવાણુમાંથી ઉપયોગી જનીન કાઢીને જાત વિકસાવાતી હોય છે. અને આ રીતે ઉત્પન્ન કરેલી જાત એ છે
ટ્રાન્સજેનિક વેરાયટી જેને આપણે બી

બીટી જાત તરીકે ઓળખીએ છીએ અને એ છે બીટી કપાસ, બીટી રીંગણ, બીટી ટમેટા, બીટી મકાઈ વગેરે. અને બીજી એક મહત્વની જાતની વાત કરીએ તો એ છે રિસર્ચ વેરાયટી, સંશોધિત જાત. અનેક પાકોના બિયારણોમાં અને તેમાંય ખાસ કરીને શાકભાજી અને ફૂલોમાં તેમજ ફળફળાદીમાં પણ રિસર્ચ વેરાયટી બજારમાં મુકાય છે અને આવી જાતો છે એ ઘણા બધા ખેડૂતો પણ સ્વીકારતા હોય છે. અને હવે વાત કરીએ જીનેટિકલી એડિટેડ બિયારણની. તો આ જીનેટિકલી એડિટેડ બિયારણો શું છે? તો એમાં કોઈ પણ પ્રકારના બહારના જે જીન છે એ વેરાયટીમાં લાવવાના હોતા નથી, પરંતુ જે તે પાકની જાતમાં જે રોગકારક જીન હોય એને દૂર કરી નાખી અને એને પ્રતિરોધક જાત વિકસાવવાની હોય છે. દાખલા તરીકે ટમેટા છે તો ટમેટામાં ભૂકી છારા

બહારના જે જીન છે એ વેરાયટીમાં લાવવાના હોતા નથી, પરંતુ જે તે પાકની જાતમાં જે રોગકારક જીન હોય એને દૂર કરી નાખી અને એને પ્રતિરોધક જાત વિકસાવવાની હોય છે. દાખલા તરીકે ટમેટા છે, તો ટમેટામાં ભૂકી છારાના રોગ આવતા હોય એ જીન છે એને દૂર કરી અને ભૂકી છારાની પ્રતિરોધક જાત વિકસાવવામાં આવે છે, જેને જીનેટિકલી એડિટેડ બિયારણ કહે છે. આ બધા બિયારણો કૃષિ ઉત્પાદન વધારવા માટે ખૂબ ઉપયોગી નીવડે છે, પણ આમ છતાં જ્યારે પણ બિયારણની ખરીદી કરવાની હોય ત્યારે ઘણી બધી બાબતોની જાણકારી ખેડૂત ભાઈઓએ મેળવવાની જ હોય છે. ખેતીવાડીનું મુખ્ય ઘટક બીજ, આ વિષય પર આપણે માહિતી સાંભળી. બીજ કયા કયા પ્રકારના હોઈ શકે, બીજ લેતા પહેલા ખેડૂત ભાઈઓએ ઘણી બધી કાળજી રાખવી પડતી હોય છે, અને સારું પ્રમાણિત કરેલું તેમજ વિશ્વસનીય જગ્યાએથી જ બીજ ખરીદવાનો આગ્રહ રાખવો, જેથી કરીને બીજનો ઉગાવો સારો નીકળે, વર્ષ નિષ્ફળ ન જાય અને સારું ઉત્પાદન ખેડૂત ભાઈઓના હાથમાં આવે તો આર્થિક વળતર પણ સારું મેળવી શકાય. આમ તંદુરસ્ત બીજ હોવું એ બહુ મહત્વનું બની રહે છે. બીજ અંગેની માહિતી તો આપણે સાંભળી અને હવે સાંભળીશું આ ગીત.

અને આ ગીત સાથે આજના કાર્યક્રમનો સમય પૂરો થવા આવ્યો છે, તો લેશું રજા. તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદભાઈ તમને પણ નીલમબેનના જાજા કરીને રામ રામ રામ રામ રામ રામ.

આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ ગામનો ચોરો, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા બરાબર 7:50 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં યોજાયેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. પ્રધાનમંત્રી અને વેન્ઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સે દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ પરિક્ષેત્રની સમીક્ષા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઉત્તર પૂર્વમાં હિંસાના યુગનો અંત લાવીને તેને તકના કેન્દ્રમાં પરિવર્તિત કરાયો. યુપીએસસીએ પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમ રજૂ કરી છે. અને ભારતીય ખેલાડી જેસ્મિન લેમ્બોરિયા મુકેબાજીમાં મહિલાઓની 57 કિલો વજન વર્ગમાં વિશ્વમાં નંબર 1 બન્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાના આયોજનને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. આ સ્પર્ધાના ઉદઘાટન સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા

0: શ્રી મોદીએ આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ લોકોનું સ્વાગત કર્યું. તેમણે આ સ્પર્ધાથી યોગને રમતગમતમાં વિશ્વમાં નવી ઓળખ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આજે આ 5 દિવસની સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો.
1: અમદાવાદનું એક્કા એરીના આજથી શરૂ થયેલી પહેલી વિશ્વ યોગાસનશિપ ચેમ્પિયન સાથે એક મોટા ઐતિહાસિક પરિવર્તનનું સાક્ષી બન્યું છે. આ વૈશ્વિક સ્પર્ધામાં અમેરિકા, ઘાના, કેન્યા અને મલેશિયા સહિત 60 દેશોના 400થી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. યજમાન ભારતે પણ સબ જુનિયરથી લઈને સિનિયર માસ્ટર સુધીની 6 વય જૂથમાં સ્પર્ધા કરવા માટે પોતાની 122 સભ્યોની મજબૂત ટીમ મેદાનમાં ઉતારી છે. આ રમતને પૂર્ણપણે પારદર્શક બનાવવા માટે આ વખતે વૈશ્વિક સ્તરે પહેલીવાર અદ્યતન ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેથી દરેક આસન, સંતુલન અને ગતિનું સચોટ મૂલ્યાંકન કરી શકાય. આયોજન યોગાસનને આધ્યાત્મિક સુખાકારીથી સાથે સાથે ઓલિમ્પિકની દિશામાં એક સ્પર્ધાત્મક રમત તરીકે સ્થાપિત કરવા માટેનો એક મોટો પ્રયાસ છે. અપર્ણા ખુંડ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેન્ઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ સાથે વાતચીત કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ પરિક્ષેત્રની સમીક્ષા કરી અને ઉર્જા, વેપાર, રોકાણ, આરોગ્ય સંભાળ અને ઓટોમોબાઈલ સહિત અન્ય ક્ષેત્રોમાં સહયોગના નવા માર્ગો શોધ્યા. વાતચીત પછી મીડિયાને સંબોધતા સચિવ પૂર્વ રુદ્રેન્દ્ર ટંડને જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે આજની ચર્ચા બંને દેશો વચ્ચે ઉર્જા ભાગીદારી બનાવવા પર કેન્દ્રિત હતી, કારણ કે વેન્ઝુએલાના ઉર્જા ક્ષેત્ર મૂળભૂત પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે.
2: આર્થિક સહયોગ કો સિર્ફ ઉર્જા ક્ષેત્ર તક સીમિત ના રખકર ખનન, પશુપાલન, પરિવહન, કૃષિ ઉપકરણ, ઓટોમોબાઈલ ઓર દવા ઉદ્યોગ જૈસે ક્ષેત્રો તક વિસ્તારિત કરને પર ચર્ચા હુઈ. ચર્ચા કા ઉદ્દેશ્ય એસે અવસર ઓર તરીકે તલાશના હૈ જિનસે ભારતીય કંપનિયા વેનેઝુએલા કે બજાર મે સફળતાપૂર્વક અપના કારોબાર બઢા સકે.
0: વાતચીત દરમિયાન નેતાઓએ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું. બંને પક્ષોએ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અને વૈશ્વિક દક્ષિણના હિતોને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે પૂર્વોત્તરમાં હિંસાના યુગનો અંત લાવ્યો છે અને આ પ્રદેશને સંઘર્ષના કેન્દ્રમાંથી તકોના કેન્દ્રમાં પરિવર્તિત કર્યો છે. પૂર્વોત્તર પરિષદના 73મા પૂર્ણ સત્રમાં હાજરી આપ્યા બાદ આજે સોશિયલ મીડિયા સંદેશમાં ગૃહમંત્રીએ કહ્યું કે પૂર્વોત્તર પરિષદ પ્રદેશના વિકાસ માટે એક વ્યૂહાત્મક આયોજન સંસ્થા તરીકે કાર્ય કરી રહી છે, લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરી રહી છે અને સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે. સત્રમાં હાજરી આપનારા પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે બધા નેતાઓ મજબૂત અને વધુ સમૃદ્ધ પૂર્વોત્તર બનાવવાના તેમના સંકલ્પમાં એક થયા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીમાં કાર્યકારી કાર્યક્ષમતા વધારવા માટે ફિલ્ડ કમાન્ડરોની નાણાકીય શક્તિઓને બમણી કરવાને મંજૂરી આપી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાં 1,25,000 કરોડ રૂપિયાથી વધુની ખરીદીને સરળ બનાવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે નાણાકીય શક્તિઓમાં 100% સુધીનો વધારો કરવામાં આવ્યો છે અને કેટલાક કિસ્સાઓમાં બમણાથી પણ વધુ. મંત્રાલયે જણાવ્યું હતું કે આનાથી ફિલ્ડ કમાન્ડરોની કાર્યક્ષમતા વધુ મજબૂત બનશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા વર્ષે ઓક્ટોબરમાં સૂચિત સુધારેલા સંરક્ષણ પ્રાપ્તિ માર્ગદર્શિકા સાથે જોડાયેલા નાણાકીય સત્તાઓનું હાલનું સુધારેલું પ્રતિનિધિમંડળ સંરક્ષણ ખરીદીને વેગ આપશે અને સંરક્ષણ દળોને સંસાધનોની સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે. સ્ટીલ મંત્રાલયે આજે જાહેરાત કરી છે કે દેશના સ્ટીલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ ચાલુ રાખી છે. મંત્રાલય અનુસાર મે મહિનામાં ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન 2.9% વધીને 14.2 મિલિયન ટન થયું છે. ફિનિશ સ્ટીલનો વપરાશ 9% વધીને 14.3 મિલિયન ટન થયો છે. વેપાર ક્ષેત્રમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. મે મહિનામાં સ્ટીલની આયાત પાછલા વર્ષ કરતાં 62.5% વધુ હતી. નિકાસમાં પણ આશરે 30%નો વધારો થયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતનો સ્ટીલ ઉદ્યોગ આગળ જતા મજબૂત વૃદ્ધિ માટે તૈયાર છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ આજે વિવિધ મંત્રાલયો અને સંસ્થાઓના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સરકારી ઇમારતો પર છત પર સૌર ઉર્જા પ્રણાલીઓ સ્થાપિત કરવાની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. શ્રી જોશીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આશરે 80% લક્ષ્ય પ્રાપ્ત થયું છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે દેશભરમાં 53,000થી વધુ સરકારી ઇમારતો પર સૌર ઉર્જા પ્રણાલીઓ સ્થાપિત કરવામાં આવી છે, જેની કુલ ક્ષમતા 855 મેગાવોટ છે. શ્રી જોશીએ જણાવ્યું હતું કે

ભારતે નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ કરી છે અને બિન અશ્મિભૂત ઇંધણ ઉત્પાદન ક્ષમતાના વિશ્વના અગ્રણી ઉત્પાદકોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. તેઓ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મુફત વીજળી યોજનાના 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન શ્રી જોશીએ વોટ્સએપ ચેટબોટ સંતોષ અને પ્રધાનમંત્રી સૂર્યઘર મુફત વીજળી યોજનાનો લોગો પણ લોન્ચ કર્યો હતો. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી NRFના સહયોગથી વિકસાવવામાં આવેલા એક નવા ડિજિટલ પોર્ટલની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ્ય ભારતના સંશોધન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે. તમામ વિજ્ઞાન મંત્રાલયોની સંયુક્ત સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ પોર્ટલ સંશોધકો, વિદ્યાર્થીઓ અને નવીનતાઓને પેટન્ટ ફાઇલિંગ, સંશોધન પેપર લેખન અને વૈજ્ઞાનિક લેખનમાં તાલીમ અને સહાય પૂરી પાડશે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે નવી દિલ્હીમાં મારુતિ સુઝુકી દ્વારા ભારતનું પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ પેસેન્જર વાન લોન્ચ કર્યું. ફ્લેક્સ ફ્યુઅલ વાનો E20થી E100 સુધીના ઇથેનોલ પેટ્રોલ મિશ્રણોની શ્રેણી પર કાર્ય કરી શકે છે. લોન્ચ સમયે બોલતા મંત્રીએ કહ્યું કે પેસેન્જર વાહન સેગમેન્ટમાં ફ્લેક્સ ફ્યુઅલ ટેકનોલોજીનો પ્રવેશ ફક્ત ઉત્પાદન લોન્ચ નથી, પરંતુ દેશના ઉર્જા સંક્રમણમાં એક નવી પ્રકરણની શરૂઆત છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમ રજૂ કરી છે. કમિશને તાજેતરમાં યોજાયેલી સિવિલ સર્વિસીસ પરીક્ષા અને ભારતીય વન સેવા પરીક્ષા 2026માં આ ટેકનોલોજીનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. આ પહેલ વિશે બોલતા UPSC ના ચેરમેન ડોક્ટર અજયકુમારે જણાવ્યું હતું કે નકલમુક્ત પરીક્ષાઓ સુનિશ્ચિત કરવા માટે કમિશન દ્વારા લેવામાં આવેલું આ એક નવું પગલું છે. સર્વોચ્ચ અદાલતે અદાલતમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવા અંગેનો મુસદ્દો બહાર પાડ્યો છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ ન્યાયિક પરિણામ ફક્ત AI જનરેટેડ વિશ્લેષણ અથવા અલ્ગોરિધમ નિર્ણય લેવા પર આધારિત ન હોઈ શકે. આ મહિનાની 20મી તારીખ સુધી જાહેર ટિપ્પણીઓ આમંત્રિત કરવામાં આવી છે. સરકારે આજે વર્ષ 2026 માટે 29માં રાષ્ટ્રીય ઈ ગવર્નર્સ પુરસ્કારોની જાહેરાત કરી છે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જણાવ્યું હતું કે ઈ ગવર્નન્સ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરનારાઓ કુલ 17 પુરસ્કારો આપવામાં આવશે. આમાં 10 સુવર્ણ એવોર્ડ, 6 રજત એવોર્ડ અને 1 જ્યુરી એવોર્ડનો સમાવેશ થાય છે. ભારતે તાજેતરની વર્લ્ડ બોક્સિંગ રેન્કિંગમાં પોતાની મજબૂત હાજરી જાળવી રાખી છે. જેસ્મિન લેમ્બોરિયા મહિલા 57 કિલોગ્રામ વર્ગમાં વિશ્વ નંબર 1 પર પહોંચી ગયા છે, જ્યારે એશિયન ચેમ્પિયનશિપમાં પ્રિયા ધંદાસ 60 કિગ્રાસ વર્ગમાં અને વિશ્વનાથ સુરેશ 50 કિગ્રા વર્ગમાં પોતપોતાની શ્રેણીમાં ટોચમાં 3માં સ્થાન મેળવ્યું છે. ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટનમાં ભારતીય જોડી MR અર્જુન અને હરિહરન અમસા કોરોનન જકાર્તામાં પુરૂષ વિશ્વ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતીય જોડી આજે મલેશિયન જોડી એરોન તાઈ અને કાંગ ખાઈ જિંગને 16-21, 21-15 અને 21-19થી હરાવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં યોજાયેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. પ્રધાનમંત્રી અને વેન્ઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝે દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ પરિક્ષેત્રની સમીક્ષા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઉત્તર પૂર્વમાં હિંસાના યુગનો અંત લાવીને તેને તકમાં કેન્દ્રમાં પરિવર્તિત કરાયો. અને ભારતીય ખેલાડી જેસ્મિન લેમ્બોરિયા મુક્કેબાજીમાં મહિલાઓની 57 કિલો વજન વર્ગમાં વિશ્વમાં નંબર 1 બન્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર શ્રોતા મિત્રો આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે.

આજે અભિનેત્રી નૂતનજીની જન્મજયંતી, એમની પરમચેતનાને વંદન સાથે ચાલો આજે માણીએ એમના કેટલાક વિશેષ ગીતો. પ્રથમ સાંભળીએ ફિલ્મ દિલ્હી કા ઠગથી આશા ભોંસલે અને કિશોર કુમારનો યુગલ સ્વર, રવિનું સંગીત નિર્દેશન અને શૈલેન્દ્રના બોલ.

ઇન્દિવરના આ શબ્દોને આપે સાંભળ્યા મુકેશજીના સ્વરમાં. કલ્યાણજી આનંદજીનું સંગીત નિર્દેશન અને ફિલ્મ સરસ્વતીચંદ્ર. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પર કાર્યક્રમ સારે ગામામાં આજે નૂતનજીની જન્મજયંતિ નિમિત્તે કેટલાક વિશેષ ગીતો. હવે સાંભળીએ લતા મંગેશકરના સ્વરને એસ ડી બર્મનના સંગીત અને મજરૂહ સુલતાનપુરીની શબ્દરચના સાથે ફિલ્મ પેઇંગ ગેસ્ટમાં.

0: લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત નિર્દેશન સાથે આપે સાંભળ્યું મેરી જંગ ફિલ્મથી આનંદ બક્ષીની કલમે લખાયેલું આ ગીત, લતા મંગેશકર અને નીતિન મુકેશની શબ્દરચના.
1: બડા કઠિન હૈ પ્રશ્ન યે ભૈયા આયે બારંબાર ઇસ ઉમર મેં પૂછે બીવી ક્યા કરતે હો પ્યાર મુજસે ક્યા કરતે હો પ્યાર અરે પૂછે મેરી બીવી ડુ યુ લવ મી ડુ યુ લવ મી
2: તો ક્યા કહા આપને
1: અરે બરસોં સે તો કહેતા આયા આઈ લવ યુ આઈ લવ યુ હર દિન હર પલ યહી કહું મેં આઈ લવ યુ સુબહ સવેરે કામ પે જાઉં.

શ્રોતા મિત્રો, આપે સાંભળ્યું ફિલ્મ કર્માનું ગીત, દિલીપ કુમાર, મોહમ્મદ અસીસ અને કવિતા કૃષ્ણમૂર્તિનું સંયુક્ત સ્વર, આનંદ બક્ષીની શબ્દરચના અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સારી ગામામાં. આજે અભિનેત્રી નૂતન જેના જન્મ જયંતિ નિમિત્તે કેટલાક વિશેષ ગીતો.

अजी समझे।

શ્રોતા મિત્રો, બરાબર 11 વાગ્યે અમારા દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 11 વાગીને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર પ્રસારિત કરીશું.